સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શુક્રવાર, અધિક જેઠ સુદ દિનાંક 13, વિક્રમ સંવત 2082 એટલે કે 29 મે 2026. અત્યારે સવારના 5:54 થવામાં છે. અમારી આ પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. સકલ વિશ્વનું શુભ કલ્યાણ થાઓ તે વિશ્વને અંતકરણની પ્રાર્થના સાથે શરૂ કરીએ આજની પ્રસારણ યાત્રા. પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. જણાવી દઈએ આપને આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. પ્રસ્તુત છે કાર્યક્રમ રૂપરેખા.

થોડી જ વાર બાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ 6:05 અર્ચના, 6:30 અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય છે વગર બોલે કામ કરીએ, વક્તા તેજની મહેતા. શ્રી રામચરિત માનસ ગાનનો સમય રહેશે 6:35, 6:45 ગાંધીવંદના. જૂના હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત 7:00, 7:20 ગુજરાતી ગીર ફિલ્મ ગીતો, એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30 પ્રસ્તુત થશે. માહિતી સાથે ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સવારે અમે લઈને આવીશું 9:00. દસને 2 મિનિટે સિંધી કાર્યક્રમ સુરહાણ એ અંતર્ગત ખાનવાણી દ્વારા પ્રસ્તુત થશે. એ ઉપરાંત આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે ડ્રામા આર્ટિસ્ટ વાસુદેવ માખીજાની મુલાકાત આજ આપ સાંભળશો. હિન્દી ફિલ્મ ગીતો 10:30, સુગમ સંગીત 10:45. જો મિત્રો આપને પસંદ હોય નવા ફિલ્મ ગીતો તો માણી શકો છો ફિલ્મ સંગીત 11:02, 11:30 ગુજરાતી ગીર ફિલ્મ ગીતો, હિન્દી ગીર ફિલ્મ ગીતોનો સમય રહેશે 12:02. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અમે લઈને આવીશું 12:30, જે અંતર્ગત આજે પ્રસ્તુત થશે નાટક. શીર્ષક છે વાત જાણે એમ છે. લેખિકા વર્ષા ડાલજા, રજૂઆત દક્ષા દવે, કમ્પિયર અલ્પા શાહ તથા લિપિ ત્રિવેદી. એકને 10 મિનિટે સુગમ સંગીત આજના કલાકાર છે હંસા દવે. 1:30 ફોજી જવાનોની પસંદ જય ભારતી. સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો જણાવીએ તો 5:10 ગુલમહોર, 5:45

એવી શક્તિ છે જે મનને શાંતિ અને આત્માને પ્રકાશ આપે છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભક્તિ જન્મે છે, અને જ્યાં ભક્તિ હોય છે ત્યાં ઈશ્વર ચોક્કસ મળે છે. ભક્તિમાં શબ્દોની જરૂર નથી, પરંતુ સાચું હૃદય જ એ સૌથી મોટી પ્રાર્થના છે. ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ નરસિંહ મહેતાની આ ભક્તિ રચના સાથે. સમૂહ સ્વરમાં સાંભળીએ આ ભક્તિ ગીત.

પ્રેમાનંદ સ્વામીની આ ભક્તિ રચના આપે સાંભળી અમી પરીખના સ્વરમાં કાર્યક્રમમાં સાંભળીએ છોટમની આ ભક્તિ રચના બચુભાઈ શ્રીમાળીના સ્વર.

કાર્યક્રમના અંતે આપે સાંભળી આ ભક્તિ રચના વિષ્ણુ પ્રસાદ દવેના સ્વરમાં. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના એ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં

0: પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય છે વગર બોલે કામ કરીએ. વક્તા તેજની મહેતા.
1: જગતમાં એવું કોણ હશે જે કામ કર્યા વગર રહી શકે? અર્થાત કામ કર્યા વગર જીવન સંભવી જ ન શકે. પરમાણુથી પરમાત્મા સુધી બધા જ અનવરત પ્રવૃત્તિમાં સંવૃત્ત છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, નહિ કશ્ચિત ક્ષણમપિ જાતું તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ વશઃ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈહિ. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કામ કર્યા વગર રહેતો નથી, કારણ કે સમસ્ત માનવ સમુદાય પ્રકૃતિ જનિત ગુણો દ્વારા અવશ્ય કામ કરે છે. પરંતુ આ કામમાં જ્યારે હુંપણાનો ભાવ ઉમેરાય છે ત્યારે આત્માનો વિનાશ કરનારું ઝેર ઉત્પન્ન થાય છે. આપણા શાસ્ત્રો આથી જ કહે છે, અહમ કર્તેતિ અહમ માન મહાકૃષ્ણા હિ દંશિતઃ નાહમ કર્તેતિ વિશ્વાસામૃતમ પીત્વા સુખીમ ભવ. અર્થાત હું કરતા છું એવો અભિમાનરૂપી મહાઝેરી નાગ તને કરડ્યો છે અને તેનું ઝેર ચડવાથી તું સ્વસ્વરૂપ ભૂલી ગયો છું. હું કરતા નથી એવા વિશ્વાસપૂર્વકના નિશ્ચયરૂપી અમૃતનું પાન કરીને સુખી થા. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તમ અવાપ્તમ વ્યા વર્ત એવ ચ કર્મણિ. હે અર્જુન, મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મેળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં જ વર્તું છું. એ સ્પષ્ટ છે કે કોઈ પણ કામ કરતી વખતે બોલીને બડાશો હાંકીએ તો તે આભાસી મિથ્યા છે. નરસિંહ મહેતા સાચું જ કહે છે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણી. બીજા પ્રાણીઓ કરતા મનુષ્યો પાસે બે વસ્તુ વિશેષ છે, વિવેક બુદ્ધિવાળું વિકસિત મન અને અંગૂઠાવાળો હાથ. મનથી મનન કરવું અને હાથથી કામ કરવું, આ બે તેની વિશેષ પ્રવૃત્તિઓ છે. માનવી સાચા જ્ઞાન અને સારા કામની બે પાંખોનો ઉપયોગ કરીને આનંદ લોક સુધી ઉડી શકે છે. ઋગ્વેદના ઋષિ કહે છે, અયમ મે હસ્તો ભગવાન અયમ મે હસ્તો ભગવત્તર. અર્થાત મારો હાથ જ ભગવાન છે. આપણી બુદ્ધિમાં ઈશ્વરનું અવતરણ એટલે જ્ઞાન અને હાથમાં ઈશ્વરનું અવતરણ એટલે કામ. પરંતુ ગમે તેમ બોલી અહંકારનો પ્રાદુર્ભાવ કરીને જો કામ કરીએ તો તે બેસુરું જ લાગે. જ્યારે વિવેકપૂર્વક સમ્યક કામ કરવાથી જીવન સુરીલું બની જાય છે. જેને કામ બરાબર કરતા આવડતું નથી તેને જીવતરનો થાક લાગે છે.

0: તેથી જ કવિ ફરિયાદ કરતા કહે છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો રસ્તો છે ઘરથી કબર સુધી. માનવી એના કામથી જ દેવ કે દાનવ બની શકે છે. રાવણ અને કંસે પણ કામ કર્યું, પરંતુ તે અહંકારની આગમાં ભસ્મીભૂત થઈ ગયું. તેથી તેઓ રાક્ષસના વર્ગમાં આવ્યા અને વિભીષણ અને પ્રહલાદ જેવા એમના કામથી જ દેવોના વર્ગમાં આવ્યા. જે માનવી એને મળેલા શરીરરૂપી અદ્ભુત સાધનથી કામ કરતો નથી, તેને જીવન પશુદેહથી પણ બદતર લાગે છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય હતો વગલ બોરે કામ કરીએ. વક્તા હતા તેજની મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, સ્વર વાણી જયરામના. એપિસોડ 172.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. કાર્લ હિથને પત્ર, January 3, 1935. સાર. એક, પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના અહેવાલમાં એવું સૂચન નથી કે બંધારણમાં એવી એક કલમ હોવી જોઈએ જેમાં એવી જોગવાઈ હોય કે સંપૂર્ણ સ્વાતંત્ર અથવા હિન્દુસ્તાનના પ્રતિનિધિઓ જે નક્કી કરે તેના તરફ આપોઆપ પ્રગતિ થતી રહેશે. બે, સૂચિત બંધારણ હિન્દુસ્તાન ઉપર આજના કરતાં વધુ આર્થિક બોજો લાદે છે અને આર્થિક કે રાજકીય ઉન્નતિની કોઈ સંભાવના દેખાતી નથી. ત્રણ, કેન્દ્રમાં 80% આવકને લોકોના કાબુ બહાર અનામત રાખવામાં આવી છે. ચાર, લશ્કરની ઉપર નીતિની કે ખર્ચની બાબતમાં લોકોનો કોઈ કાબુ નથી. પાંચ, દેશના ચલણ કે વિનિમય ઉપર લોકોનો કોઈ કાબુ નથી. છ, જે 20% ઉપરનો કાબુ નાણાપ્રધાનના હાથમાં રાખવાનું સૂચવાયું છે તેને પણ ગવર્નર જનરલ મોકૂફ રાખી શકે છે. સાત, હેવાલમાં જે પ્રાંતિક સ્વરાજ્યની રૂપરેખા આપવામાં આવી છે તે તો નામમાત્રનું સ્વરાજ્ય છે, કારણ પ્રાંતોના ગવર્નરોને એટલી વિશાળ સત્તાઓ છે કે તેઓ ઇચ્છે ત્યારે જવાબદારીનો અંત લાવી શકે છે. જો કોઈ બ્રિટિશર સંસ્થાનોના દાખલા ઉપરથી એવું અનુમાન તારવે કે આ સત્તા વપરાશે તો એ જ્વલ્લે જ વપરાશે તો એ તદ્દન ખોટું છે. હિન્દુસ્તાનનો ભૂતકાળનો અનુભવ એથી તદ્દન ઉલટો જ છે. આઠ, જવાબદાર પ્રધાનોને અખિલ ભારતીય કે પ્રાંતિક સેવાના કોઈ સભ્યની બદલી કરવાનો સુદ્ધા અધિકાર નથી. નવ, કહેવાથી સ્વતંત્ર ધારાસભાઓને પોલીસ કાયદામાં કે પોલીસને લગતા ધારાધોરણોમાં સુધારો કરવાનો અધિકાર નથી. દસ, બ્રિટિશ શોષણને પહેલાં કદી નહોતું એટલું દ્રઢ બનાવવામાં આવ્યું છે. આ મુજબ ગણાવેલા બધા વાંધાઓનો સમગ્રપણે વિચાર કરતાં મન પર એવી અટળ છાપ પડે છે કે આજનું ચાલુ બંધારણ તો ખરાબ છે જ, પણ માથે ઝઝૂમી રહેલું આ નવું બંધારણ તો એનાથી અનંત ગણું વધારે ખરાબ નીવડશે. ઉપરાંત જો એ નવું બંધારણ પસાર થયું તો ભવિષ્યમાં વર્ષો સુધી એને લીધે થયેલું નુકસાન સુધારવું અત્યંત મુશ્કેલ થઈ પડશે. આ બધા વાંધાઓને જડબેસલાક કરવા માટે એટલું યાદ રાખવું ઠીક પડશે કે આ બંધારણ એવા લોકો પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેઓ અત્યારે બ્રિટિશ હિન્દુસ્તાનના ઇતિહાસમાં અભૂતપૂર્વ દમન નીચે કચડાઈ રહ્યા છે. મારી જવાબદારીના પૂરા ભાન સાથે હું આ વિધાન કરી રહ્યો છું. જલિયાવાલા બાગની સ્મૃતિ મને તાજી છે. 1857ના કહેવાતા સિપાહીઓના બળવા વિશેના કે અને માલેસનના ગ્રંથો મેં વાંચ્યા છે. બંને ગ્રંથો વાંચતા ચીતરી ચડે છે. તે વખતે તો નાગી તલવાર હતી. આજનું દમન તો કોથળામાંની પાંચશેરી છે અને તેથી વધુ જીવલેણ છે. આ પત્રોનો તમે ચાહો તો ખાનગી ઉપયોગ કરી શકો છો. એમાં જે મેં અભિપ્રાય વ્યક્ત કર્યો છે

માટે મારા સિવાય બીજું કોઈ જવાબદાર નથી. એ મહાદેવ મીરાને ટાઈપિસ્ટ સિવાય બીજા કોઈ મિત્રને બતાવ્યો નથી. મારું લખાણ કડવું લાગવાનો સંભવ છે, પણ હું તમને ચેતવવા માગું છું કે એનો એવો કશો અર્થ ન કરશો. એ ભાષા મેં જોયેલા અને અનુભવોના સત્યને જ કેવળ રજૂ કરે છે. એ સમગ્ર સત્યને રજૂ નથી કરતી. જો મારી પાસે તમને સમગ્ર સત્ય જણાવવાનો સમય અને શક્તિ હોત તો વર્ણન આથી પણ વધુ ખરાબ થયું હોત.

જો મારી પાસે તમને સમગ્ર સત્ય જણાવવાનો સમય અને શક્તિ હોત તો વર્ણન આથી પણ વધુ ખરાબ થયું હોત. પણ એમાં જે કાળું ચિત્ર મને જોવા મળે છે તે છતાં મારા મનમાં એક પણ અંગ્રેજ સામે કડવાશ નથી. હું માનું છું કે અંગ્રેજ પ્રધાનો પોતે જેને હિન્દુસ્તાનના હિતમાં લાભકારક નીતિ માને છે તેને જ અનુસરી રહ્યા છે. તેઓ પ્રામાણિકપણે એમ માને છે કે બ્રિટિશ રાજથી હિન્દુસ્તાનને એકંદરે લાભ જ થયો છે. તેઓ પ્રામાણિકપણે માને છે કે એ રાજ્ય હેઠળ હિન્દુસ્તાન આર્થિક પ્રગતિમાં અને રાજકીય કાબેલિયતમાં આગળ વધ્યું છે, અને બુદ્ધિશાળી માણસોનો મોટો ભાગ ઈચ્છે છે તે બંધારણ જો એને મળ્યું તો તે હિન્દુસ્તાનને માટે હાનિકારક થઈ પડશે. પ્રામાણિક માન્યતા ગમે તેટલી ભૂલ ભરેલી હોય, અને આ દાખલામાં મારે મતે એ ભૂલ ભરેલી છે, તોય તેની સામે લડવું મુશ્કેલ હોય છે. પણ કોઈપણ માણસની પ્રામાણિક માન્યતાને કારણે ગુસ્સે થવું એ પણ ખોટું છે. આથી આ મુજબના સારમાં વ્યક્ત કર્યો છે તેવો દ્રઢ અભિપ્રાય હું ધરાવતો હોવા છતાં મારી તમને વિનંતી છે કે મારી એ ખાતરી પર પૂરો વિશ્વાસ રાખજો કે ઈશ્વરની મદદ હશે તો હું એકે પગલું ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને નહીં ભરું. કોંગ્રેસમાંથી હું નિવૃત્ત થયો છું કારણ બીજા કારણો ઉપરાંત હું મારા ઉપર શક્ય હોય ત્યાં સુધી સરકારના રાજકીય પગલાંઓની બાબતમાં મૌન લાદવા માંગુ છું. સ્વેચ્છાએ સ્વીકારેલી એકલતામાં હું અહિંસાની હજી ગૂઢ રહેલી શક્યતાઓનો તાગ મેળવવા ઇચ્છું છું. જીવનના કોઈપણ ક્ષેત્રમાં એકે એક પગલું હું લઈ રહ્યો છું તે એ ધ્યેયને લક્ષ્યમાં રાખીને લઈ રહ્યો છું. આ પૃથ્વી પર મારે જો કોઈ સ્વાર્થ સાધવાનો હોય તો તે એક જ છે, અને તે આજે હું જે અંતિમ સત્યની કેવળ આછી ઝાંખી કરતો લાગું છું તેને સમજવાનો પ્રયત્ન કરવાનું. ભારે પરિશ્રમપૂર્વકની શોધ પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે જો મારે એને પૂર્ણરૂપે જોવું હોય તો તે મન, વચન અને કર્મથી અહિંસા પાળીને જ જોઈ શકું. આ શોધ મને ક્યાં લઈ જશે એની મને પોતાને ખબર નથી, તેમ મને સમય પાક્યા પહેલાં એ જોવાની લેશ પણ ઈચ્છા નથી. આથી મારી તો ઈશ્વરને સતત એવી પ્રાર્થના છે કે મને હવે પછીનું પગલું બતાવે, અને જો તમારામાંના કોઈ મિત્ર પૂરા હૃદયથી મને એ શોધમાં મદદ કરી શકે તો હું આભારી થઈશ. તમારો સરહૃદય મોહનદાસ કરમચંદ ગાંધી. મિસિસ લિન્ડીઝને પત્ર, January 3, 1935. પ્રિય બહેન, તમને સૌને નવું વર્ષ સુખદાયી નીવડો. તમારો પત્ર મને બરાબર વેળાસર મળ્યો તેથી હું તમને આ નાની ચિઠ્ઠી લખી રહ્યો છું. હું ઘણીવાર તમને અને મારી ઓક્સફર્ડની મુલાકાતને સંભાળું છું, પણ હાથ પર કામ એટલું બધું હોય છે કે પ્રેમપત્રો લખવાનો વખત જ નથી રહેતો. અહીં અમે બધી રીતે ભારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, પણ હું આશા ખોતો નથી. મને ખાતરી છે કે શિશિર પછી વસંત આવવી જ જોઈએ. પોતાના કૂતરા બિલાડાને પોતાના કુટુંબીજન ગણવા એમાં પ્રેમભાવના રહેલી છે. તમે જાણો છો કે એન્ડ્રુસ થોડા દિવસ અહીં અમારી વચ્ચે રહી ગયા. તેઓ એપ્રિલમાં પાછા ફરવાની આશા રાખે છે. ડોક્ટર મોડ રાયડન કરાંચી છે. હું તેમને દિલ્હી મળવાની અપેક્ષા રાખું છું. હમણાં હું દિલ્હી છું અને 3-1 અઠવાડિયા મારું અહીં રહેવાનું થશે એવી ધારણા છે. મીરા, મહાદેવ અને દેવદાસ અહીં છે. પ્યારેલાલ મુંબઈ નજીક ગયેલા છે. તમને સૌને અમારા સૌના સ્નેહ સહિત. તમારો સરહૃદય મોહનદાસ કરમચંદ ગાંધી. છગનલાલ જોશીને પત્ર, January 4, 1935. ચિરંજીવી છગનલાલ, સાથીનું પત્તું જોજો. વેણીલાલ સરસ માણસ છે, હરિલાલને પરિચય છે. જયસુખલાલના ભાઈએ હરિજન સેવામાં ઘસડાય તો સારું, એને પગાર કરતાં કામની વધારે જરૂર લાગે છે. તમે મળજો, તમારી નજર ઠરે, નારણદાસ તેમાં રાજી થાય, ને તેવા માણસનો રાજકોટની આસપાસ ખપ હોય તો તેને રાખી લેજો. બાપાને તમે ખૂબ રાજી કર્યા લાગે છે. રમા કેમ છે? ધીરું વિમુનું કેમ ચાલે છે? રામદાસનું વહાણ મધદરિયે છે, હવે તે મુંબઈમાં છે. મારું અહીં 20મી લગીતો છે, હરિજનમાંથી અહીંની પ્રવૃત્તિનો ખ્યાલ આવશે. હરિજન સેવકો જો સહેજે ખાદીને સૂર્ય સમાન સમજી બીજા ગ્રામોદ્યોગોને ગ્રહોની જેમ ગોઠવી શકે ને તેમાં પડે તો બાદ નથી પણ ઇષ્ટ છે. એ જો સમજી ગયા હો તો તેનો ઉપયોગ કરજો. પંડિતજી અહીં છે, તે સાબરમતી રહેવા જાય છે. હાલ થુલીવાળા લોટની ભાખરી સાથે રાખવી, ઘઉંનો પોંખ રાખજો, અહીં ઠંડી ખૂબ છે. બંને વાર ફરવાનું ચાલુ છે, લશ્કર હોય જ

આ સાથે જ સદાબહાર ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂપટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર ટુ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરવાના છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને 2036 ઓલિમ્પિક્સ માટે સત્તાવાર બીડ પણ રજૂ કરાઈ છે. રાજ્યમાં સરકારી સંસ્થાઓને ઇંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલાર રૂપટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે.
2: આમનાથી પરંપરાગત ઇંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે પ્રોત્સાહન મળવાનું છે. કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજબિલમાં મોટો ઘટાડો થવાનો છે. સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહે એના માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને પણ વધારે મજબૂતાઈ મળશે.
0: શ્રી વાઘાણીની સૂચનાના પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાની વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓમાં જ્યાં હજુ સુધી સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે ત્યાં સોલાર રૂપટોપ લગાવવાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. રાજ્યમાં ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ આવ્યો છે. આ અંગે મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું કે ગઈકાલે નોંધાયેલા શંકાસ્પદ દર્દીને આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇબોલા વાયરસ વોર્ડમાં ખસેડ્યો હતો. બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મંત્રીએ લોકોને અફવાથી ન ગભરાવા પણ અપીલ કરી છે.
3: સોશિયલ મીડિયા ઓર કઈ લોગ યુ હી લિખ દેતે તો ઓહી બાત માનને કી જરૂરત નહીં. જવાબદાર વ્યક્તિ, અમારે આરોગ્ય વિભાગ કે જવાબદાર વ્યક્તિ જો બોલતે હોય આપ સભીકો ઉસકા માનના જરૂરી. પૂરા ગુજરાત મેં દો અસ્પતાલ, સિવિલ ઓર અહેમદાબાદ, દો અસ્પતાલ મેં ઇબોલા વાયરસ કા સ્પેશિયલ વોર્ડ ટ્રીટમેન્ટ કે લીએ હમને તૈયાર રખા હૈ.
0: તાજેતરમાં બાળસિંહોમાં ફેલાઈ રહેલી બેબીસિયા બીમારી સામે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. 4 જેટલા સિંહબાળના મોત થયાના અહેવાલ સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે પરિક્ષેત્ર વન અધિકારી વાય

0: કલસરિયાએ જણાવ્યું, જરૂર પડશે તો સિંહોનું રસીકરણ પણ કરાશે.
1: ત્રેની વેરાવળ રેન્જ હેઠળ હાલમાં 20 જેટલા સિંહોનો વસવાટ અને વેરાવળ રેન્જના કર્મચારીઓ રાત દિવસ એમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં ડિવર્મિંગ ડિટેકિંગની કામગીરી પણ આવનાર. હાલમાં અમારા 2 રાઉન્ડની અંદર 7-8 જેટલા અમારા વનરક્ષક અને વનપાલ તેમજ ટ્રેકર દ્વારા ઓબ્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
0: જૂનાગઢમાં સિંહોમાં બેબીસિયા ચેપના કેસ સામે આવ્યા બાદ વન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. સાસણ લાયન હોસ્પિટલના ડોક્ટર વિવેક ચૌહાણ કહે છે કે અમારી પાસે જંગલી પ્રાણીઓ માટે સંપૂર્ણ સુવિધા છે.
2: જૈસે કે વાઇલ્ડ એનિમલ્સ હૈ હમારે યહાં પે આતે હૈ તો હમારે પાસ પૂરી ફેસિલિટી હૈ. જૈસે કે યે ટ્રીટમેન્ટ શેડ હૈ, કોઈ એસા એનિમલ હૈ તો આઇસોલેશન રૂમ ક્વોરન્ટાઇન સેક્શન હૈ, ઉસ એનિમલ કો સેપરેટ રખને કી ભી ફેસિલિટી હૈ. ઇસકે અલાવા જો હમારા ડાયગ્નોસ્ટિક યુનિટ હૈ ઉસમે હિમેટોલોજી એનાલાઇઝર હૈ, જો हेमेटोलॉजी एनालाइजर होता है, कंप्लीट ब्लड काउंट करता है, वो हो सकता है उसमें. उसके अलावा माइक्रोस्कोप भी है, तो जो माइक्रोस्कोपिक डिजीज डायग्नोस्टिक कर सकते हैं स्लाइड बना के, वो भी कर सकते हैं. और इसके अलावा मोलिकुलर डायग्नोस्टिक भी है, तो वो भी कर सकते हैं.
0: આ દરમિયાન અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગીરમાં વધુ 3 સિંહોની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. મંતવ્ય અને સૂચન મોકલવાનો આજે અંતિમ દિવસ છે. છોટાઉદેપુર જિલ્લાના એક મહિલાએ મોતીકામની કલાને લુપ્ત થતી બચાવવા 100 જેટલી મહિલાઓને તાલીમ આપી છે અને તાલીમ લીધેલી આ મહિલાઓ મોતીકામ કરી આત્મનિર્ભર બની છે. દિલ્હી, ચેન્નાઈ, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, કેવડિયા જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાડી તેનું વેચાણ કરી આજીવિકા મેળવી રહી છે. આ અંગે રવિતા રાઠવા નામની એક તાલીમાર્થીએ પ્રતિક્રિયા આપી.
3: અને મારી બાજુમાં સોનલબેન રાઠવા આ વર્ષોથી મોતીનું કામ કરે છે. ત્યારે અમે પહેલા ઇન્ટરેસ્ટ નથી ધરાવતા હતા, પણ જ્યારે જોડે રહીને અમે જોયું કે સોનલબેન મોતીની માળા બનાવે છે, ત્યારે અમને પણ એવું લાગ્યું કે અમારે બી બનાવવી જોઈએ. ત્યારે અમે ઘરનું કામ કરી નવરા થઈએ ત્યારે અમે સોનલબેન જોડે આવી શીખી અને માળા બનાવતા શીખી ગયા અને એક વખત મહિનાની તાલીમ લીધી. એવી રીતે અમે આગળ મોતીની માળા બનાવતા શીખી ગયા. પછી જ્યારે જ્યારે અમને સમય મળે ત્યારે અમે માળાઓ બનાવી સોનલબેનને આપતા અને અમે રોજગારી મેળવતા.
0: રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3-5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાંભરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે. ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 42.8 ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેંકાતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ચંદીગઢમાં આજે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સ્થાન મેળવ્યું હતું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલી

ફાલતુ મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ગુજરાતી ગીર ફિલ્મગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ આસિત દેસાઈના આ સ્વર સાથે. સંગીત આપ્યું છે આ ગીતમાં તલત અઝીઝે, ભરત આચાર્યની આ ગીત રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીરફિલ્મ ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. સાંભળીએ અવિનાશ વ્યાસ રચિત મુકેશના સ્વરમાં આ ગુજરાતી ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં ઉજ્જવલ ધોળકિયાની આ ગીત રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતે સાંભળીએ દિલીપ જોશીની આ ગીત રચના નિગમ ઉપાધ્યાય અને અનુપા વોરાના સ્વરમાં.

આ સાથે જ ગુજરાતી ગીર ફિલ્મગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 માટે ટકરાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ આજે કર્ણાટકના બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45 વર્ષ પૂર્ણ થવાના વૈશ્વિક સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ કર્ણાટકના દાવણગેરે ખાતે યુનિવર્સિટી BDT કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેટિનિયમ જ્યુબલી સમારોહમાં પણ હાજરી આપશે. આવતીકાલે શ્રી રાધાકૃષ્ણન પણજી ખાતે ગોવાના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને ગોવાના CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
1: ઘુસપેટીએ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજી ને એક ડેમોગ્રાફી ચેન્જ કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. એ હાઈ પાવર કમિટી દેશ ભર મે જનસંખ્યાકી કા જો કૃત્રિમ બદલાવ હુઆ હૈ ઉસકે કારણો ઓર ઉપાયો કી ચિંતા કરેગી ઓર ઇસકે લિયે કોઈ કાનૂન બનાને કી જરૂરત હૈ તો ઇસકી ભી ચિંતા કરેગી.
0: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવેલકરના નેતૃત્વ હેઠળની સમિતિ 1 વર્ષની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દ્ર અધિકારીની પ્રશંસા કરતાં કહ્યું કે વાડના કામ માટે 7 દિવસમાં 600 હેક્ટર જમીન સુરક્ષાદળને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
2: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામી નાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચને સંબોધતા આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં તેમ જણાવ્યું હતું.
3: आतंकवाद अंतर्राष्ट्रीय सुरक्षा के लिए सबसे गंभीर खतरों में से एक है. राष्ट्रपति पुतिन ने हाल ही में इसे बहुत ही प्रभावशाली ढंग से रेखांकित किया है. उन्होंने महसूस किया है कि एक ऐसा मुद्दा है जिस पर सभी अंतर्राष्ट्रीय सुरक्षा विशेषज्ञों को ध्यान देने की जरूरत है. ये मानवता के सभी मूल्यों पर प्रहार करता है. भारत खुद ही इस प्रायोजित आतंकवाद का शिकार रहा है. अप्रैल 2025 में पूरी दुनिया ने जम्मू कश्मीर में 26 निर्दोष नागरिकों की जघन्य हत्या देखी है.
0: એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોસ્કોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે શ્રી ડોભાલે મોસ્કોમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચ અને સુરક્ષા બાબતો માટે ઉચ્ચ પ્રતિનિધિઓની 14મી બેઠકમાં ભાગ લીધો હતો. રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ સેર્ગેઈ સોઈગુ દ્વારા આયોજિત આ બેઠકમાં બહુધ્રુવીય

વિશ્વના ઉદ્ભવના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના પડકારો અને ધમકીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં શ્રી ડોભાલે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર સહિત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા વેપારની સલામત અને અવિરત હિલચાલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. શ્રી ડોભાલે તેમના રશિયન સમકક્ષ સોઇંગુ સાથે બેઠક દરમિયાન બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા અને વેપાર આર્થિક સંબંધોના ક્ષેત્રોમાં સહયોગની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા

0: દોના ક્ષેત્રોમાં સહયોગની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. આ બેઠક દરમિયાન આદિવાસી સમુદાયનો વિકાસ અને તેમના સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. ત્રિશા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ ગિરિમાલા સિંહની ધરપકડ કરી છે. ગિરિબાલા ત્રિશાના સાસુ અને નિવૃત્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા. ગઈકાલે તેમની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સીબીઆઈની ટીમે ગિરિબાલાના ઘરે લગભગ 7 કલાક પૂછપરછ અને તપાસ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના આગોતરા જામીન રદ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કેસની ગંભીરતા, પુરાવો અને તપાસના તબક્કાને જોતા તેમને રાહત આપવી યોગ્ય નથી. અમેરિકન અને ઈરાનની વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી પત્રના માળખા પર સંમત થયા છે. પરંતુ આ કરારને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની જરૂર છે. આ માળખા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ દખલ વિના જહાજો માટે ફરીથી ખુલશે. કોઈ ટોલ અને કોઈ દખલ નહીં, પરંતુ તેના માટે ઈરાનને 30 દિવસની અંદર જળમાર્ગમાં તૈનાત જહાજો અને શસ્ત્રોને દૂર કરવા પડશે. બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરનો તેનો નૌકાદળની નાકાબંધી હટાવશે અને તહેરાનને મુક્તપણે તેલ વેચવાની મંજૂરી આપતા પ્રતિબંધોમાં છૂટ આપશે. આ કરારમાં આગામી 60 દિવસમાં પરમાણુ શસ્ત્ર અને યુરેનિયમ અંગે ઈરાન માટે મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. યુદ્ધ વિરામ વચ્ચે ઈરાન અને અમેરિકી સૈન્ય દ્વારા હુમલા થતા યુદ્ધ વિરામ માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
1: अमेरिका ईरान संघर्ष विराम अब लगभग फिर से सीधे सैन्य टकराव में बदल चुका है. होर्मुज जल डमरू मध्य के पास वाणिज्यिक जहाजों को निशाना बना रहे ईरान के 4 ड्रोन को अमेरिका ने मार गिराया. इसके जवाब में ईरान की रिवोल्यूशनरी गार्ड्स ने दावा किया है कि उन्होंने एक अमेरिकी सैन्य अड्डे पर हमला किया है. इस बीच इसराइली सेना ने लेबनान में अप्रैल में लागू हुए संघर्ष विराम के बाद अब तक का सबसे बड़ा निकासी आदेश जारी किया है. उधर दोहा में जारी शांति वार्ता का उद्देश्य मौजूदा संघर्ष को समाप्त करना और होर्मुज जल डमरू मध्य को दोबारा खोलना है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मनोज.
0: केंद्रीय गृहमंत्री अमित शाह गईकाले अमदावाद में योजनारी कॉमनवेल्थ गेम्स और ओलम्पिक्स की तैयारियों की समीक्षा करी थी. श्री शाहे जणाव्युं हतुं कि सरकार देश में विश्वस्तरीय रमतगमत माळखा और अत्याधुनिक तालीम सुविधाओं विस्तार कर रही है. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે સાંજે 9 વાગે ચંડીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના મોટાભાગના અખબારોમાં ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, ઈરાન અમેરિકા વચ્ચે શાંતિની આશા પર પાણી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે, મદ્રાસ હાઈકોર્ટ. સંદેશ પ્રથમ પાને લખે છે, કોર્ટના જજીસ ભ્રષ્ટ હતા અને છે, મદ્રાસ હાઈકોર્ટ. નવગુજરાત સમયની હેડલાઇન છે, ટ્રમ્પ રાજી થાય તો ઈરાન સાથે 60 દિવસ યુદ્ધ વિરામ નક્કી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજીમાં સમાચાર 8:15 અમારા દિલ્હી કેન્દ્રથી.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

સવારે. ગુડ મોર્નિંગ દોસ્તો. મિત્રો, આજે છે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ. દર વર્ષે આજે એટલે કે 29 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપવા સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સૈનિકોને સમર્પિત છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ

એ સૈનિકો યુદ્ધ, હિંસા અને અશાંતિ વચ્ચે લોકોની સુરક્ષા, માનવ અધિકારોનું રક્ષણ અને શાંતિ જાળવવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. અનેક સૈનિકોએ વિશ્વ શાંતિ માટે પોતાનું બલિદાન પણ આપ્યું છે. આ દિવસ એમની યાદ માટે, એ ઉપરાંત એમના દ્વારા તેમની નિષ્ઠા, સાહસ અને માનવતાભર્યા જે કંઈ પણ સેવા કાર્યો કર્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમ જ વિશ્વમાં શાંતિ અને સૌહાર્દનો સંદેશ ફેલાય એવી શુભેચ્છા સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના આ સુંદર મજાના ગીત સાથે.

કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું રાઝી ફિલ્મથી આ ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં, સંગીત હતું શંકર અહેસાન લોહીનું, ગીતકાર ગુલઝાર અને અલમા ઇકબાલ. મિત્રો, વિવિધ રંગીન કાર્યક્રમો આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સવારે સવારે કાર્યક્રમ એટલે કે મોર્નિંગ ઇન્ફોર્મેશન અને સાથે ફિલ્મ ગીતો. આપ સૌ જાણતા જ હશો એ રીતે છતાં પણ આપણે કહીએ અને જણાવીએ કે ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણીના 90મી વર્ષની જે ભવ્ય ઉજવણી દેશભરમાં ચાલી રહી છે, આ ઐતિહાસિક વારસો અને

સરણની સફર બહુજન હિતાય બહુજન સુખાયના આદર્શ પર આધારિત છે. આપને જણાવીએ મિત્રો કે સપ્ટેમ્બર 2013માં ભારત સરકારે આકાશવાણી દ્વારા નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં એક વિશેષ સંચાર પહેલની શરૂઆત કરી હતી. આ વ્યૂહરચનાનો મુખ્ય હેતુ એવો હતો કે પ્રચાર અને પ્રભાવને ત્યાંના સ્થાનિક લોકોને, સમુદાયોને રાષ્ટ્રની મુખ્ય ધારાથી જોડવો. આ અંતર્ગત આકાશવાણી કેન્દ્રોમાંથી વિશેષ પ્રકારના અલગ અલગ જિંગલ્સ, એ ઉપરાંત પ્રેરણાત્મક ઓડિયો સંદેશ એવું પણ પ્રસારિત કરવામાં આવતું હતું, જેના કારણે ગ્રામજનો અને આદિવાસી સમુદાયોને હિંસાનો માર્ગ છોડીને વિકાસના માર્ગને અપનાવવા માટે એક હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી હતી. આ સંદેશાઓ દ્વારા સરકારી યોજનાઓ અને વિકાસ કાર્યો અંગેની માહિતી પણ પહોંચાડવામાં આવતી હતી અને આ પ્રયત્ન દ્વારા આકાશવાણીએ એ સાબિત કર્યું કે આકાશવાણી એ માત્ર માહિતીનું માધ્યમ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની શક્તિ પણ ધરાવે છે.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે બાપ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: થોબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણી નો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: RBI કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારે સવારે કાર્યક્રમ માણી રહ્યા છો. મિત્રો, ભારતીય સિનેમાની આત્માને સંગીતથી આકાર આપનાર એક મહાન વ્યક્તિત્વ એટલે રાયચંદ મોરાલ, એમને આજે આપણે વંદન કરીએ. બોલિવૂડ ફિલ્મ સંગીતના પિતા તરીકે ઓળખાતા અને આકાશવાણીની ગૌરવશાળી વારસાની જો આપણે વાત કરીએ તો એમનો ખૂબ જ મહત્વનો ભાગ, એમનું યોગદાન ખૂબ જ અવિસ્મરણીય કહી શકાય. દેવદાસ અને વિદ્યાપતિ જેવી યાદગાર ફિલ્મો માટે સંગીત રચનાથી લઈને મહાન ગાયક કેએલ સાયગલને માર્ગદર્શન આપવાનું એમનું જે કાર્ય, એ હિન્દી અને બંગાળી ફિલ્મ સંગીતમાં સદાબહાર બની રહ્યું છે. એમને વર્ષ 1978માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. માણીએ એક આ ગીત. વિદ્યાપતિ ફિલ્મનું આ ગીત કાનન દેવીના સ્વર.

આકાશવાણીની એક નહીં અનેક વિશેષતાઓ, દેશના ખૂણે ખૂણે અનેક વિવિધ પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓ એમાં કાર્યક્રમનું પ્રસારણ થાય છે. સમાચાર, કૃષિ, શિક્ષણ અને મનોરંજન સાથે લોકપ્રિય કાર્યક્રમો જેમાં ફિલ્મ સંગીત પણ આપણે સાંભળી શકીએ છીએ. આ ઐતિહાસિક સિદ્ધિને યાદગાર બનાવવા માટે દેશભરના વિવિધ કેન્દ્રો હંમેશા આપને માટે કાર્યરત છે. સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, સંગીત સંધ્યા હોય કે કોઈ પણ જૂની યાદોને તાજી કરવી હોય, સંગીત અને સાંસ્કૃતિક વારસો જે છે એ અહીંયા આપને જોવા મળે છે. રમત ગમતની વાત હોય, લોકોમાં સ્વાસ્થ્યની કે પછી રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવવા માટે મેરેથોનનું પણ આયોજન હોય તો એ પણ અહીં થાય છે. ઓલ ઇન્ડિયા રેડિયોની આ 90 વર્ષની સફર સતત આપના માટે કાયમને માટે વહેતી રહેશે.

મિત્રો, આજે છે ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ. 29 મે એટલે ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ દર વર્ષે ઉજવવામાં આવે છે. તેઓ ભારતના 5મા વડાપ્રધાન હતા અને ખેડૂતોના હિતરક્ષક નેતા તરીકે જાણીતા. ચૌધરી ચરણસિંહે પોતાના સમગ્ર જીવનમાં ખેડૂત, ગરીબ અને ગ્રામ્ય વિકાસ માટે ખૂબ જ કામ કર્યું હતું. એમણે કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેડૂતોને ન્યાય મળે તે માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. એમની સાદગી, પ્રામાણિકતા અને દેશ સેવાને આપણે યાદ કરીએ, એમની પુણ્યતિથિએ એમને વંદન કરીએ અને તેઓ આજે પણ ખેડૂતોના મસીહા તરીકે યાદ છે એ આપણે સૌ જાણીએ છીએ.

માહિતી સાથે ફિલ્મગીતોનો કાર્યક્રમ સવારે સવારેમાં કાર્યક્રમના અંતે આપે સાંભળ્યું. લગન ફિલ્મથી આ ગીત લતા મંગેશકર અને ઉદિત નારાયણ તથા સાથીઓના સ્વર હતા. આ ગીતમાં ગીતકાર હતા જાવેદ અખ્તર. આ સાથે જ સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સવારે સવારે. વિવિધ રંગીન કાર્યક્રમો આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં 9:30 થઈ ગઈ છે અને સમય થયો છે કાર્યક્રમ ગુજરાતી ગીતોનો, ગેરફિલ્મ ગીતો કાર્યક્રમનો. આ એક ખાસ છે કે જેમાં તમે ફિલ્મ નહીં પરંતુ ગેરફિલ્મ ગીતો માણી શકો છો. સુર, શબ્દ અને સંગીતની મધુર એક મહેફિલ જાણે આ કાર્યક્રમમાં આપ જોઈ શકશો, માણી શકશો. ગુજરાતી ગીતોની એવી સફર કે જ્યાં

દરેક ધૂન દિલને સ્પર્શે અને દરેક શબ્દ લાગણી જાણે સમજે. કાર્યક્રમમાં આજે આપણે માણીશું અંકિત ત્રિવેદી લિખિત ગુજરાતી ગીતો, સ્વર પાર્થિવ ગોહિલનો.

0: अनाज बाबते संबंधित जिला निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: કાર્યક્રમમાં સાંભળી કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં આ ગીત।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: એક બે સપનાથી જીવતર ના બને, એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ, શ્વાસ કઈ અમથા જ પગભર ના બને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ઘર ફિલ્મ ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આજે આપણે માણીએ છીએ અંકિત ત્રિવેદી લિખિત ગીત રચનાઓ. કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં સાંભળીએ ગીત, પરંતુ એ પહેલા આ એક સંદેશ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના

બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 232 5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં ગીત.

0: આ ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર અને ત્યારબાદ 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણ. સમાચાર માટે બસ થોડી પ્રતીક્ષા.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા મંચના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાંકલ કરી. ત્રિષા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ તેના સાસુ અને નિવૃત્ત જજ ગિરિબાલાસિંહની ધરપકડ કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષાઓના મૂલ્યાંકન અને પરિણામ પછીની પ્રક્રિયાઓ સંબંધિત મુદ્દાઓની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી. ભાજપે બરનાલાના 76 વર્ષીય ભૂતપૂર્વ ધારાસભ્ય કેવલસિંહ ધિલોલને પાર્ટીના પંજાબ એકમના

વડા તરીકે નિયુક્ત કર્યા. પશ્ચિમ એશિયામાં સતત ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે એર ઇન્ડિયાએ ઇઝરાયલ માટેની ફ્લાઇટ જુલાઈ અંત સુધી સ્થગિત કરી. અમેરિકા અને ઇરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધવિરામ માટે સમજૂતી. અમેરિકાના ડલ્લાસમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગમાં 3 લોકોના મોત. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂપટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાય 2 મુકાબલો. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાણ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. વિવિધ રંગીન કાર્યક્રમો આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ શોલે ફિલ્મના આ ગીત સાથે, જે અંતર્ગત આ ગીતના સ્વર આપ્યા છે કિશોર કુમાર અને મન્નાડે. સંગીત છે આર ડી બર્મનનું.

યારાના ફિલ્મનું ગીત કાર્યક્રમમાં આપે સાંભળ્યું. કિશોર કુમારના સ્વરમાં સંગીત હતું રાજેશ રોશનનું, ગીતકાર હતા અંજાન. મેને પ્યાર ક્યા ફિલ્મનું આ ગીત કાર્યક્રમના અંતે એસપી બાલાસુબ્રમણ્યમ અને લતા મંગેશકરના સ્વર, અસદ ભોપાલીના ગીત, ઉષા મંગેશકર અને શૈલેન્દ્રનું સંગીત.

આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ સુગમ સંગીત બસ થોડી જ ક્ષણોમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે રવિ નાયક, કે જેમના કંઠે સૌ પ્રથમ સાંભળીએ બરકત વિરાણીની રચના.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત રવિ નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. गृहमंत्री अमित शाह ने कहा है कि अवैध घुसपैठ और अन्य अस्वाभाविक कारणों से होने वाले कृत्रिम जनसंख्या के बदलावों की जांच के लिए गठित उच्च स्तरीय समिति इस मुद्दे से निपटने के लिए कानून की आवश्यकता का आकलन करेगी.
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रस्तुत छे अत्यारना मुख्य समाचार. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાએ તબાહી મચાવી. હમીરપુરમાં બાંધકામ હેઠળનો પુલ તૂટી પડતા 6 ના મોત. WHOએ કોંગોમાં ઇબોલાનો ફેલાવો અત્યંત જટિલ તબક્કામાં હોવાનું જણાવ્યું. મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક સર્જાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થા

વ્યવસ્થાની સમીક્ષા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હિન્દી ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ પંગા ફિલ્મના ગીત સાથે. હર્ષદીપ કૌર, દિવ્યકુમાર તથા સાથીઓના સ્વર, સંગીત શંકર અહેસાન લોયા આપ્યું છે. આ ગીતમાં ગીતકાર છે જાવેદ અખ્તર.

લાલ સિંહ ચડ્ડા આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. સ્વર હતો શિલ્પા રાવ અને અરિજિત સિંહનો, પ્રીતમનું સંગીત અને અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો હતા. હવે આપને સંભળાવીએ રાધેશ્યામ ફિલ્મનું ગીત અરમાન મલિકના સ્વરમાં. સંગીત છે અમાલ મલિકનું અને શબ્દો છે રશ્મિ વિરાગના.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મેટ્રો ઇન દિનો આ ફિલ્મનું ગીત, રાઘવ ચૈતન્યના સ્વરમાં, અનુરાગ શર્માના શબ્દો અને પ્રીતમનું સંગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ સચેત ટંડનના સ્વરમાં યારિયાં ટુ ફિલ્મનું ગીત, મનન ભારદ્વાજ અને નુસરત ફતેહ અલી ખાનનું સંગીત અને મનન ભારદ્વાજના શબ્દો સાથે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ અદનાન સામીના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

અદનાન સામી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં ગવાયેલા ગીત સાથે હિન્દી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરી. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સમીર દ્વારા લખાયેલું અને અદનાન સામીનું સંગીતબદ્ધ કરેલું આ ગીત અદનાન સામીના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 12 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ઉચ્ચસ્તરીય કેન્દ્રીય સમિતિ કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોના મુદ્દાને ઉકેલવા માટે કાયદાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક પગલાં લેવાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં 50થી વધુ બિઝનેસ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે બેઠક કરી. ભારત અમેરિકા વચ્ચે વેપાર, નવીનતા અને મજબૂત સપ્લાય ચેઇન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી. બનાસકાંઠાના થરાદના કરણપુરા ગામે ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિક યુવાનોના મોત. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં કાળઝાળ ગરમી વચ્ચે વિવિધ પ્રયાસ દ્વારા પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. હવામાન વિભાગે દિલ્હી NCR, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું. દક્ષિણ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હજુ પણ લૂનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. અને ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે હિન્દી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ જગજીતસિંહના સ્વરમાં ગવાયેલી આ ગઝલ સાથે.

હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ ગુલામ અલીના સ્વરમાં આ ગઝલ.

શ્રોતા મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ આબિદા પરવીનના સ્વરમાં આ ગઝલ.

0: શ્રોતા મિત્રો, આબિદા પરવીનમાં ગવાયેલી આ ગઝલ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી, ના પહેલા બચત, પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
2: પણ બુટ્ટીનું શું
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, આજે શુક્રવાર છે અને વાગ્યા છે 12:30. આપને કરેલા વાયદા મુજબ આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. સૈયર કાર્યક્રમમાં આપને આપીએ છીએ મીઠો મીઠો આવકાર. મિત્રો, આજે છે આ મહિનાનો 5મો શુક્રવાર અને આજે અમે એક વિશેષ પ્રસ્તુતિ સાથે આવ્યા છીએ.
1: આજે માણીશું એક નાટક. નાટકના લેખિકા છે વર્ષા અડાલજા. ભાગ લેનાર કલાકારો છે હેમા દિવાન, કાંતા ઠક્કર, સાઈના ભટ્ટ, તુષાર મહેતા, ઘનશ્યામ વ્યાસ, સુરેશચંદ્ર ગોર, ચંદ્રકાંત વાઘેલા અને મુકેશ રાવલ. રજૂઆત દક્ષા દવે. તો ચાલો માણીએ નાટક વાત.

0: અરે મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, સુશી ક્યાં ચાલી ગઈ? સુશી, ઓ સુશી,
1: તમે એમ ઘાટા ના પાડતા હો તો હું બાજુમાં રેખા ને ત્યાં.
0: અરે પણ મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, તું સવારના પોરમાં પાડોશીની ત્યાં ગપ્પા મારવા ગઈ હતી.
1: આહાહા, તારે ઓફિસ જવાનું મોડું થાય છે તો હું શું કઈ પલંગમાં સુઈ જવાની છું? મારે પણ 10 વાગે શાર્પ પહોંચી જવાનું હોય છે. અરે આજકાલ તો એટલું જ ચેકિંગ ચાલે છે ને મારી ઓફિસમાં.
0: તો પછી ગપ્પા મારવા શું કામ ગઈ હતી રેખાને ત્યાં?
1: ગપ્પા મારવા? અરે હું તો મેળવણ લેવા ગઈ હતી. સાંજે દહીં નહીં હોય જમવામાં તો તું જ બૂમા બૂમ કરીશ. અરે તું ઉભો ઉભો વાતો કર, મારે તો ત્યાં કડી ઉભરાઈ જાય છે. હમણાં ટિફિન લેવા પણ આવી જશે.
0: માય ગોડ, હજી દાઢી કરવાની બાકી છે.
1: લો, કડી ઉભરાઈ ગઈ. અમિત, કાલે રાતે ફ્રીજમાં દાળ ઢાંકી રાખી હતી, તે ગરમ કરી આપું તો ચાલશે?
0: સુશી, કાલની દાળ ટિફિનમાં અત્યારે ભરે, પછી બપોરે અથડાતી કૂટાતી મારી ઓફિસે મળે, કેમ ખવાય?
1: ફરી વાગી ને બ્લેડ, દાઢી કરતા બોલે નહીં તો ન ચાલે? તો ભાઈ સાહેબ રૂવાબ ક્યાંથી છાંટે?
0: જો જો સુશી, મને અત્યારે સલાહની નહીં પણ એન્ટીસેપ્ટિક ક્રીમની જરૂર છે. માય ગોડ, આ પાછી આ 40ની ફાસ્ટ લોકલ ચાલી જશે તો.
1: ક્રીમ અહીં આટલામાં જ ક્યાં હતું? આ કબાટમાં
0: એક વસ્તુ ઠેકાણે નથી હોતી તારા રાજમાં.
1: બાપ રે, જો ને 9:05 ની ટ્રેન તો ચાલી ગઈ ને આ તારું ક્રીમ છેલ્લે તે તો લીધેલું. તારું ઠેકાણું નહીં મૂકવાનું ને પાછો મને વળે છે. ઓ માય ગોડ,
0: શું થયું?
1: ક્યારનું ગીઝર ચાલુ કરી દીધું છે?
0: તું છે ને કોઈ દિવસ આગ લગાડી દઈશ ઘરને, એટલો ભૂલકનો સ્વભાવ છે ને તારો. લે આ તારો ધોબી આવ્યો.
1: મારો ધોબી? એમ જ્યારે ને ત્યારે બધી જ વાતમાં મારો લગાડવાની ખરાબ ટેવ પડી ગઈ છે તને. કેટલી વાર કહ્યું?
0: એમ તો બધાને મારા કહીશ. જા જરા બહાર જઈને જોઈ આવતો મારી શાકવાળી આવી કે નહીં.
1: લુચ્ચા ઉભો રહે તું. એ એ બાથરૂમમાં તું ક્યાં ઘૂસ્યો? મારે નાવા જવું છે, મને મોડું થાય છે. અમિત, અમિત પ્લીઝ બહાર નીકળ ને. અમિત
0: પ્લીઝ. સુશી, હું 2 દિવસથી નાયો નથી, સવારે ટાઈમ જ રહેતો નથી. આજે નહીં નાવ તો ઓફિસમાં બળવો થઈ જશે.
1: એક તો વચ્ચેથી ઘૂસી ગયો. ચાલ હવે હું રોટલી કરી લઉં એટલે મારો ટાઈમ બચે. પાછું કોણ હશે? આ બારણાની ઘંટડી સવારે છે ને જમદૂત જેવી લાગે છે. ઓ ધોબી,
2: કિતની દેર સે હમ આયે હે, આપ જલ્દી કપડે ગીન લો ઓર હિસાબ કર દીજે.
1: હા હા હા, ઠીક હૈ, કપડે બરાબર હે, તુમ જાઓ, હિસાબ અગલી બાર કરેગા, હમકો દેર હોતા હે.
0: અરે સુશી, મારી ફાઇલ ક્યાં મૂકી છે? કાલે તે હપ. અરે હા હા, માથાનું તેલ પણ ખલાસ થઈ ગયું છે, બીજી બાટલી નથી લાવતી.
1: તે મારે જ યાદ કરીને લાવવાનું, તું તો હવે લાટસાહેબ થઈ ગયો છે ને.
0: એક તેલ લાવવાનું કહું, એમાં શેઠાણીની જેમ મિજાજ કેમ ફાટે છે?
2: આપ દોનો પીછે ઝઘડના, પહેલા મારા હિસાબ કરો બેનજી.
1: અરે સુભા મે દિમાગ મત ખાઓ, એ 10 રૂપિયા રખો ઓર હિસાબ બાદ મે. ચલો જાઓ જાઓ.
0: સુશી, મારી ફાઇલ. હેલો, કોણ? યસ, રોંગ નંબર, સોરી. સુશી, કિશોરનો ફોન હતો.
1: અરે પણ તે રોંગ નંબર કેમ કહ્યું?
0: અરે પણ અત્યારે વાત કરવાનો ટાઈમ છે. એ પોતે પાન ચાવતો નિરાતે બજારે લિયા દિયા કરવા જાય એટલે સવારે બધાને ટાઈમ હોય.
1: અમિત, આ ઉપરથી જરા ડબ્બો ઉતારી દે ને અને લે આ દૂધ. સોરી અમિત, આજે ટોસ્ટ બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો.
0: કઈ વાંધો નહીં, તારે પણ મોડું થાય છે ને. જલ્દી નાઈ લેજા.
1: પણ હમણાં ટિફિન વાળો આવશે.
0: હું ભરું છું ટિફિન, મારી જેમ તું ના આવીને નહીં રહેશે. આ મુંબઈમાં ઓછું પ્રદૂષણ છે કે આપણે વધારો કરીએ?
1: ઓકે.
0: સુશી, ચમચી તો બધી એટા વાસણોમાં પડી છે.
1: કાલે રાતે કામ કરવા વાળી બાઈ નહોતી આવીને, ઢગલો વાસણ એમ જ પડ્યા છે. સવારે મને ઉટકવાનો ટાઈમ જ નથી મળ્યો.
0: પ્રદૂષણમાં વધારો, બીજું શું? મને ડર છે કે મ્યુનિસિપાલિટીમાં જો ખબર પડશે ને કે આપણે આટલી ગંદકી કરીએ છીએ ઘરમાં, તો આપણી ધરપકડ કરી લેશે. બસ નાઈ લીધું.
1: અરે પણ એમને ટાઈમ જ ક્યાં છે? પહેલા બહારની ગંદકી તો સાફ કરે, પછી ઘર સાફ કરવાનો વારો આવશે. એ હું સાડી પહેરું છું, તું જ બારણું ખોલ ને.
0: હા, કોણ? જમનાબેન? શું ચણાનો લોટ? એ હમણાં હમણાં ખલાસ થઈ ગયો. માય ગોડ, આજે ગાડી જશે તો. સુશી, મારા મોજા નથી મળતા.
1: આલે મોજા, એક આ મારી હેરપિન.

0: ઘડી ઘડી અવળે હાથે મુકાઈ જાય છે.
1: ચાલો, બાકી હતું તે પૂરું થયું. યુડીકોલોનની બાટલી. કેટલી વાર કહું, કેટલી વાર કહું કે સવારે ધમપછાડા ના કર, રોજ કંઈક ઢોળાય, રોજ કંઈક ફૂટે.
0: અરે 23 રૂપિયા અને 60 પૈસાની બાટલી ફોડી તારા શહેરનું પ્રદૂષણ ઓછું કરું છું. અરે આ સાડીની કિનાર તો ફાટી ગઈ છે.
1: ઓહો, આ હાથ રૂમાલમાં ડાઘા તો જો. અને સુશી, સાંજે પાછા ફરતા મહેરબાની કરીને બે સારા દાંતિયા લઈ લેજે પ્લીઝ.
0: કેમ, તું ના લાવી શકે? તારી ઓફિસની સામે તો ડિપાર્ટમેન્ટ સ્ટોર છે.
1: તું લઈ આવીશ તો નાની થઈ જવાની છે.
0: અમિત, ખાલી પેલી દિમાગ નહીં ફેરવતું.
1: ટિફિન વાળો આપણી પહેલા આપણું બપોરનું ખાવાનું લઈ જાય છે. ખરેખર સુશી, કોઈ વાર તો થાય છે કે
0: કશું પણ થાય તે આપણને પોસાય નહીં. અમિત, બહારનું ખાવાનું કેટલું મોંઘું થઈ ગયું છે. આપણે બંને બપોરે બહાર જમીએ ને તો એક જણનો આખો પગાર જમવામાં ખર્ચાઈ જાય.
1: જાણું છું સુશી, આપણે કશું પરવડે એમ નથી. એક બાળક પણ નહીં.
0: કમ ઓન અમિત, તારી લોકલ ટ્રેન.
1: માય ગોડ, બાપ રે.
0: હા
1: આવજે સુશી,
0: આવજે.
1: સાંજે સ્ટેશને મળશો ને?
0: એ ના, આજે મારે મીટિંગ છે, તું ઘરે આવી જજે.
1: બાય.
2: અમિત ભાઈ ગયા? જરા એક વાટકી ચણાનો લોટ આપશે સુશી? તારા વરે તો આજ સવારના બસ ફોટ દઈને નાચ પાડી દીધી રે.
0: ચણાનો લોટ? પણ ન હોય તો નાચ પાડી દે ને.
2: તે ચણાના લોટ જેવી જરૂરની વસ્તુ ઘરમાં ન રાખીએ સુશી? લહેર છે ને તારે તો, એ ને ઉતો ને ઉતી આ સવારના પોરમાં ઉપડ્યા. લટક મટક ઓફિસે અને આ ઘરને તારું. નિરાંતે સાંજે ઘેર પધારશે. મજા છે ને તારેશ તો બેન?
0: જમના બેન, અમે લહેર કરવા નથી જતા. સવારે રઘવાયાની જેમ દોડા દોડ કરી લોકલમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઓફિસમાં આખો દિવસ કામ કરવાનું, ઠંડુ જમવાનું ને સાંજે ગિરદીમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઘરે આવીને રાતે રસોઈ કર. અરે અરે, મારે મોડું થાય છે જમના બેન, રાતે વાત કરવા આવજો ને. ને તમારા માટે ચણાનો લોટ બજારેથી લાવો તો અમારા માટે લાવજો. હા, પૈસા આપી દઈશ પછી.
2: શું નફટ બાઈ છે
0: બાઈ જમના બેન.

0: કઈ સંગીતા, આજે વહેલી આવી ગઈ ને કઈ? ચમત્કાર કહેવાય.
1: હા ભાઈ, ચમત્કાર તો ખરો જ. બે દિવસ માટે મારી ભાભી આવી છે બારગામથી કોઈના લગ્નમાં. મને કહે કે હું છું ત્યાં સુધી હું સવારનું બધું જ કામ સંભાળી લઈશ. જા, તું વહેલી ઓફિસે જા તો તારા બોસ પણ ખુશ થશે.
0: અરે વાહ, તું તો નસીબદાર કહેવાય.
1: અરે એટલું જ નહીં, તું આંગળા ચાટીને ખાઈ જાય ને એવો ફર્સ્ટ ક્લાસ નાસ્તો સાથે બનાવીને આપ્યો.
0: લકી ગર્લ, મારે તો બે દિવસ પણ ઘરની ચક્કીમાંથી છોડાવે એવા કોઈ સગા નથી.
1: પણ જો ને, હું આજે માંડ વહેલી આવી તો આપણો બોસ કેમ નથી આવ્યો?
0: એની ભાભી આવી હશે.
1: આજે સાંજે ઓફિસે આવતા છે ને, સામે પદ્મા સ્ટોર્સમાં એવી ફર્સ્ટ ક્લાસ સાડી જોઈ, પણ પર્સ જ ખાલી.
0: પગાર ને કેટલી વાર છે? એ સંગીતા, આજે કેટલામી તારીખ?
1: આજે 20મી તારીખ.
0: સચ્ચે સંગીતા, આ નોકરી અને ઘરની હાઈવોયમાં તારીખ, તિથિ, ગ્રહ, નક્ષત્ર બધા ચક્કરમાંથી બહાર નીકળી જવાય છે.
1: આજે 20મી એપ્રિલ મને એટલા માટે યાદ છે કે બે વર્ષ પહેલા આ દિવસે મારો એક્સિડન્ટ.
0: ઓ માય ગોડ!
1: અરે શું થયું? કેમ આમ ગળેલી કેરી જેવું મોં કરીને બેસી ગઈ?
0: બાપ રે સંગીતા!
1: અરે કઈ બોલશે મોમાંથી કે ભગવાન અને બાપા બેને જ યાદ કર્યા કરીશ?
0: અરે આજે આજે તો અમિતનો જન્મદિવસ છે, અને બોલ, અમારા બેમાંથી કોઈને યાદ જ નથી.
1: હા, ત્યારે તો મામલો સિરિયસ ખરો.
0: બે દિવસ પહેલા યાદ હતું, પણ ગઈકાલે અનાજ અને રેશનિંગ ની ધમાલમાં ભૂલી ગઈ, અને આજે સવારથી ઘરમાં એટલી ધમાલ ને ગડબડ કે બસ.
1: અરે ભાઈ, તારે તો રોજ સવારે ધમાલ થાય છે ને એનો બબડાટ કરે છે તું.
0: તું એકવાર પરણીને ઘર માંડ ને, પછી ખબર પડે કે ઘર અને નોકરી એમ બે મોરચે લડવામાં ગૃહિણી જેવી કુશળ સૈનિક પણ કેવી ગવાય છે.
1: ધીમેથી બોલ, ધીમેથી બોલ, બોસ આવી ગયા છે. ને પેલો હેડ ક્લાર્ક ક્યારનો આપણી સામે ડોળા કાઢે છે.
0: હું જરા ટોયલેટના બાને મિસ્ટર અગ્રવાલના ટેબલ પરથી અમિતને ફોન કરી આવું છું.
1: જા જા જા, બોસ તને બોલાવશે ને તો હું અહીંયા સંભાળી લઈશ.

0: ઓફિસ ને કામે બહાર ગયા છે. પ્લીઝ આપ જરા એને સંદેશો આપશો કે મિસિસ દેસાઈ નો ફોન હતો. હા, અર્જન્ટ કામ છે. એ ઓફિસે આવે ને કે તરત મને ફોન કરે. અચ્છા, થેન્ક યુ.
1: કેમ સુશી, અમિત મળ્યો? એને કોંગ્રેચ્યુલેશન કયા?
0: ના, ઓફિસ ને કામે બહાર ગયો છે. એ આવશે એટલે મને ફોન કરશે.
1: એ સુશી, એને માટે કંઈક ભેટ લઈ લે ને, અને રાત્રે ઘરે જાય ત્યારે એને આપજે.
0: અરે હા, લંચ ટાઈમ માં આપણે જઈ આવીશું. જો કે મારી પર્સમાં બહુ પૈસા નથી.
1: કઈ વાંધો નહીં, થોડા હું આપીશ તને.
0: થેન્ક યુ સંગીતા. બોસ આવી ગયો, ચાલ ટાઈપરાઈટર પર ટક ટક શરૂ કરી દે, નહીં તો એ ટક ટક કરવા માંડશે.

0: हेलो। हाँ यस, हाँ यस। ना ना ना, मिसी देसाई नथी। अरे लंच टाइम में बाहर गया छे। नहीं नहीं, मिस संगीता पण नथी। हाँ हाँ हाँ, ओके ओके, जरूर कह दीश। हाँ
1: हेलो मिस्टर अग्रवाल, शू गप सप चाले छे फोन पर?
0: अरे मिसिस देसाई, तमारो फोन हतो।
2: बाप रे, कोनो अमित नो होतो?
0: हाँ, तमारा हस्बैंड नो फोन हतो। ना ना, એની ઓફિસે ફોન ન કરશો, એ ત્યાં નથી।
2: તો એનો ફોન ક્યાંથી હતો?
0: ક્યાંક બહારથી ફોન કર્યો હતો એમણે, ઓફિસે ફોન કર્યો હતો તે એમને ખબર પડી કે તમારો અર્જન્ટ સંદેશો હતો એટલે તમને ફોન કર્યો। પણ તમે
2: ગોટાળા પર ગોટાળા!
0: કેમ, શું વાત છે મિસિસ દેસાઈ, કેમ અસ્વસ્થ લાગો છો? અર્જન્ટ સંદેશો એટલે કંઈ ખાસ કામ છે?
2: શહેરી જીવનનો શ્રાપ અને આશીર્વાદ!
0: તમે ઉખાણા પૂછવાની રમત રમો છો?
1: વાત જાણે એમ છે કે આજે અમિતનો જન્મદિવસ છે, પણ આ શહેરી જીવનની ધમાલમાં જન્મદિવસની શુભેચ્છા આપવા પણ કેટલા ચક્કર ચલાવવા પડે છે!
0: અરે મિસ્ટર દેસાઈને આ યાદ આવી ગયું, એ પણ કહો ને, નહીં તો એ પણ ભૂલાઈ જાત।
2: પણ હવે શું કરવું?
1: હવે ભજન કર!
0: અરે હા, મિસ્ટર દેસાઈ તો તમે તમને સાંજે મળે જ છે, અને તમે ઘણીવાર જોડે સાંજે ઘેરે જાઓ છો।
2: ભૂલી ગયા અગ્રવાલ, આજે સાંજે બોસે મીટિંગ રાખી છે, નવા પ્રોડક્ટની જાહેરાતના પ્લાનિંગ માટે આખા સ્ટાફની મીટિંગ છે, જોજો ભૂલી જાતા!
0: અરે હા, ખરેખર મને તો યાદ જ નહોતું કે।
1: પણ મને એમ થાય છે કે આપણે વળી જાહેર ખબર માટેની મીટિંગમાં શું કરવાના?
2: બોર થઈશું, બીજું શું! સ્ટાફને જેટલી રીતે દુખી કરી શકાય એ રીતે દુખી કરવાનો એક ક્રૂર આનંદ બધા જ શેઠ લોકોને માણવો ગમતો હોય છે,
1: અને એ માટે એ સતત નવી યોજના ઘડતા જ હોય છે, એટલે આજે એ ક્રૂર આનંદ બોસને મળે એટલા માટે આપણે સ્વેચ્છાએ શિકાર થઈ જવાનું છે!
0: અરે ચાલો ચાલો ચાલો, લંચ ટાઈમ પૂરો થઈ ગયો, નહીં તો હેડ ક્લાર્કના ડોળા આપણા તરફ ફરશે, એટલે આપણને બે શબ્દ કહેવાનો ક્રૂર આનંદ એને મળશે।

0: અરે અમિત, કેમ આમ અસ્વસ્થ દેખાય છે?
1: નહીં નહીં, આમ તો ખાસ કઈ છે નહીં સુધાકર, પણ વિચારતો હતો કે આ સુશીને ખાસ શું કામ હશે.
0: કેમ કેમ વળી?
1: નહીં, એનો ફોન હતો કે એને અર્જન્ટ કામ છે, પણ હું મળ્યો નહીં અને મેં ફોન કર્યો ત્યારે લંચમાં બહાર ગઈ હતી. નહીં, તબિયત સારી નહીં હોય કે પછી.
0: અરે તબિયત સારી ન હોય તો ડોક્ટરને ફોન કરે, તને શું કરવા કરે.
1: હા હા,
0: ફરી ફોન કર, લંચ ટાઈમ પૂરો થઈ ગયો.
1: રાઈટ, ફોન કરું છું.

0: હલો, મિસિસ દેસાઈ છે કે? હા, જરા આપો ને. હલો સુશી, તે આજે ફોન કર. ઓ, આઈ એમ સોરી. નહીં, એટલે 292928 નથી, સોરી.
1: શું થયું, શું થયું?
0: હવે મિસિસ દેસાઈ હતી પણ મારી સુશી નહોતી, રોંગ નંબર.
1: ફરી ફોન કર, ફરી ફોન કર.

0: માય ગોડ, એક સરખો એંગેજ આવે છે. મોટી કંપનીઓનો આ દુઃખ.
1: તું ક્યારનો ફોન કરે છે? મને કરી લેવા દે, ઘરે ગેસ ખરાબ થઈ ગયો છે, મારો ફોન ઘરે ચાલતો નથી બાપા.
0: અરે આ ટેલિફોન ઓપરેટર પણ આવી ગયો, ફોન કરતા જોશે તો બૂમો પાડશે. હું બહારથી ફોન કરીને આવું છું. હા, કેબિનમાં બોલાવે તો કહેજે કે હું ટોયલેટમાં છું.
1: યાર એક યાર, જો મારો ગેસ માટે ફોન કરતો આવજે ને.
0: ઓકે,
1: આ લે નંબર. ઓકે
0: ઓકે.
1: હલો, 392266. યસ, હા, સુધાકર સ્પીકિંગ. ઓહ, કોણ? હા, સુશી ભાભી. હા, ના, અમિત નથી, નથી. ના ના, તમે સાંભળો તો ખરા, તમને જ ફોન કરવા બહાર ગયો છે. ઓફિસમાંથી તમને ક્યારનો ટ્રાય કરતો હતો, પણ એંગેજ આવતો હતો, અને પછી એની સ્થિતિ તો ખબર છે ને, પ્રાઇવેટ ફોન નથી કરવા દેતા. હા, જવા દો. ઠીક ઠીક. હા, મુખ્ય વાત કરો ને, અર્જન્ટ કામ શું હતું? હા હા, મને નહીં કહો, એટલું ખાનગી છે. હા તો પણ. અચ્છા અચ્છા, હમણાં જે પાછો આવશે તમે ફોન કરશો. ઓકે, આવજો.
2: કેમ, શું થયું? ન મળ્યો ને તારો વોર ફોન પર? અરે સ્ટુપિડ, મને ફોન કરવા બહાર ગયો હતો. સુધાકર હતો, એની સાથે તો વાત કરી. સ્ટુપિડ તું છે, એને અમિતના જન્મદિવસના અભિનંદન આપી દેવા હતા ને, એ અમિતને આપી દાત, વાત પૂરી.
3: અરે એમ વાયા વાયા તે કઈ અભિનંદન અપાતા હશે?
2: જો સુશી, જેમ સમય બદલાય એમ આપણા વિચારો અને જીવન જીવવાની રીત બદલવા જ જોઈએ. આ ખોટા લાગણી વેડા ના ચાલે.
3: એ તારી વાત કબૂલ કરું તો એ એટલું તો ખરું જ ને કે માનવીય સંબંધોની ઉપમા થોડી બદલી શકાય છે. પ્રેમ, લાગણી, ફરજ, માનવતા, અમુક શબ્દોને કાળનો ઘસારો લાગતો નથી.
2: ઓ માય ગોડ, તે તો ખાસું લેક્ચર ઠોકી દીધું.
3: ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણી છું ને, એનો ઘણે વર્ષે ઉપયોગ કર્યો. મારા ગુજરાતીના સર આવા બધા નિબંધો ખૂબ લખાવતા હકે.
4: મિસેસ દેસાઈ, તમને સાહેબ બુક કેબિનમાં બોલાવે છે.
3: મારે ઠાર સંગીતા, આજે આપણી વાતો અને ટેલિફોન બોસને કાને પડી ગયા લાગે છે.
2: ના રે ના, કોઈએ ચાડી ખાધી હોય તો ખબર પડે ને, બાકી આવડી મોટી કંપનીમાં તો.
3: લાવ લાવ, તે ટાઈપ કરે છે, એક આગળ પણ અંદર લેતી જાઉં.
5: સર,
3: આપે મને બોલાવી.
6: જુઓ ને મિસિસ દેસાઈ, અમેરિકાથી આપણા એક ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડરિક. એમને થોડી એન્ટિક ચીજ વસ્તુઓની ખરીદી કરવી છે. એમને શોપિંગ પર લઈ જશો તમે?
3: ચોક્કસ, જરૂર સર.
6: થેન્ક્સ થેન્ક્સ. તો પછી એક કામ કરો, તરત નીકળી જાઓ. હા, અને આપણી કાર પણ સાથે લઈ જજો. અને એમને આજની રાતની ફ્લાઇટમાં જવાનું છે ને, એટલે ડ્રાઈવરને કહેજો કે મિસ્ટર રોડરિકને એરપોર્ટ સુધી મૂકી આવે.
3: ઓકે સર. અને સર, આ કાગળો મિસ્ટર રોડરિક્સને આપવાના છે ને, સહી કરી આપો ને, એટલે લઈને જ જાઓ.
6: અચ્છા અચ્છા, લાવો. એઝ પર ધ ડિસ્કશન વી હેડ ઓર્ડર નંબર 543 બર્થડે. હા, શું છે મિસિસ દેસાઈ, આમાં બર્થડે બર્થડે કેમ ટાઈપ કર્યું છે? વોટ નોનસેન્સ, આ કાગળો મિસ્ટર રોડરિકને સબમિટ કરવાના છે. જલ્દી મિસ સંગીતાને અંદર મોકલો.
3: ઓ માય ગોડ સર, સોરી સોરી સર, એના વતી હું માફી માંગુ છું, વાત જાણે એમ છે ને.
6: વોટ નોનસેન્સ, આટલા અગત્યના કાગળોમાં પણ આવી ભૂલ?
3: પ્લીઝ સર, હું પોતે જ ટાઈપ કરીને કાગળ લઈ આવું છું.
6: ઓલ રાઈટ ઓલ રાઈટ, વાહ, 15 મિનિટમાં જલ્દી પાછા આવો, નહીં તો તમારે જવાનું મોડું થશે.
3: ઓકે સર.
2: શું હતું સુશી, તને કેમ બોલાવી?
3: અરે કપાળ તારું, મિસ્ટર રોડરિક્સને આપવાના કાગળોમાં તે બધે બર્થડે ચિત્રી માર્યું છે.
2: હાય રામ,
3: તું ગમે એટલા રામને યાદ કર, પણ તને બચાવી છે મેં, સમજી? એક તો પ્રોબેશન પર છે, આવતા મહિને કન્ફર્મ થવાની છે, અને આવી ભૂલ.
2: તારા બર્થડે આજે એવો તો ચક્રાવો લીધો છે ને કે કોકડું બસ ગુચવાયા જ કરે છે.
3: તારા બંને કાગળો મારે ટાઈપ કરી સરને આપવાના છે, અને એમની સહી લઈને પછી મિસ્ટર રોડરિક્સને પહોંચાડવાના છે, અને એ બુડ્ઢાને શોપિંગ પર પણ લઈ જવાનો છે, ને છેલ્લે એરપોર્ટ પર પણ પહોંચાડવાનો છે.
2: એ સુશી, પ્લીઝ તારી સાથે મારું પણ શોપિંગનું ગોઠવી દે ને, એટલે હું આ સાંજની બોરિંગ મીટિંગમાંથી છૂટું. એમાં જો મિસ્ટર રોડરિક્સને હૈયે રામ વસે ને, આપણને કોઈ ફર્સ્ટ ક્લાસ હોટલમાં ડિનર આપી દે ને, તો બસ બેડો પાર. આમે ફાઇવ સ્ટાર હોટલ કદી જોઈ નથી, તે જોવાઈ જાય અને પછી ઘરે જઈને રાંધવાની કંઈ કડાકૂટમાંથી જ બચી જવાય.
3: એટલે હું તો અમિતને રાતે 10 વાગે જ મળું.

0: સમજ ને. અરે ભાઈ તારું નસીબ તને યારી ન આપે એમાં તું મારું શું કામ બગાડે છે?
1: ચાલ ચાલ હવે વાઘની બોર્ડ માં એટલે કે સર ની કેબિન માં જાઓ, કાગળો તો તૈયાર થઈ ગયા છે.
2: ઓકે
0: ગુડ લક.
2: તારી નોકરી બચાવી એના થેન્ક્સ માનવા પડશે પાર્ટી આપીને, સમજી કે?
3: ઓકે બાબા તું જા ત્યાં અને હું જરા મેકઅપ કરીને તૈયાર થઈ જાઉં.
2: એ ક્યાં ખ્યાલ હૈ સંગીતા, તું કુંવારી છે અને રોડ્રિક્સ બુઢો પણ એકલો છે ને માલદાર, હા પછી રોજ 5 સ્ટાર હોટેલ ને દુનિયાભરમાં ઉડવાનું.

0: અને રોડ્રિક્સ બુઢો પણ એકલો છે ને માલદાર, હા પછી રોજ 5-સ્ટાર હોટેલ ને દુનિયાભરમાં ઉડવાનું. અને આમે બુઢાને ભારતની એન્ટિક ચીજો પસંદ છે.
1: હવે ભાગ નહીં તો આ શાઇનો ખડ્યો તને માથે મારીશ.
0: These are the letters for Mr. Roderick, sir.
2: Law. As per the order. Fine, fine.
0: Sir, મેં મિસ્ટર અગ્રવાલને કહી દીધું છે કે મિસ્ટર રોડ્રિક્સને સંદેશો આપી દે કે હું 10 મિનિટમાં જ એમની હોટલ પર પહોંચું છું.
2: વેરી ગુડ, વેરી ગુડ. લ્યો આ કાગળો.
0: અને સર, હું સંગીતાને સાથે લઈ જાઉં?
2: કેમ કેમ?
0: નહીં નહીં, વાત જાણે એમ છે ને કે શોપિંગમાં અમે બે સાથે હોઈએ તો સારું પડે, અને સંગીતા શોપિંગમાં એક્સપર્ટ છે. હા પણ સર, સંગીતા તો ના જ પાડતી હતી. હા કે આજે સાંજે સ્ટાફ મીટિંગ છે તો હું નહીં આવું. આ તો તમે જરા સત્તાથી કોને તો માની જાય કદાચ.
2: ના પાડે છે મિસ સંગીત.
0: હા
2: અરે ભાઈ, પ્રોબેશન પર છે, હજી એને ઓફિસનું કામ કરવાની ના પાડે છે. એમને કહો કે એને તમારી સાથે શોપિંગ પર આવવાનું જ છે.
0: યસ સર.
3: શું થયું સુશી? સરે મને રજા આપી તારી સાથે આવવાની?
0: અરે એ શું, એનો બાપ પણ આપે. માત્ર રજા નહીં, ઓર્ડર કર્યો. સંગીતાએ શોપિંગ પર જવાનું છે.
3: હાશ, આ મીટિંગમાંથી તો છૂટી. ચાલ હવે તું જરા તૈયાર થઈ જા જલ્દી.
0: અગ્રવાલ, અમિતનો ફોન આવે ને તો એને. અચ્છા કઈ નહીં, ઠીક છે, કઈ કહેતા નહીં. હા પ્લીઝ.
4: ભલે બાબા ભલે, તમને સ્ત્રીઓને સમજવી જ મુશ્કેલ, અને એમાં પણ પત્ની નામના પ્રાણીને તો નહીં જ.
5: મિસ્ટર અગ્રવાલ, સુશી કેમ દેખાતી નથી ટેબલ પર?
4: અરે ભગવાન, આ તમારા બંને જણની સંતા કુકડીથી તો અમે થાકી ગયા ભાઈ.
5: પણ છે શું, એ ક્યાં ગઈ છે?
4: વાત જાણે એમ છે કે આઈ ડોન્ટ નો, મને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી.
5: પણ એની તબિયત તો સારી છે ને? હા, અને એ છે ક્યાં?
4: અરે ફોરેનથી અમારા ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડરી. એમને એન્ટિક વસ્તુઓનો શોખ છે, એટલે સરે સુશીબેનને અને સંગીતાને બંનેને એક કામે મોકલ્યા છે. મિસ્ટર રોડરિકને શોપિંગ કરાવી, થોડું ફેરવી અને એરપોર્ટ ઉપર મૂકી એને ઘરે પાછા આવશે.
5: અરે રામ રામ,
4: તમે આવ્યા એના 10 મિનિટ પહેલા જ બંને ગયા.
5: અચ્છા,
4: પણ તમે અત્યારે અહીં ક્યાંથી?
5: મારે ઓફિસના કામે બેંકમાં જવાનું હતું. એ બાને ઓફિસમાંથી નીકળીને ટેક્સી કરીને અહીં આવ્યો, ત્યાં સુશી ગાયબ. એવી ચટપટી થાય છે કે ને, કામ શું હશે? મિસ્ટર અગ્રવાલ, અહીંયા ઓફિસમાં કઈ તકલીફ છે કે કઈ, કોઈની સાથે કઈ ઝઘડો કે એવું કઈ?
4: ના ના, એવું કઈ નથી. મિસ્ટર અમિત, નોકરી અને તબિયત બંને સારા છે.
5: અચ્છા,
4: ઉલટાનું આ વખતે તો સુશી બેનને પ્રમોશનમાં એના સારા ચાન્સીસ છે.
5: તો પછી સુશી આટલું મને મળવા કેમ ઉતાવળી થતી હતી કઈ?
4: નહીં નહીં, એ તો તમે એને જ પૂછજો ને ભાઈ.
5: મને નથી લાગતું કે આજની તારીખમાં હું અને સુશી ભેગા થઈએ. બાય અગ્રવાલ.
6: બાય.
5: રાતના 11:30 થઈ ગયા, હજી આવી નહીં. પેલા ગધેડા રોડરિકને આજે જ જવાનું થયું અને સુશીને એરપોર્ટ જવું પડ્યું. છે, એમ થાય છે કે આ શહેરમાંથી ભાગીને ક્યાંક નાના ગામડામાં જ રહેવા જતા રહીએ. આ દોડાદોડી, આ ટેન્શન, એકબીજાની દૂરી તો સેવી ના પડે. હાશ, આખરે આવી ખરી.
7: ઓ અમિત, આજે સવારથી તને શોધી શોધીને હું થાકી ગઈ.
5: અરે પણ મેં તને ફોન કર્યો હતો.
7: અરે તું પણ લંચ ટાઈમમાં ક્યાં ઉપડી ગયો હતો? હું ઓફિસે આવી હતી ને.
5: હું પણ ઓફિસે આવેલો.
7: અરે પણ આજે રોડરિક સાથે જવાનું
5: છે. જન્મમાં જાય રોડરિક, મારો ભૂખથી જીવ જાય છે ને. અરે પણ ફોન શું કામ કરેલો?
7: તું બડબડ કરે જાય છે ને, શું આ કરે છે?
5: અરે પણ સુશીયા, ભૂખથી મારો જીવ જાય છે ને, ખાવાનું આપતી નથી ને, મારું માથું ખાય છે. તું બહાર વગાડી દીધા.
7: ચૂપ ચૂપ ચૂપ.
0: હેપી બર્થડે ડાર્લિંગ.
5: સુશીયા કઈ બેંક લૂંટીને આવી છે કે શું?
0: અરે આ તો બધી મિસ્ટર રોડરિક્સે તને પ્રેઝન્ટ મોકલાવી છે.
5: અચ્છા,
0: અને તારી પત્ની તરફથી આ એક બોલ પેન, રૂપિયા રોકડા 15.
5: સુશી સુશી, સાચું કહું? ચાલ શહેર છોડીને ચાલી જઈએ.
0: પછી આ દોડા દોડ, રહસ્ય અને રોમાંચક જીવન ક્યાં, એની જ તો લિજ્જત છે. અચ્છા, મારી પ્રેઝન્ટ ગમી?
5: અરે તારી આ બોલપેન, આ તો દુનિયાની સૌથી કિંમતી બોલપેન છે. થેન્ક યુ ડાર્લિંગ.
0: વેલકમ.

0: તો મિત્રો, આ હતું નાટક વાત જાણે એમ છે. આશા રાખીએ કે આ નાટક આપને ગમ્યું હશે.
1: અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.
2: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, હંસા દવેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 1:20. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર વકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે દેશભરની તમામ વડી અદાલતને અનામત રાખેલ ચુકાદો 3 મહિનાની અંદર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે ચુકાદા આપવામાં વિલંબ થવાથી અરજદારોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે જામીન અરજીઓ પરના આદેશો તે જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો તે બીજા દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ. અનેક નિર્દેશો જારી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન અથવા સજા સ્થગિત કરવાનો આદેશ જાહેર થયા બાદ જેલ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કેદીઓને તે જ દિવસે અથવા બીજા દિવસે મુક્ત કરવા જોઈએ. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. કેટલીક દરિયાઈ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ્સ અનુસાર નિસોસ કેરોસ નામનું ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને વિશાખાપટ્ટનમ જઈ રહ્યું છે, જે 3 જૂને પહોંચવાની ધારણા છે. ઇરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે ઇરાનના પ્રસ્તાવિત ટ્રાન્ઝિટ ફી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 24 કલાકમાં 23 વાણિજ્યિક જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવના કારણે હાલમાં આશરે 2000 જહાજો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વાવાઝોડાથી ભારે નુકસાન થયું. ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ગત મોડી રાત્રે વાવાઝોડાના કારણે નિર્માણાધીન પુલ તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા

0: આ મૃત્યુ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા છે. દરમિયાન નોઈડામાં દિવાલ તૂટી પડતા 15 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે. રાયબરેલીમાં એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે કૌશામ્બીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદ, વીજળી પડવા અને વાવાઝોડાથી થયેલા જાનમાલ, પશુધન અને આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા અને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર અને રોકાણ મંચ ખાતે ભારત કેનેડા સંયુક્ત નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિંધુએ મહત્વાકાંક્ષી સીઈપીએ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોની આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યવસાયિક તકો વધારવાની સંભાવનાને પુનરોચ્ચિત કરી હતી. શ્રી સિદ્ધુએ સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, કૃષિ ખાદ્ય, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ તકનીકો અને કૌશલ્ય વિકાસ જેવા પૂરક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર ભાર મૂક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારામૈયાએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બુધવારે સિદ્ધારામૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેંગલુરૂમાં બેઠક થશે, જ્યાં ડી કે શિવકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં એક ગોળમેજી ચર્ચામાં ભાગ લીધો અને 50થી વધુ વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકનું આયોજન ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારત યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ભારતના મજબૂત આર્થિક વિકાસ, સુધારા આધારિત વ્યવસાયિક વાતાવરણ અને વૈશ્વિક રોકાણકારો માટે વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો. બેઠકમાં ભારત યુએસ વેપાર, રોકાણ, નવીનતા અને સપ્લાય ચેઇન ભાગીદારીને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે નવી દિલ્હીમાં ચોમાસાની ઋતુ માટે બીજા તબક્કાના લાંબા ગાળાના અનુમાન અંગે મીડિયાને માહિતી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિચંદ્રને જણાવ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો મોસમી વરસાદ સરેરાશ લાંબા ગાળાના 90% જેટલો રહેવાની સંભાવના છે.
1: 2026 કે માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર કે દરમિયાન પૂરે દેશમાં સામાન્ય સે કમ બારિશ હોને કા સબસે જ્યાદા સંભાવના હે. દક્ષિણ પશ્ચિમ માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર 2026 મે ઉત્તર પૂર્વ ભારત મેં સામાન્ય વર્ષા હોને કા સંભાવના હે. એ સામાન્ય કા અર્થ હે કે લોંગ પીરિયડ એવરેજ કા 94-106%. ઇસકે સાથ સાથ મધ્ય ભારત ઓર દક્ષિણ પ્રાયદ્વીપીય ભારત મેં લોંગ પીરિયડ એવરેજ કી 94% સે લેસ યાનિ સામાન્ય સે કમ વર્ષા હોને કી સંભાવના હે. ઓર ઉત્તર પશ્ચિમ ભારત મેં 92% સે કમ યાનિ વહાં ભી સામાન્ય સે કમ બારિશ હોને કા જ્યાદા સંભાવના હે.
0: પત્રકારો સાથે વાત કરતા હવામાન વિભાગના વડા ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની પણ સંભાવના છે. તેમણે જૂન મહિના દરમિયાન ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી હતી. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ

અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કૃષિ સમુદાયના કલ્યાણ અને ગ્રામીણ ભારતના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે રાષ્ટ્ર ખેડૂતોના હિતોનું રક્ષણ, સામાજિક ન્યાય અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને હંમેશા કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહે સ્વતંત્રતા સંગ્રામથી લઈને કટોકટીના સમયગાળા સુધી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણે પણ ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાનો ફેલાવો ખૂબ જ જટિલ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ, અસુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખોરાકની અછત અને સામુદાયિક અવિશ્વાસ જેવી સમસ્યાઓના કારણે ચેપ નિયંત્રણ પ્રયાસોમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. બેબીસિયા બીમારીના પગલે થયેલા સિંહોના મોત બાદ ગીર જંગલના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોનું રસીકરણ શરૂ કરાયું છે. ધારી વિસ્તારમાં 5 સિંહોના મોત થયાના સમાચાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરના સિંહોના રક્ષણ માટે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્ય વનમંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ ગીરમાં 20 સિંહના લોહીના નમૂના લઈને ચકાસણી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોક એટલે કે લૂથી બચાવવા વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ઉદ્યાનમાં પ્રાણીઓ માટે 15 મોટા કુલર, 20 અત્યાધુનિક પાણીના છંટકાવ કરતા યંત્ર અને વિટામિનયુક્ત આહારની સુવિધા કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડાયું છે. ગુજરાત પરિસ્થિતિ વિષયક અભ્યાસ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ મહિનાથી કરાયેલી આ વ્યવસ્થા ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ ખાતે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ નાગરિકોને પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.
1: આજે પૂરા ભારતની અંદર કાર્યકર્તાઓ પર્યાવરણથી લઈને અને વિવિધ કાર્યક્રમો કરીને 12 વર્ષ એમના સેવા યજ્ઞના ધામધૂમથી અમે ઉજવી રહ્યા. અમારા જેવા લાખો કાર્યકર્તાઓ પૂરા ભારતની અંદર જ્યારે આવી સામાજિક પોતાની જિમ્મેદારી સમજીને જ્યારે આવો સુંદર કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે હું પણ એમને નતમસ્તકે વંદન કરું છું.
0: વાવ થરાદના કરણપુરા ગામમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિકના મોત થયા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખેતકામ કરતા શ્રમિકો સાંજના સમયે ખેત તલાવડીની પાળ પર બેઠા હતા. તે દરમિયાન અચાનક એક યુવાનનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થયો હતો. મિત્રને બચાવવા માટે બીજો યુવાન પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ તે પણ પાણીમાં ડૂબી જતા બંને યુવકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવાનોનો મૃતદેહ બહાર કાઢ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ BSNLના 18 ટાવરને મંજૂરી અપાઈ છે. ગ્રામ્ય, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી મોબાઈલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે આ જાહેરાત કરવામાં આવી છે. સાંસદ શોભના બારૈયાએ આ નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
2: સમગ્ર ગુજરાતમાં રાજ્ય માટે મંજૂર કરાયેલા 94 જેટલા નવા BSNL ટાવરમાંથી 32 ટાવર અરવલ્લી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. સાંસદ શોભનાબેન બારૈયાએ આ બાબતે કેન્દ્રીય સંચાર મંત્રીને રજૂઆત કરી હતી. મંજૂરી બદલ કેન્દ્રીય સંચાર મંત્રીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના અભાવે લોકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બેન્કિંગ અને ઈ ગવર્નન્સ જેવી મૂળભૂત સેવાઓ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે BSNL ટાવર લાગવાથી લોકોને તેનો સીધો ફાયદો થશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: મહેસાણામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત

ગત કુલ 33 તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતના પગલે 10 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે સિંચાઈ અને પીવાના પાણી માટે ઊંઝાના બ્રાહ્મણવાડાથી માતપુરા વચ્ચે પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે. તેવી જ રીતે 5.25 કરોડ રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલ ખેરવા પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે, જેમાં 3 તાલુકાના 9 ગામોના 10 તળાવોને નર્મદાના પાણીથી જોડાશે. આ પગલાંથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. રાજ્યમાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, હવે આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત પર ભાજપ શાસનમાં આવતા જ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે જિલ્લા પંચાયત પ્રમુખ માટે કલ્પના બાપુવાર અને ઉપપ્રમુખ માટે હંસરાજ વસાવાનું નામાંકન કરાયું હતું. અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાતા જિલ્લા પંચાયત ખાતે ઢોલ નગારા અને ફટાકડા તેમજ મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચાવવા અંગે કરાયેલી અપીલને દેશભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. ત્યારે મહીસાગરમાં સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સામાન્ય નાગરિકની જેમ બસમાં મુસાફરી કરી લોકોને ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો. તેમણે વર્તમાન સ્થિતિ વચ્ચે પેટ્રોલનો ઓછો ઉપયોગ કરવા અને વિદેશ પ્રવાસ ટાળવા પણ લોકોને અપીલ કરી. રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે રાજ્યવ્યાપી એક મહિનાના વિશેષ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તેના ભાગરૂપે જિલ્લાના 703 ગામમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું સઘન આયોજન હાથ ધરાયું. તે અંતર્ગત લુણાવાડાના કાકાના ચમારિયા ગામે જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ ખેડૂત તાલીમ શિબિર યોજાઈ ગઈ. તેમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા ગામના પ્રગતિશીલ ખેડૂત રમણભાઈના આંબાવાડિયાની રૂબરૂ મુલાકાત લઈને તેમની ખેત પદ્ધતિનું પ્રત્યક્ષ અવલોકન પણ કરાયું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતા હેઠળ દેખરેખ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા સૂક્ષ્મ આયોજન મુજબ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ, ગ્રામસેવકો, તલાટીઓ અને સહકાર તેમજ પંચાયત વિભાગની સંયુક્ત ટુકડી દ્વારા જિલ્લામાં ગામવાર તાલીમ શિબિરનું સઘન સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ શિબિર દરમિયાન ખેડૂતોને ખાસ કરીને કઠોળ અને તેલીબિયાના પાકોમાં વૈકલ્પિક ખાતરોની અસરો વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી રહી છે, તેમજ ખાતરોની કિંમત અને તેમાં રહેલા પોષક તત્વોની સરખામણી કરતા રસપ્રદ પોસ્ટરનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા સોઇલ હેલ્થ કાર્ડના અહેવાલ મુજબ જ ખાતરો નાખવા અને સંકલિત પોષણ વ્યવસ્થા IMM માર્ગદર્શિકા અનુસરવા ખેડૂતોને ખાસ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં ખાતર વિતરણ વ્યવસ્થા માટે અનિવાર્ય અને મહત્વના એગ્રીસ્ટેક ફાર્મર ID બનાવવાની કામગીરી કરાશે. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર CV લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ ગઈ. તેમજ જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂર નિર્દેશ

અપાયા હતા. બેઠકની શરૂઆતમાં ગત 16 એપ્રિલ 2026 રોજ યોજાયેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકની કાર્યવાહીને બહાલી અપાઈ અને અગાઉ લેવાયેલા નિર્ણયો અંગે અત્યાર સુધી થયેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોધરા મોડાસા રાજમાર્ગ પર મુકાયેલા સ્પીડ બ્રેકરને IRC નોર્મ્સ એટલે કે નિયમ મુજબ સુધારવા અંગે પણ અગત્યની ચર્ચા કરવામાં આવી. જિલ્લાની વડાગામ 108 ઇમરજન્સી સર્વિસની ટીમે સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનું જીવન બચાવ્યું હતું. 6 મે બપોરે અંદાજે 4:30 વાગે ખાનપુર તાલુકાની નેસડા વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમના પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108 ઇમરજન્સી સેવા વડાગામની ટીમે ગણતરીની મિનિટોમાં પહોંચીને સગર્ભાની તપાસ કરી અને પરિસ્થિતિને પારખીને ઘટનાસ્થળ પર જ મહિલાની પ્રસૂતિ કરાવવાનો નિર્ણય કર્યો હતો. આખરે ટીમે યોગ્ય ઉપયોગ કરીને સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસૂતિ કરાવીને માતાએ સ્વસ્થ નવજાત પુત્રનો જન્મ આપ્યો હતો. નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ રેન્જમાં સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હમણાં જ આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કૌશિક જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ મન્નાડેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ આશિત દેસાઈના સ્વરમાં આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સમય થયો છે બપોરના 3 વાગ્યાનો. અમારી આજની બપોરની પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે, પરંતુ આપ DTHના માધ્યમથી ગુજરાતી ગીતો માણી શકશો. અમારી સાંજની અને આજની બીજી પ્રસારણ સભાનો આરંભ થશે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા આવ્યા છે. અમારી આજની બીજી સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. બીજી સભાના આરંભે થોડી જ વારમાં બરાબર 5 વાગ્યે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રિયંકા અરોડા.

0: लाख मकानों की छत पर सौर पैनल लगाए जा चुके हैं। उन्होंने कहा कि ये योजना सिर्फ नवीकरणीय ऊर्जा की पहल नहीं है, बल्कि ये नागरिकों को बिजली उपभोक्ता से बिजली उत्पादक बना रही है। इस योजना से परिवारों को बिजली के खर्च में कमी लाने, सरकारी सब्सिडी का लाभ उठाने और शून्य बिजली बिल की ओर बढ़ने में मदद मिल रही है। भारत और कनाडा ने व्यापक आर्थिक साझेदारी समझौते CEPA पर बातचीत इस वर्ष के अंत तक पूरी करने की प्रतिबद्धता दोहराई है। व्यापार और निवेश मंच पर भारत कनाडा संयुक्त वक्तव्य में वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल तथा कनाडा के अंतर्राष्ट्रीय व्यापार मंत्री मनिंदर सिद्धू ने महत्वाकांक्षी और परस्पर लाभकारी समझौते के प्रति वचनबद्धता दोहराई। रिजर्व बैंक की बैलेंस शीट इस वर्ष मार्च के अंत तक 20.6% की वृद्धि के साथ 91.97 लाख करोड़ रुपए हो गई। रिजर्व बैंक की आज जारी वार्षिक रिपोर्ट के अनुसार ये बढ़ोतरी घरेलू निवेश तथा स्वर्ण और विदेशी निवेश में वृद्धि के कारण हुई है। बम्बई शेयर बाजार का संवेदी सूचकांक आज 192 अंक गिरकर 74,776 पर बंद हुआ। निफ्टी 359 अंक गिरकर 23,548 पर दर्ज हुआ। IPL क्रिकेट में आज शाम 7:30 बजे दूसरे क्वालिफायर मुकाबले में गुजरात टाइटंस का मुकाबला राजस्थान रॉयल्स से होगा। विजेता टीम रविवार को अहमदाबाद में फाइनल में रॉयल चैलेंजर्स बेंगलुरु से मुकाबला करेगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी नो अहमदाबाद वडोदरा केंद्र से શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. પાંચ વાગીને 10 મિનિટે સાંભળશો હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત, જેમાં હર્ષાબેન પરમારના સ્વરમાં પ્રાચીન ભજન અને કનુભાઈ કેવલના સ્વરમાં લોકગીત આપ માણી શકશો. 6:30 યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી. 7 વાગે ગેરફિલ્મી ગીતો. 7:22 ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8 વાગે કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. અને રાત્રે 10 વાગ્યાથી આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવા પર આકાશવાણી અમદાવાદ દ્વારા આયોજિત સુગમ સંગીત કાર્યક્રમનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી શકશો, જેમાં ગાયક કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ભટ્ટ અને મિરાંદે શાહની પ્રસ્તુતિ આપ માણી શકશો. તો આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. અને હવે સાંભળશો પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓની વિગત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પશ્ચિમ કચ્છ ભુજ તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે વર્ષા બુધાલાલ મહેશ્વરી, ઉંમર 20 વર્ષ. તેઓ મહેશ્વરી વાસ આશાપુરા નગર ભુજના રહેવાસી છે અને તારીખ 14 મે 2026 રોજ ક્યાંક ચાલી ગયેલ છે. ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. ગુમ થનાર અન્ય વ્યક્તિ છે ખુશી દીપકભાઈ પ્રફુલભાઈ કોટક, ઉંમર 18 વર્ષ. તેઓ કૈલાશ પાર્ક બોરાઈ રોડ મુંદ્રાના રહેવાસી છે અને 17 એપ્રિલ 2026 રોજ ક્યાંક ચાલી ગયેલ છે અને આજ દિન સુધી પરત મળેલ નથી. ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગર તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર છે સંજનાબેન મુનાભાઈ ચૌહાણ, उम्र 19 वर्ष।

તેઓનું રહેઠાણ રામાપીરના મંદિર પાસે ભાવનગર ખાતે છે. તારીખ 13 મે 2026ના રોજ પોતાના ઘેરથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતા રહેલ છે અને આજ દિન સુધી પરત આવેલ નથી. તેમનું વર્ણન આ મુજબ છે. મજબૂત બાંધાના અને ઘઉંવર્ણના છે. વાળ અને આંખો કાળી, ચહેરો ગોળ છે. તેમણે શરીરે કાળા પીળા રંગની ટીપકાવાળો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને ઊંચાઈ આશરે 4 ફૂટ 5 ઇંચ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ગુમ થનાર છે હર્ષદાબેન જગદીશભાઈ પાંડવ, ઉંમર 26 વર્ષ. તેઓ કાદીપુર ગામના વણકરવાસના રહેવાસી છે અને 12 એપ્રિલ 2026ના રોજ ક્યાંક ચાલ્યા ગયેલ છે તેમજ આજ દિન સુધી પરત મળેલ નથી. તેઓ ગુજરાતી ભાષા જાણે છે અને લીલા રંગનો ડ્રેસ પહેરેલ છે અને લીલા રંગની ચોળણી પહેરેલી છે. ઊંચાઈ અંદાજે 4.5 ફૂટ જેટલી તેમજ મજબૂત બાંધાના અને ઘઉંવર્ણના છે. જે કોઈ પણ વ્યક્તિને આ ખોવાયેલ વ્યક્તિઓ અંગે જાણકારી કે પતો મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ. અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત અને પોલીસ જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળી અભિજીત ભટ્ટાચાર્યના સ્વરમાં અંજામ ફિલ્મનું આ ગીત.

ગુલમહોર કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો કભી અલવિદા ના કહેના ફિલ્મનું આ ગીત સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5:45 થયા છે. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળશો હર્ષાબેન પરમારના સ્વરમાં ગોરખનાથ અને મૈકરણના પ્રાચીન ભજન. પરંતુ એ પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
5: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી જ વારમાં માણી શકશો યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી.

દોસ્તો, આ ટ્યુન સાંભળી અને તમને લાગ્યું જશે કે કોઈ સરસ મજાની વાંસળી વગાડી છે. જી હા દોસ્તો, આજે આપણે એવા જ વ્યક્તિને તમારી સમક્ષ લાવ્યા છીએ કે જે આ વાદ્ય વગાડે છે, અને એ એવા વ્યક્તિ છે કે જે કદાચ તમે ભાગ્યે જ એવા વ્યક્તિઓને જોયા હોય કે જેના જીવનમાં છે ને આમ સંઘર્ષોની લાણી હોય, અઢળક સંઘર્ષોથી ભરેલું એનું જીવન છે. પણ તેમ છતાંય હસતા રમતા અને તમામ સંઘર્ષોને પોતે વધાવે છે અને સંઘર્ષોમાંથી સુપેરે પાર પણ પડે છે એવા વ્યક્તિને આજે આપણે મળવાના છીએ. દોસ્તો, આપણા બધાના જીવનમાં જે સંઘર્ષો આવે છે ને દોસ્તો, એ તો એમ કહી શકાય કે તણખલા ભાર છે. એટલા સંઘર્ષો એમના જીવનમાં આવ્યા છે અને આપણે લોકો ક્યાંક ને ક્યાંક નાસીપાસ થઈ જઈએ છીએ આજની યુવા પેઢી. પણ તેઓ નાસીપાસ ન થયા અને સંઘર્ષમાંથી પણ પોતે પોતાના જીવન જીવવાની કેડી છે કંડારી લીધી. તો ચાલો એવા વ્યક્તિને મળીએ કે જેનું નામ છે ડોક્ટર ધીમંત ત્રિવેદી. સાંભળીએ એનો આ મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ અને શીખીએ એમની પાસેથી જીવનના અવનવા પાઠો. આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ.

0: મિત્રો, જીવનમાં યુવા દોસ્તો સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ખૂબ મહેનત કરે, સફળ થવાના ઘણા પ્રયત્નો કરે, પણ કંઈક ને કંઈક એવી અડચણ આવી જાય કે જેના કારણે યુવા મિત્રોને થોડી તકલીફ પડે અને યુવા મિત્રો નાસીપાસ થઈ જાય. પણ મિત્રો, આપણે ત્યાં જીવનમાં દરેકને ચડતી પડતી તો આવતી જ હોય છે અને એ જીવનનો ક્રમ છે. ક્યારેક સારા દિવસો, ક્યારેક માઠા દિવસો, ક્યારેક આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય એ ધ્યેયમાંથી આપણને પાછા પડવાની વાત આવે. પણ તેમ છતાંય હરિવંશરાય બચ્ચનની બે પંક્તિઓને આપણે યાદ કરીએ તો ફરી આપણામાં જોમ આવી જાય કે લહેરો સે ડર કર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જી હા મિત્રો, જે લોકો સતત પ્રયત્ન કરે છે અને કરતા જાળ કરોડિયોની પંક્તિને યાદ કરે છે એમને જીવનમાં સતત ને સતત આગળ વધતા આપણે જોઈએ છીએ. તો યુવા દોસ્તો, આજે આપણે એક એવા મિત્રને મળવાનું છે કે જેમનો પ્રતિભાનો પમરાટ અનેક મુશ્કેલીઓ છતાં સતત મહેકતો રહ્યો છે અને એમણે જીવનમાં ઘણી ચડતી પડતી જોઈ હોવા છતાં જીવનને એક નવી દિશા આપવાનું એક જોમ એમણે પોતાની અંદરથી જગાવ્યું છે. આ કાર્યમાં એમને એમના માતુશ્રીનો સાથ સહકાર પણ મળ્યો છે. પણ આપણે એમની પાસેથી એમના જીવનની આ સંઘર્ષની વાત જાણીએ. સંઘર્ષોનો સામનો કઈ રીતે કેળવવો, આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો અને કઈ રીતે સંઘર્ષોને આપણે પાર કરવા એ વાતચીત કરવા આજે મારી સાથે ડૉક્ટર ધીમન ત્રિવેદી, કે જેઓ વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર હતા પણ સમયની કેટલીક મુશ્કેલીના કારણે તેમને આંખની ટ્રબલ થઈ, આ વ્યવસાયમાંથી તેમણે પાછી પાની કરવી પડી અને એ સંઘર્ષો એમણે જોયા તેમ છતાં જીવનમાં કઈ રીતે આગળ આવ્યા તેની વિગતો એમની પાસેથી મેળવીએ. નમસ્તે ધીમનભાઈ.
1: નમસ્તે સુધીરભાઈ. નમસ્તે યુવા મિત્રો.
0: ધીમનભાઈ, આપણે તમારી જિંદગીની જે પ્રાથમિક શરૂઆત છે ત્યાંથી થોડીક વાત કરીએ. તમે કઈ રીતે જીવનમાં એક જુસ્સા સાથે, એક યુવાનીના જોમ સાથે તમે શરૂઆત કરી અને પછી આપણે વાત કરશું કે ક્યાં તમારે અડચણો, મુશ્કેલીઓ આવી.
1: ફૂલોને અત્તરનું પદ પામવાને, ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી, થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવું પડે છે. આવી આવી કંઈક પણ મુશ્કેલી જીવનમાં આવે, પરંતુ જો આપણામાં હિંમત હોય, ધીરજ હોય અને સહનશીલતા હોય તો એવું કોઈ અડચણ નથી કે જીવનમાં તમારા પ્રવાહને કોઈ રોકી શકે.

0: હા, તમારે ક્યારેક એ માટે વહેણની દિશા કદાચ બદલવી પડે, સમય સંજોગોને આધીન રહીને. પણ આપણામાં જો લડાયક જુસ્સો હોય, કોઈ પણ રીતે આપણામાં અંતરાત્મામાંથી એક કોઈ પ્રેરણા આવતી હોય, કોઈ સંતના આશીર્વાદથી, કોઈ વડીલના માર્ગદર્શનથી, તો એવું કોઈ અડચણ વળેલું કાર્ય નથી કે કોઈ વિકલાંગ ક્યાંય પણ હિંમત ગુમાવી શકે.
1: એટલે વાત આપણે શરૂઆતની કરીએ ધીમંતભાઈ, કે તમારી જીવનમાં આજે દ્રષ્ટિકોણ તમારો આવ્યો, તો જીવનની પ્રાથમિક વાતો, અભ્યાસ, તમે કઈ રીતે ડોક્ટરેટ કર્યું?
0: હા જી, મેં પ્રાથમિક શિક્ષણ અહીંયા વલ્લભ કન્યા વિદ્યાલય, ત્યારબાદ વિરાણી હાઈસ્કૂલ, અને ત્યારબાદ કોટક સાયન્સમાં પણ SYBSE સુધી કર્યું, અને ત્યાર પછી સંસ્કૃતની પરીક્ષા આપીને હું આયુર્વેદમાં જોડાયો. જામનગર ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ છે, જે અમારી યુનિવર્સિટી સંલગ્ન છે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ત્યારે એ જમાનામાં એકમાત્ર યુનિવર્સિટી હતી, તો એની સાથે જોડાયેલી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજમાં અમે એડમિશન લીધું, અને ખૂબ ઉત્સાહથી અને ખંતથી બધી પ્રવૃત્તિમાં હું ભાગ લેતો, ક્રિકેટમાં, અને ભણવામાં પણ મને સંસ્કૃત ખૂબ જ, કારણ કે અમારા દાદાનો જ આયુર્વેદનો વ્યવસાય છે, એટલે મારા પિતાશ્રી પણ આ આયુર્વેદ કોલેજ ત્યાંથી જ ભણેલા, DSF, અને મેં પણ આ પદ જાળવી રાખવા માટે જ આયુર્વેદ માં એડમિશન લીધેલું.
1: બરાબર. એટલે ત્યારે તમારો જે સમય હતો એ કયા વર્ષો, અને એ દરમિયાન તમે જે ત્યાં એચિવમેન્ટ કર્યું, પ્રાપ્તિ કરી ડોક્ટરેટની, એની થોડીક વાત કરીએ કોલેજ કાળની.
0: હા જી, મેં જામનગર આયુર્વેદ કોલેજમાં અમે ભણતો ત્યારે બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ, જેવી કે યુથ ફેસ્ટિવલ હોય, કે નિબંધ સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, કે પછી કોઈ સંગીત સંધ્યા હોય, નાટક સ્પર્ધા હોય, તો એમાં અમે, અમારું કોલેજનું જ આખું એવું સરસ વાતાવરણ હતું, અને સહઅધ્યાયીઓ પણ અમને ખૂબ પ્રોત્સાહન આપતા, તો અમે બધી ત્યાં આ બધી પ્રવૃત્તિઓ ખૂબ ઉત્સાહથી કરતા.
1: તમે જે ડોક્ટરેટની પદવી મેળવી BAMSની, જીવનભાઈ, એ પછી પ્રેક્ટિસ શરૂ કરીને ત્યાર પછી જીવનમાં સંઘર્ષનો સમય કેટલા વર્ષે આવ્યો, એની થોડીક વાત કરીએ.
0: હા જી, મેં પ્રેક્ટિસ શરૂ કરી એટલે આમ તો મારા દાદા સાથે હું બહુ નાનપણથી જ બધો, ઘરમાં જ અમારે આયુર્વેદનું બધું હતું, એટલે આયુર્વેદની બધી દવાઓ બનાવવાનું એવી રીતે બાપુજીને ચોપડા વાંચી દેતો હું, કારણ કે એમને છેલ્લી અવસ્થામાં આંખની તકલીફ થઈ ગઈ હતી, એટલે સંસ્કૃતના બધા ગ્રંથોનો રેફરન્સ ને એ બધું વાંચતો, એ સાથે એમના પ્રેક્ટિસના અનુભવો બધા લેતો. ત્યાર પછી રતનપર આયુર્વેદ હોસ્પિટલમાં હું લાભભાઈ દંતવૈદ જોડે જોડાયેલો, અને ત્યાર પછી મેં અહીંયા ગીતા મંદિર ટ્રસ્ટમાં પણ સેવા આપેલી, અને એ સાથે અમારું ઘરનું દવાખાનું હતું, તો એ પણ હું ઘરે સંભાળતો. આવું બધું હું આયુર્વેદમાં, મને ખૂબ જ રસ હતો, અને મારા મનથી હું ખૂબ જ આયુર્વેદને એટલો ચાહતો, કારણ કે અમારામાં આયુર્વેદમાં કહ્યું છે કે ધર્માર્થ સુખ સાધનમ શરીરમ છે, આપણું જે શરીર છે ધર્મ અર્થ કામ અને મોક્ષનું સાધન રૂપ આયુર્વેદમાં ગણેલું છે, તો એ સ્વસ્થ કઈ રીતે રહે એ આપણે આયુર્વેદથી જાણવાનું છે, તો એ બધા વિચારોથી મારું મન આખું એ તરફ જ હતું, આયુર્વેદ તરફ હતું.
1: બરાબર. ધીમનભાઈ, પછી આજે સંઘર્ષનો એક સમય આવ્યો, ડાયાબિટીક ટ્રબલને કારણે તમારે આંખમાં ટ્રબલ થઈ, થોડી પગમાં પણ ટ્રબલ થઈ, તો એ મુશ્કેલીઓની થોડીક યુવા દોસ્તને વાત કરીએ, મુશ્કેલીઓની એમને વાત કરશું, અને તો જ એમને ખ્યાલ આવશે કે એ સંઘર્ષોનો સામનો તમે કેવી રીતે કર્યો.
0: હું જ્યારે આયુર્વેદમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક ખૂબ જ મને ડાયાબિટીસનો મોટો એવો બધો રોગનો હુમલો, એટલે એને કહીએ ને કે જે ભારે ડાયાબિટીસ, એ ડિટેક્ટ થયેલો.
1: બરાબર.
0: અને ત્યારે એ સાથે જ મારે ઇન્સ્યુલિન ચાલુ કરી દેવા પડેલા, એટલે જુવેનાઇલ કેસ કહેવાય, જે ટાઈપ 1 નો, જે 25 વર્ષથી નાના બાળકોને કે લાકોને થતો હોય એને ટાઈપ 1 ડાયાબિટીસ કહે છે, અને એમાં ઇન્સ્યુલિન જ એક, અત્યારના બધા ડોક્ટરો અને ઇવન અમારા આયુર્વેદના તજજ્ઞો પણ કહે છે કે જ્યારે જુવેનાઇલ કેસ હોય છે ત્યારે એમાં બહુ આયુર્વેદ કામ નથી કરતું, જોકે કસરત છે, અમુક આમળા છે કે એવી બધી વસ્તુઓ કામ કરે છે, તો એ રીતે મેં અમુક વર્ષો તો સારી રીતે બધું મારું મેન્ટેન કરતો રહ્યો, પણ ધીમે ધીમે પછી આંખ ઉપર અસર આવી મારી, અને લગભગ 98ની સાલથી મને આ જુવેનાઇલ ડાયાબિટીસને લીધે રેટિનોપેથી નામનો એક વ્યાધિ આવી ગયો, અને એને લીધે થોડું થોડું વિઝન ઓછું થવા લાગ્યું. પછી મેં લેસર ને એ બધું રાજકોટમાં કરાવ્યું, પણ એનો પણ બહુ ખાસ મને રિઝલ્ટ ના મળ્યું, અને ત્યાર પછી ધીમે ધીમે મારું 2000 પછી વિઝન જતું રહેલું.
1: તો આ એક તબક્કો પસાર કરવો ખૂબ અઘરો હોય છે, પણ આપ એ તબક્કાને જોયો.

0: એનો જીવનમાં ઘણી બધી હતાશા પણ આવે કે હવે મારું શું થશે, મારું કોણ મને કોઈ રાખશે કે કેમ. કારણ કે સ્વાભાવિક છે, સમાજમાં એવો નિયમ છે કે આપણને કઈ તકલીફ કે ખોટ પડે એટલે સગા વાલાઓ અને મિત્રો ને બધા દૂર થતા જાય. તો એ તબક્કો તમે કેવી રીતે સામનો કર્યો?
1: એ તબક્કામાં તો મેં ઘણા જ એટલે બધી જાતના અનુભવો મેં જીવનમાં જ બહુ નાની ઉંમરે બધા લઈ લીધા, અને છતાં અમારા કુટુંબમાંથી મને સારું એવું બધું માર્ગદર્શન ને એમ કહીએ ને કે સધિયારો, અને સૌથી વધારે સધિયારો હજી હું કહું છું કે મારા માતાનો છે, જે અત્યારે મારી સાથે જ હોય છે બધી જગ્યાએ. અને અમારા જેટલા જેટલા ડોક્ટર મિત્રો ને બધા છે એ એમ કહે છે કે તું તારી માને લીધે જ આટલો બધો ટકી શક્યો છે, અને એ બધું વસ્તુ સાચી છે.
0: ધીમંતભાઈ, તમારો આ તબક્કો તમે આવ્યો એને વિચાર્યો, જઈલો, એનો સામનો કર્યો, પછી જીવનમાં સ્થિર થવાની કંઈક મનમાં આપણને તમન્ના જાગે ને એના કારણે તમે ટકી શક્યા છો, તો પછી જીવનને કઈ રીતે કઈ દિશા તરફ તમે વાળ્યું?
1: પહેલેથી મારો છે ને વાંચનનો ને એવો બધો શોખ જ હતો, પણ હવે પ્રોબ્લેમ એ થયો કે બાની ઉંમર થતી જતી હતી, વાંચન તો મારાથી હવે તો થાય એમ જ જતું નહીં, અને એવો કોઈ સંજોગ જ નહોતા કે કોઈ મને વાંચી નહીં પણ મને કોઈ અભ્યાસ કરાવે. છતાં મારા માતુશ્રી મને જેટલું વાંચી દેતા એ બધું હું ભેગું કરતો, ને પછી મને રેડિયાનો બહુ શોખ હતો નાનપણથી, આકાશવાણીમાં પણ હું બાલસભામાં ને એમાં બહુ નાનપણથી આવતો, તો રેડિયામાંથી મને એટલા એટલા સરસ સરસ બધા કાર્યક્રમો સાંભળવા મળે કે મારા શોખની જે કંઈ માહિતીઓ મળતી હોય એની સાથે મને જે નવી નવું ટેકનોલોજીનું બધું જાણવા મળે, મારા વૈદ્યકીય વિશે વ્યવસાયનું કે એલોપેથી ડોક્ટરોનું કે એ બધું ઘણું બધું મને બધું જ સાંભળવા મળતું, અને એ રીતે ટેલિવિઝનના પણ અમુક કાર્યક્રમોમાંથી મને જાણવા મળતું. એને લીધે મારું સામાન્ય જ્ઞાન ખૂબ જ વધતું ગયું. જનરલ નોલેજમાં તો મારો એમ કહો ને કે એક વખત તો એટલો મારામાં આવી ગયેલું કે જ્યારે જ્યારે કોઈ સ્પર્ધકો બેઠા હોય ને એ મૂંઝાતા હોય ને એ જવાબ મારી પાસે મોઢે હોય, એટલે એ એ એના વર્તમાન પત્રોએ પણ ખૂબ જ આની પ્રશંસા કરીને લખેલું કે આ માણસ ભલે પ્રજ્ઞાચક્ષુ છે પણ એની અંતરચક્ષુથી એને આ બધું જ્ઞાન એક્વાયર્ડ કર્યું છે, તો એ એના માટે એક બહુ એક ઉત્તમ આત્મવિશ્વાસનો નમૂનો છે.
0: તમે આ બહુ સરસ વાત કરી અંતરચક્ષુની, કારણ કે બહારના ચક્ષુ તો માણસ દુનિયા જોવે પણ જ્યારે અંતરચક્ષુ ખુલી જાય ત્યારે એ બધું ઘણું બધું જોઈ શકે
1: અને અંદરથી જ આપણને માર્ગદર્શન મળતું હોય છે.
0: હા, કારણ કે આપણે ત્યાં દલપતરામ કવિની પણ પંક્તિઓ છે ધીમંતભાઈ, કે જે અંધ છે અથવા તો બીજા જે વિકલાંગ છે એ જુદા જુદા અંગેથી પાંગળા હોય છે, પણ જે અજ્ઞાની છે એ તો સર્વાંગે પાંગળા હોય છે. એટલે તમે જ્ઞાનને પ્રાપ્ત કરીને તમારા બધા જ અંગો જેને કહેવાય કે ભલે શારીરિક રીતે વિકલાંગ હતા પણ શરીર કરતા મનથી તમે એક સ્વસ્થ બન્યા અને જીવનનો સંઘર્ષ કર્યો. ત્યારબાદ તમારી આયુર્વેદિકની પ્રેક્ટિસ તમે ઘરે ચાલુ રાખી કે કેમ?
1: હા, મારે આયુર્વેદની પ્રેક્ટિસ તો રાખેલી, કારણ કે ઘરે દવાઓને એ તો બધો મારા દાદાનો ખૂબ જથ્થો હતો, પણ પછી બીજા દર્દીઓ જેવી રીતે અમારા જૂના જૂના જે દર્દીઓ હતા એ બધાની પેઢીઓ જેમ બદલતી ગઈ એવી રીતે નવા વિચારવાળા દર્દીઓ પછી બીજા તરફ ખેંચાઈ જાય, એ બધું સ્વાભાવિક હતું એને. અને પછી અમે છે ને અહીંયા અત્યારે કાંતાશ્રી વિકાસ રોડ ઉપર ચોથે માળે રહીએ છીએ,
0: બરાબર,
1: એટલે ઉપર આવવા જવામાં દર્દીઓને પણ એટલી તકલીફ પડે, અને અહીંયા તો રેસિડન્સ છે એટલે આમાં કોઈ વ્યવસાય તો થઈ ન શકે અમારાથી, અને પ્લસ આ હાથ અને પગમાં પણ મારે 2008માં ઠંડી પડે ને ખૂબ, ત્યારે પગમાં જમણા પગમાં એક ડંખ પડ્યો અને એ હીલ ન થયું ને અલ્સર, તો એને લીધે મારે પગનો પંજો પણ પાર્ટ કપાવવો પડ્યો, એને એમ્પ્યુટેશન કે, તો જયપુર ફૂટ અત્યારે મારે આવી ગયો, તો એવી અવસ્થામાં મારા માટે હરવું ફરવું મોબિલિટી બહુ મુશ્કેલ બને, અને ત્યાર પછી જયપુર ફૂટ જે સારો મેં બનાવડાવ્યો તો એનાથી અત્યારે સાધારણ મને આમ હરવા ફરવામાં ઘરમાં એમ વાંધો ન આવે, પણ બહાર નીકળવું હોય ત્યારે મારે કોઈનો સહારો હાથ પકડવો પડે થોડો, અને વાહન સિવાય ક્યાંય જઈ ન શકું.
0: હા, બરાબર છે, કારણ કે
1: આવા બધા સંઘર્ષો તો છે જ,
0: પણ એમ છતાં તમારા આત્મવિશ્વાસથી તમારી આત્મશ્રદ્ધાથી તમે આગળ આવ્યા, સાથે તમે કીધું તેમ અનેક લોકોનો સહારો મેળવ્યો. ખાસ કરીને વાત કરીએ તમારા માતુશ્રીની, કે એનું તમારા જીવનમાં કેવું યોગદાન રહ્યું, તમારા જીવન માટે એમનો કેવો સધિયારો રહ્યો?
1: ખૂબ જ, મેં જ્યારથી મારો જુવેનાઇલ ડાયાબિટીસ નક્કી થયો એટલે આમ ઘરમાં તો બધાને ખૂબ જ આમ આઘાત લાગી ગયો કે અરે આને નાની ઉંમરે આટલું બધું થશે, પણ હું બધું સમજાવતો કે જો આ મેડિકલી રીતે આવી રીતે થાય અને જ્યારે મારી સુગર ઘટતી હોય કે એવું હોય ત્યારે મને તમારે તરત એવી રીતે કોઈ સુગરનું લિક્વિડ આપી દેવું, તો એ રીતે મારે

0: અને જ્યારે આંખની તકલીફ પડી ને ત્યાર પછી તો હજી સુધી કાયમ મારે મારા માતુશ્રી જ મને મારો ડોઝ જોઈ દે અને હું મારી મેળે ઇન્જેક્શન લઈ લઉં છું.
1: આપણે ત્યાં કવિ બોટાદકરની પંક્તિઓ છે, ધીમંતભાઈ કે
0: જનનીની જળ સખી નહીં જળ,
1: મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. ડાયાબિટીસ ના રોગમાં સુગર ની જે ખામી થાય, એ ખામી મન લાગે છે કે તમારા માતુશ્રી એ મીઠા મધુ ને મીઠા મેહુલા બનીને પૂરી પાડી તમારા માટે.
0: બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે આપની.
1: તમારા માટે જનનીની જોડ તો મળવી મુશ્કેલ છે, માતુશ્રીનો એટલો સહકાર.
0: કોઈ પણ માતા હોય એના સંતાન માટે કરતી જ હોય છે, સંતાન ને ખબર નથી હોતી. એટલે આપણામાં કહ્યું છે ને કે કુપુત્રો જાયત ક્વચિદ કુમાતા ન ભવતી.
1: અત્યારે તમારી આ જીવન તમે પસાર કરો છો, તમે કીધું રેડિયોનો શોખ છે અને ટીવીના સમાચારો પણ સાંભળો, સાથે કોઈ અંગત એવો શોખ ખરો કે જેમાં આપે પોતાની કંઈક પ્રાપ્તિ ઉપલબ્ધિ કરી હોય સંગીતનો?
0: મને સંગીતનો એવું છે કે મારા પિતાશ્રીને વાંસળી વગાડવાનો શોખ હતો, એટલે ઘરમાં અમારા એક વાંસળી તો રહેતી જ, અને પપ્પા ક્યારેક ક્યારેક તલત મહેમૂદના અને એ બધા ગીતોના બહુ શોખીન હતા, સાયલના, સીએચ આત્માના અને પપ્પાના જમાનાના એ બધા ગીતો મેં ખૂબ સાંભળેલા. અને ત્યારે રેડિયામાં પણ મને તો બધા જૂના ગીતો ન તો બધા, કારણ કે હું પોતે કોલેજમાં ગાતો ને એ બધું કરતો, તો વાંસળી તો ત્યારે હું કોલેજમાં મારા શોખથી વગાડતો. પણ જ્યારે આવી બધું આંખનું ને આ બધા પ્રોબ્લેમ આવ્યા ને ત્યારે એ વાંસળી ઓટોમેટિક ક્યારે મારા હાથમાં આવીને વાગવા માંડી ને મને ખબર નથી. અને અત્યારે ખૂબ સારો હાથ બેસી ગયો છે, કોઈ પાસે શીખવા નથી જઈ શક્યો, પણ એક મારા શોખથી અને ઈશ્વર પ્રેરણાથી મને એ જે ભગવાન સુજાડે ને રોજ એટલો આનંદ કરું છું કે વાંસળી હોય એટલે હું રાજા થઈ જાઉં.
1: તો શ્રોતા મિત્રો અને યુવા મિત્રો માટે એકાદુ બંસરી ઉપર આપને ગમતી કોઈ ધૂન ગીત કંઈક સાંભળીએ ધીમનભાઈ.
0: એકા રૂડી ને રંગીલે રે વાલા તારી વાંસળી, નરસિંહ મહેતા નું તમને
1: બહુ સરસ. હા ચોક્કસ.

0: વાહ, ખૂબ જ સુંદર, મીઠી મધુરી અને વાલાની વાંસળી એ આપના જીવનમાં એક સખી બનીને આપના જે કંઈ દુઃખ દર્દ હતા એને હળવા કર્યા એવું મને લાગે છે. બંસરી આપના માટે જીવનસાથી બની ગઈ એમ કહું તો ખોટું નથી.
1: ચોક્કસ.
0: ધીમંતભાઈ, અમારા જે યુવા દોસ્તો છે એ ઘણી વખત નાની નાની બાબતોમાં ક્યારેક નિરાશ થઈ જતા હોય, ઘરમાં કોઈ કંઈ કહે તો ખોટું લાગે, પરીક્ષામાં ઓછા માર્ક આવે, તૈયારી પૂરી ન થઈ હોય, તો આ બધાના કારણે નાસીપાસ નિરાશા એમના જીવનમાં ક્યારેક આવી જતી હોય છે. એમના માટે આપ કંઈક સંદેશ આપો જેથી એમને પ્રેરણા મળે, એમનું આત્મબળ વધે.
1: હા, એના માટે તો હું તમને સાવ સાચું કહું ને તો મેં પ્રેરણા મેળવી છે સ્વામી વિવેકાનંદના વિચારોથી.
0: વાહ,
1: તો એટલું બળ મળે છે એ સ્વામી વિવેકાનંદના યુવાનોને ને એવી પુસ્તિકાઓ નાની નાની મેં ત્યારે અધ્યયન કરતો ઘણી સરસ રીતે, અને છતાં પણ આવું કોઈ જીવનમાં આવી જાય તો ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ, ના હિંમત ન થવું જોઈએ, અને આપનું મનોબળ ટકાવી રાખવું જોઈએ. મનોબળ હશે તો તમે જીવનમાં સંઘર્ષ કરશો, અથવા તો તમે નહીતર હતાશ થઈને જો તો તમે જુઓ છો તો અત્યારે ખૂબ ખરાબ બનાવો પણ યુવાનો લેતા પગલું ભરતા અચકાતા નથી હોતા. એટલે ક્યારેય પણ, અને એક જીવનની પરીક્ષા તો એક એક તમારી જે યુનિવર્સિટીની કક્ષાની પરીક્ષા એનાથી કંઈ જીવન તમારે નિષ્ફળ નથી જતું. કદાચ તમારે એમાં નિષ્ફળતા મળે તો બીજા પ્રયાસ કરો, ત્રીજો પ્રયાસ કરો, અથવા કોઈ તમારા રસના વિષયમાં તમે ભાગ લ્યો, પણ એનો મતલબ એમ નથી કે તમે જીવનથી કંટાળી અને હારી અને સાવ તમે નિસ્તેજ થઈ જાઓ, નમાડા થઈ જાઓ કે કોઈ અઘટિત પગલું ભરી લ્યો. તો યુવાનોને મારે ખાસ કહેવાનું છે કે અત્યારના સંજોગો બધા યુવાનોની ફેવરમાં છે, અને આજની ટેકનોલોજીનો એટલો સરસ આપણે લાભ લેવો જોઈએ. તો આપણે કદાચ કોઈ એક વિષયમાં કાચા હોઈશું પણ ભગવાન બીજી રીતે આપણને એને પૂર્તિ કરી જ આપતા હોય છે.
0: ખૂબ ખૂબ આભાર ધીમંતભાઈ. એક મહેક હોય એને એક

0: શાબ્દિક અર્થો, એવી જ કંઈક વાતો આપની સાથે કરવા મળી. અને અમને આશા છે કે આપ જીવનમાં જે રીતે આગળ વધો છો, જીવનને જે રીતે ધબકતું રાખો છો, એ જ રીતે અમારા યુવા દોસ્તોને પણ એમાંથી ખૂબ પ્રેરણા મળી હશે. આપનો ખૂબ ખૂબ આભાર.
1: નમસ્તે.

તો દોસ્તો આ હતા ડોક્ટર ધીમંત ત્રિવેદી કે જેઓના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો આવ્યા, પરંતુ તેઓ ક્યારેય હાર ન માની અને પોતાના જીવનમાં આવેલા ગમે તેવા પડકારોને પણ એ ઝીલીને તેમાંથી સુપેરે બહાર નીકળ્યા. અને દોસ્તો આપણે એમના જીવનમાંથી આજ શીખવા જેવું છે કે આપણે પણ ગમે તેટલા સંઘર્ષ શું કામ ન આવે પણ આપણે ક્યારે હાર નથી માનવાની અને મસ્ત રીતે જીવન જીવવાનું છે અને બધામાં ઉપાય ગોતી અને આનંદથી આપણે તો જીવીએ પણ બીજાને પણ જીવવા દેવાના છે. તો ચાલો દોસ્તો ફરી વખત મળીશું આવા જ સરસ મજાના વિચાર સાથે આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બબાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને દોસ્તો જતા જતા પણ માણતા જઈએ એક મસ્ત મજાનું ગીત જે આપણે આજે સમર્પિત કરીએ છીએ ડૉક્ટર ધીમંત ત્રિવેદીના માતાજીને, કે જેમનું એના જીવનમાં ખૂબ જ મોટો ફાળો છે. આ ગીત છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગીત લખ્યું છે કવિશ્રી બોટાદ કરે અને સંગીત સ્વરબદ્ધ કર્યું છે નિરૂપમા શેઠે. પ્રસ્તુત છે આ મસ્ત મજાનું ગીત.

તો મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ અનુરાધા.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને

0: સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો ગુલામ અલીના સ્વરમાં આ ગઝલ.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:10 સાંભળી શકશો પ્રાદેશિક સમાચાર.
1: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? 0. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સિરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાળ સિંહોના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય. સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે

0: ત્રણ રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું, કચ્છમાં સરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી બે વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. કચ્છના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એટલે કે સહાયક ચોકીનું ઉદઘાટન કર્યા બાદ જવાનો અને જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું, દેશની વસ્તી વિષયક સ્થિતિને સલામત રાખવા, આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદે સ્થળાંતરને રોકવું ઘણું મહત્વનું છે.
1: वॉट टावर से लेकर कनेक्टिंग रोड से लेकर पीने से पानी से लेकर मेडिकल सुविधाएं रहने की व्यवस्थाएं और नई फेंसिंग इंट्रोड्यूस करना हर दृष्टि से एक लीक प्रूफ सुरक्षा ग्रिड बनाने के लिए हमने कार्य योजना बनाई थी कि लगभग 70% काम पूरा हुआ है और 2 साल में हमारा ये वल्नरेबल दिखता हुआ क्षेत्र दुश्मन की बुरी नजर से हमेशा के लिए सुरक्षित हो जाएगा.
0: શ્રી શાહે નવા ચતુર્ભુજ સુરક્ષા માળખાની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની પણ જાહેરાત કરી. તેમજ ગત 6 દાયકાથી દેશની પ્રથમ સંરક્ષણ રેખા તરીકે સેવા આપવા બદલ BSFની ભૂમિકાને બિરદાવી હતી. માતૃભૂમિ માટે તેમના સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ સુરક્ષા દળ BSFના જવાનોને શ્રી શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
1: जंगलों के बीच में गंगा सागर के किनारे से लेकर मेघालय और आसाम के पहाड़ी और वन क्षेत्रों तक BSF ने 6 दशकों में फर्स्ट लाइन ऑफ डिफेंस का अपना दायित्व बहुत अच्छे तरीके से उठाया भी है, निभाया भी है और इसके लिए 2000 जवानों ने अपना सर्वोच्च बलिदान दिया है.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર અને તેના રેવન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ ફરી સક્રિય થયું છે અને હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગીર ગઢડા તાલુકા અને અમરેલીના બાવરિયા વિસ્તારમાં 1 અઠવાડિયામાં 8 જેટલા બાણ સિંહના શંકાસ્પદ મૃત્યુ થયા છે. જોકે આગામી 3 થી 4 દિવસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ બાણ સિંહોના મોતનું કારણ સ્પષ્ટ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય PMO અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમના કાર્યાલય CMO દ્વારા હાલ આ સમગ્ર ઘટના અંગે સીધી દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું પણ શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું.
2: અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવી જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે.
0: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજાઈ. તેમાં તેમને SIR અંગે વિસ્તૃત માહિતી અપાઈ હોવાનું દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ જણાવ્યું.
3: ये मीटिंग है SIR के रिलेटेड था तो ये Phase 3 SIR में हमारा UT शामिल है. इसमें अभी प्रिपरेशन ट्रेनिंग 25 मई से चालू कर दिया है. इसके बाद 4 जून से हाउस टू हाउस विजिट होगा BLOs. ये हर एक BLOs अपना हर एक वोटर्स के घर में जाएगा अलॉन्ग विद द प्रिंटेड एनुमरेशन फॉर्म एंड हाउस टू हाउस विजिट करेगा. इसके बाद हम पोलिंग बूथ का हम रैशनलाइजेशन एक्सरसाइज चलेगा.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા X ચેનલ AIR ન્યૂઝ _ABID ફોલો કરશો. સુરેન્દ્રનગર મહાનગરના નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડ સહિતના પદાધિકારીઓએ આજે પદ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉત્તર ઝોનમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે નવા તૈયાર થનારા શાક માર્કેટ તથા ધોળી તજાબંધની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન મેયરે ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા નસવાડી, બહાદુરપુર અને બોડેલીના તાંદલજા ખાતે ટેકાના ભાવે મકાઈ ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે, જ્યાં ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. જિલ્લાના ખુલ્લા બજારમાં 1900 રૂપિયાના ભાવ પ્રતિ ક્વિન્ટલ મકાઈનો ભાવ ચાલી રહ્યો છે.

0: અમદાવાદ શહેરમાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલની કચેરી ખાનપુર ખાતે આગામી 11 જૂને પેન્શન અદાલત યોજાશે. તેમાં પેન્શનને લગતા પ્રશ્નો અને નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ અને ફરિયાદોનો નિકાલ કરાશે. આ અંગેની ફરિયાદ લોકોએ આગામી 3 જૂન સુધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ 4 એકાઉન્ટ અને પેન્શન વિભાગ મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલની કચેરી ગુજરાત સર્કલ ખાનપુર અમદાવાદને મોકલવાની રહેશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે માવઠાની આગાહી છે. દરમિયાન આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની પણ સંભાવના હોવાનું શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું.
1: 30 तारीख से लेकर 4 जून तक, मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में. उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा. इसमें जो बारिश होगी इसमें थंडर स्टॉर्म भी रहेगी, बिजली गिरने का स्थान में संभावना रहेगी. जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के.
0: વડોદરાના ખેલાડી અસ્મા તાહિરાલી ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા છે. આંધ્રપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવર લિફ્ટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પુરૂષો અને મહિલા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. અસ્મા ઝાબુઆવાલાએ કુલ 390 કિલો વજન ઉપાડવા અને બેન્ચ પ્રેસ શ્રેણીમાં 80 કિલો વજન ઉપાડવાના રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. તેમણે સ્કવોટ, ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને એકંદર પ્રદર્શન શ્રેણીઓમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો થશે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બનાસકાંઠામાં તારીખ 31 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે. આ પરિસ્થિતિને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, એપીએમસી અને તેના પેટા કેન્દ્રોમાં ખુલ્લામાં રખાયેલા અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદના કારણે પલળીને બગડી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં જણાવાયું છે. ગાંધીગ્રામ અને પ્રયાગરાજ જંકશન વચ્ચે 31મી મે થી 15 જુલાઈ સુધી દ્વિસાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાશે. યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી આ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ કહ્યું, દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામથી સાંજે 5:20 વાગે આ ટ્રેન ઉપડશે. બનાસકાંઠાની 8 વર્ષની નિક્ષા નિલેશભાઈ બારોટે હિમાલયમાં 17,593 ફૂટની કપરી ઊંચાઈ સર કરી આગવી સિદ્ધિ મેળવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં તેમની આ સિદ્ધિને બિરદાવતા કહ્યું, નિક્ષા બારોટે હિમાલયની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ ઈબીસીનો રસ્તો માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરી સમગ્ર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું. એટલું જ નહીં, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષાએ યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણા સૌના ગૌરવ એવા તિરંગાને પણ લહેરાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સરક્રીક અને હરામી નાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાણસીઓના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય, સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: એ રામ રામ અટલબેન, રામ રામ
3: વિરલભાઈ, રામ રામ. મજા મને?
2: અરે અટલબેન, બહુ મજા, એકદમ મજા.
3: અને મજા ખબર છે ક્યારે આવે વિરલભાઈ?
2: ક્યારે આવે?
3: જ્યારે બે ત્રણ લોકો ભેગા હોઈએ ને ત્યારે મજા આવે.
2: હા, એટલે સમૂહની મજા છે.
3: અને ગમે ત્યારે આપણે કઈ કામ શરૂ કરીએ ને ત્યારે આપણને એમ થાય કે ભાઈ કોક સાથે હોય ને તો સારું, ભલે મદદ ન કરે, ખાલી બેસે ને. ઘણી વાર શું હોય કે આમ કઈક સફાઈ કરવાની હોય ને રૂમ માં, તો હું મમ્મી ને કહું કે મમ્મી તું મદદ કઈ ન કર, ખાલી બેસ મારી પાસે.
2: એટલે એકબીજાના સહકારથી, પછી ખાલી ભલે ને એનો આમ સપોર્ટ હોય પણ સહકારથી આગળ વધીએ ને તો. અને આમે કહેવાય છે ને કે જાજા હાથ રડિયા, પ્લસ સંગઠનમાં આપણી ઘણી બધી શક્તિ
3: છે.
2: અને આધ્યાત્મિક વાત કરીએ તો સંઘમ શરણમ ગચ્છામિ. એટલે સંઘ છે, સંગઠન છે, સમૂહ છે, એની એક વિશેષતા છે. અને એક ને એક બે નથી પણ એક ને એક છે ને, એ 11 જેવું કામ કરતું હોય છે.
3: અને એમાં એવું છે ને કે આપણે બધાને ભગવાને અલગ અલગ ક્ષમતા આપી છે,
2: જી,
3: અલગ અલગ કામ કરવાના ઢંગ આપ્યા છે. એમાં શું હોય કે ઘણીવાર બે જણા કામ કરતા હોય તો એક જણું આ કરી શકે સરખી રીતે, એક જણું બીજું કામ સરખી રીતે કરી શકે. એટલે ઘણાને એમ એવી સ્કિલ હોય કે ઈ આમ ગમે તેમ બોલીને પોતાનું કામ કઢાવે, અને ઘણાને એવી શક્તિ હોય કે પ્રેમથી બધાને કામ કરાવે. એટલે બંનેની જરૂર હોય છે.
2: એટલે બધાની શક્તિઓનો સરસ રીતે સમન્વય થાય અને કામ છે ને એ ખૂબ સારી રીતે દીપી ઉઠે. અને તમે સમજી ગયા હશો કે ચોરે આજે આવી કંઈક સહકારની વાતો આપણે કરવી છે. અટલબેન, વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશિષ્ટતાઓ આ વિશે આજે વિગતે ગામના ચોરે વાત કરવી છે. અને આ વાત કરવા માટે ચોરે આપણા મહેમાન થયા છે. શ્રોતાઓ માટે પણ જાણીતું નામ છે કારણ કે ઘણા વર્ષોથી
3: ચોરે આવે છે
2: શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સાહેબ, કે જેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર છે. અને આજે આપણને આ વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશેષ વિશે વાત કરવાના છે. સાહેબ છે ને અમરેલીથી સીધા ચોરે પહોંચી ગયા, તો સાહેબનું સ્વાગત કરીએ અને સાહેબને કહીએ રામ રામ.
4: દાદાજી રામ રામ, નમસ્કાર.
3: હવે કોઠિયા સાહેબ, સૌથી પહેલા તો અમને જાણવામાં એ રસ છે કે ભાઈ આ સહકારી મંડળી શું છે અને શા માટે ઊભી કરવામાં આવે છે?
4: સહકારી મંડળી સહકારના મૂલ્યો અને સમગ્ર વિશ્વની સહકારી પ્રવૃત્તિના જે સાંપ્રત પ્રવાહો છે એને આધારિત સહકારી મંડળી. એટલે વ્યક્તિઓનું સ્વૈચ્છિક ધોરણે સંગઠિત બનેલ સંગઠન કે મંડળ છે, જેમાં તેઓ સામૂહિક રીતે જોડાઈને લોકશાહી પદ્ધતિએ સંચાલિત સાહસ, તેમના દ્વારા તેઓ સમાન આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અપેક્ષાઓ અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જોડાય છે તેવી સંસ્થાને સહકારી મંડળી કહેવામાં આવે છે. બીજી બાબત વાત કરીએ તો સહકારી મંડળી એટલે સમાજના મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો ઉન્નત મસ્તકે આત્મવિશ્વાસપૂર્વક જીવન જીવી શકે એવી જે રચના કરવામાં આવે છે એમને સહકારી મંડળી કહેવામાં આવે છે. અને સહકારી મંડળી દ્વારા વ્યક્તિ સમાજનિષ્ઠ બને છે અને સમાજ રાષ્ટ્રનિષ્ઠ બને છે. પરિણામે આ દેશની અંદર અને સમાજની અંદર શોષણ વિહીન સમાજની રચનાનું નિર્માણ થાય છે. પરિણામે દેશ આબાદ, શક્તિશાળી અને સમૃદ્ધ બને છે.
2: તો સાહેબ, આ તમે સરસ મજાની વાત કરી. તો હવે આ સહકારી મંડળી છે એનું બંધારણ સાહેબ કેવું હોય?
4: સહકારી મંડળીનું બંધારણ એટલે એને કામકાજનું બંધારણ કહેવામાં આવે છે કાયદાની રૂએ.
2: જી,
4: સહકારી મંડળીના પેટા નિયમો, પેટા કાયદાઓ અને ઉપનિધિ, એનું નામ સહકારી મંડળીનું બંધારણ કે કામકાજ કહેવામાં આવે છે.
2: બરાબર.
4: સહકારી કાયદાના

0: નિયમ 5 અન્વયે એમની અંદર જે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બહુ અગત્યની બાબત છે. ખાસ કરીને પેટા કાયદાઓ અને પેટા નિયમોને આધીન રહીને સહકારી મંડળીના ઉપનિધિ બનાવવામાં આવતી હોય છે, જેની અંદર પહેલી બાબત જો કહીએ તો એની અંદર મંડળીનું નામ અને સરનામ. બીજી બાબત એવી આવે છે બંધારણમાં એના ઉદ્દેશો અને હેતુઓ. ત્રીજી બાબત એ આવે છે મંડળીનું કાર્યક્ષેત્ર. ચોથી બાબત એ આવે છે કે મંડળીની જવાબદારી લિમિટેડ છે કે અનલિમિટેડ છે. ત્યારબાદ સભાસદ પણ એટલે મેમ્બરશીપ કે ભાઈ મંડળીનો સભાસદ કોણ બની શકે, એની લાયકાત, એની ફરજો, એનો હકો શું છે, એ બાબત હોય છે. ત્યારબાદ મંડળીના કામકાજની વાત કરીએ બંધારણની, તો એની અંદર મંડળીનું ભંડોળ એટલે કે શેર ભંડોળ કઈ રીતે મંડળી મેળવી શકે છે એમનો ઉલ્લેખ હોય છે. અને ત્યારબાદ જો આગળ વધીએ તો સહકારી મંડળીની અંદર ખરીદી અને વેચાણ અને મંડળીના ઉદ્દેશ અનુસાર વ્યવહારમાં કઈ રીતે અન્ય બાબતોનો સમાવેશ કરવો તેનો પણ કામકાજના બંધારણમાં સમાવેશ થાય છે. સામાન્ય વહીવટની બાબતની રીતે વાત કરી તો બંધારણમાં જોગવાય છે કે મંડળીની સાત સાધારણ સભા, વાર્ષિક સાધારણ સભા, સભાની નોટિસ, સભાનો એજન્ડા, સભાના ઠરાવો અને સભાની સત્તાઓ વગેરેનો સમાવેશ મંડળીના વહીવટની અંદર થાય છે. ત્યાર બાબત જો આગળ વધીએ તો મંડળીની અંદર ધિરાણ કઈ રીતે આપવું, થાપણ, બચત અને કરકસરની ભાવનાઓને કઈ રીતે ઉત્તેજન આપવું, એના વ્યાજદરો કઈ રીતે નક્કી કરવા એમનો પણ સમાવેશ મંડળીના બંધારણ અને કામકાજમાં થાય છે. આ ઉપરાંત અગત્યની વાત કરું તો મંડળીની વ્યવસ્થાપક કમિટીની રચના, તેના હકો, એના ફરજો, એની જવાબદારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. મંડળીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મંત્રી એમની કઈ કઈ ફરજો છે, અધિકારીઓ, જવાબદારીઓ અને હકો છે એમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંડળીના પેટા નિયમમાં જરૂરી પરિવર્તન માટે, ધંધાનું કદ વધારવા માટે, સુધારા કરવા માટેની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ અગત્યની બાબત લોકશાહી ઢબે વાત કરું તો બંધારણની અંદર કે મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી, ઇલેક્શન કઈ રીતે કરવું એનો એ રીતે સમાવેશ કરવામાં, આવી રીતે સહકારી કાયદાના કલમ મુજબ મંડળીના બંધારણની અંદર આ 15 જોગવાઈઓ ફરજિયાત આપવામાં આવી છે. અને આ મંડળીના બંધારણ એટલે કામકાજને આધીન મંડળી પોતાનો વહીવટ, વ્યવસ્થા, વેપાર, પ્રવૃત્તિ, કારોબાર અને સંચાલન કરી શકે છે. તો આવી રીતે આ મંડળીનું કામકાજનું સહકારી સંસ્થાઓ માટે બંધારણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે.
1: સાહેબે ખૂબ વિગતથી સરસ રીતે સમજાવ્યું. તો હવે સાહેબ, આ જે સહકારી મંડળીઓ છે એણે દેશના કયા ક્ષેત્રમાં પ્રવેશ કરવો જરૂરી લાગે છે?
0: સહકારી મંડળીએ દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે 12-13 ક્ષેત્રો એવા છે મારી દ્રષ્ટિએ, એમની અંદર સહકારી પ્રવૃત્તિમાં એન્ટર થઈ નથી. તો પહેલી બાબત મારી એ છે કે ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશન જે પ્રવૃત્તિ છે એની અંદર હજી સહકારી પ્રવૃત્તિનો પૂર્ણ વિકતે સમાવેશ થયો નથી. બીજી બાબત હું વાત કરું તો જળ વ્યવસ્થાપન અંગે, ત્રીજી બાબત કરું તો પ્રવાસન વ્યવસ્થાપન અંગે, પરિવહન વ્યવસ્થાપન અંગે, સહકારી મેડિકલ સ્ટોર અને ગ્રાઉન્ડ લેવલે જે સુવિધા પૂરી પાડતી હોય ડોમેસ્ટિક એવી સહકારી મંડળીઓની રચના, પછી જળ વ્યવસ્થાપન અંગેની, સાથોસાથ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટેની જોગવાઈ, પછી જે રિસાયકલિંગની બાબત છે, વેરહાઉસિંગની બાબત છે, સાથોસાથ એની અંદર સ્વાસ્થ્ય અંગેની જાળવણી અંગેનો પણ સમાવેશ સહકારી મંડળીમાં ક્યાંય કરવામાં આવેલ નથી. તો આવી રીતે ખાસ કરીને મધમાખી ઉછેર પ્રવૃત્તિઓ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇન્ટિગ્રેટેડ કોઓપરેટિવ સોસાયટીનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી. તો આવી રીતે સહકારી પ્રવૃત્તિમાં વર્તમાન સમયમાં આ 12-13 ક્ષેત્રો એવા છે કે એની અંદર સહકારી પ્રવૃત્તિએ આજના સાંપ્રત પ્રવાહોને ધ્યાનમાં રાખી અને પ્રવેશ કરવો મારા મંતવ્ય અને અભિપ્રાય મુજબ જરૂરી છે.
1: વાહ, સાહેબે એમના અનુભવથી બહુ નવા નવા ક્ષેત્રોની વાત કરી.
2: હા, તો હવે કોઠિયા સાહેબ, આ સહકારી પ્રવૃત્તિની વિશેષતાઓ શું છે એ પણ શ્રોતાઓને જણાવો.
0: સામાન્ય રીતે સહકારી સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને સહકારી પ્રવૃત્તિની વિશેષતા એ છે કે સહકારી સંસ્થાઓમાં મૂડી કરતા માનવને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથોસાથ બીજી બાબત જો વાત કરું વિશેષતાની, તો નફા કરતા સેવાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એના પરિણામે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનું સર્જન થાય છે અને સાથોસાથ

0: જો અગત્યની વાત કરું તો વિશેષતા એ છે, લોકોને શોષણમાંથી મુક્ત કરીને પોષણયુક્ત બનાવવા એ સહકારી પ્રવૃત્તિની મોટા મોટી વિશેષતા છે. સાથોસાથ સહકારી પ્રવૃત્તિમાં એક બધાને માટે, બધા એકને માટે, એ એક એનું સૂત્ર છે. અને અગત્યની વાત કરું તો સમદ્રષ્ટિ સર્વ સમાન, એ પણ સહકારી પ્રવૃત્તિની એક વિશેષતા છે. અને એથી વિશેષ સહકારી પ્રવૃત્તિમાં એક વ્યક્તિને માટે એક જ મત આપવાનો અધિકાર છે. આ મોટામાં મોટી એની વિશેષતા છે. કહેવાનું મારું મંતવ્ય એ છે. અને એથી વિશેષ જો કોઈ સહકારી પ્રવૃત્તિની વિશેષતા હોય તો મંડળીના સભાસદો, એ જેના માલિકો છે, એ જેના લાભાર્થીઓ છે, એ જેના સંચાલકો છે અને એ જેના નિયંત્રકો છે, એ સહકારી પ્રવૃત્તિની મોટા મોટી વિશેષતા છે.
1: એટલે અટલબેન, આ સહકારી પ્રવૃત્તિની વિશેષતાઓ બહુ વિશિષ્ટ રીતે કોઠિયા સાહેબે આપણને સમજાવી. હવે સાહેબને આપણે પ્રશ્ન કરી કે સાહેબ, સહકારી મંડળી ખાસ કરીને કોના માટે બનાવવામાં આવતી હોય છે?
0: સહકારી મંડળી ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા લોકો જે રહે છે, આમ જનતા આમ વર્ગ, એ આમ જનતા અને આમ વર્ગ માટે એ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે. ગ્રામીણ વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, અર્ધ શહેરી વિસ્તાર હોય કે નાના નગરજનો હોય, એની અંદર વસતા લોકો હોય, તો એમાં જે લોકો જે કઈ પણ પ્રવૃત્તિ કરે છે એનો વ્યવસાય કયા પ્રકારનો છે, એને આધીન સહકારી કાયદામાં 24 પ્રકારની વિવિધ લક્ષી, વિવિધ કાર્યો માટે, વિવિધ ઉદ્દેશો માટે, વિવિધ હેતુઓ માટે અને વિવિધ લક્ષ્યોને પાર કરવા માટે સહકારી મંડળીની રચના કરવામાં આવી છે. એના માટે જો હું ખાસ આપના ધ્યાન ઉપર મૂકું છું કે ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો રહે છે અને ખેતી કરે છે, એટલા માટે ખેડૂતો માટે પ્રાથમિક ખેતી વિષયક સહકારી મંડળની સ્થાપના કરવામાં આવે છે. આપણા દેશમાં જે જુદા જુદા પશુપાલકો રહે છે, દેશ, રાજ્ય, ગુજરાત, જિલ્લા, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે, એ જે પ્રવૃત્તિ કરે છે એના માટે પશુપાલન દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે માછીમારી ભાઈઓ રહે છે, એનો મુખ્ય ધંધો વ્યવસાય માછીમારીનો છે, તો એના માટે મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ ઉભી કરવામાં આવી છે. લોકો જે શહેરમાં કે અર્ધ શહેરમાં કે ગ્રામીણ વિસ્તારમાં રહે છે, એમના માટે આવાસની જરૂરિયાત હોય છે, તો એ લોકો ભેગા થઈ અને આવાસ માટેની સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. ગૃહ મંડળીઓની રચના કરવામાં આવે છે કે જે ખેડૂતો પિયતની સુવિધા મેળવવા માંગતા હોય એને માટે પિયત સુવિધાઓની સહકારી મંડળીઓ ઊભી કરવામાં આવે છે. જે લોકો શાકભાજીનું ઉત્પાદન કરતા હોય, ફળોનું, ફૂલોનું એટલે કે હોર્ટિકલ્ચરનું, એના માટે પણ ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે. ઘણા લોકો મરઘા બતકા પશુપાલનનો ઉછેર કરતા હોય તો મરઘા બતકા ઉછેર મંડળીઓની પણ રચના કરવામાં આવે છે. નાના મોટા વ્યવસાયકારો હોય, વેપારીઓ, ઉદ્યોગકારો, એની પણ ઔદ્યોગિક સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે. એવી રીતે આ દેશની અંદર ગૃહ, આવાસ, ખાંડ સહકારી મંડળીઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિને આધીન લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આવી વિવિધ પ્રકારની 24 પ્રકારની મંડળીઓ લોકો માટે, લોકોને આર્થિક સુખાકારી માટે, કુટુંબ કબીલા સાથે સારું જીવન શકે, જીવી શકે, લોકો આબાદ અને સમૃદ્ધ બને અને દેશના આર્થિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક વિકાસમાં મોટું એક સહયોગ આપીને મોટું યોગદાન આપી શકે, એ અર્થમાં આ સહકારી મંડળીઓ લોકો માટે સામાન્ય રીતે અસ્તિત્વમાં આવે છે.
2: સાહેબ, આપે વાત કરી એમ વિવિધ લક્ષી સહકારી મંડળી હોય છે, તો સાદી સહકારી મંડળી અને વિવિધ લક્ષી સહકારી મંડળીમાં તફાવત શું છે? અને વિવિધ લક્ષી સહકારી મંડળી જો કોઈ બનાવે તો એના જે સભાસદો છે એને વિશેષ લાભ શું મળે?
0: પહેલી બાબત તો એ છે, અત્યાર સુધી જે મંડળીની નોંધણી કરવામાં આવતી સહકારી કાયદા કાનૂન મુજબ કરવામાં આવતી અને એમની અંદર સામાન્ય રીતે એના ઉદ્દેશો પૂરા પાડવા માટે જ સામાન્ય રીતે સહકારી મંડળીની રચના કરવામાં આવતી હોય છે. પણ અહીંયા એવું છે કે જે સહકારી મંડળીઓ સીમિત કામગીરી કરતી, માનો કે પ્રાથમિક ખેતી વિશે એટલે પેક્સ મંડળીઓ છે, તો એ ફક્ત પોતાના ખેડૂતોને ધિરાણ આપવા પૂરતી જ પ્રવૃત્તિ કરતી. વિશેષમાં પ્રવૃત્તિ કરે તો થોડી ઘણી ખાતર, બિયારણ અને સાધનો પૂરા પાડશે, એટલે આ સાદી મંડળી કહેવાય છે. એવી રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તો એ ફક્ત દૂધ ઉત્પાદકો માટે દૂધ એકઠું કરવું અને એને સારા ભાવો કેમ મળે એના માટે પ્રવૃત્તિ કરતી. પશુપાલકની મંડળી હોય તો પશુપાલક પૂરતો સીમિત હતી. પણ અત્યારે આપણા દેશની અંદર આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિ એ મંત્રને સાર્થક કરવા માટે લોકોને

0: આત્મનિર્ભર બનાવવા માટે સહકારથી સમૃદ્ધિ અન્વય નવી જે સહકાર નીતિ ઘડવામાં આવી છે એમાં મોડેલ કોઓપરેટિવ એક અમલમાં આવ્યો છે અને એની અંદર જુદી જુદી 54 પહેલો અમલમાં મૂકી છે. સહકારી સંસ્થાઓ ફક્ત પોતાના ઉદ્દેશો પૂર્ણ કરવા માટે જે મર્યાદિત ઉદ્દેશો હતા એમાં પણ કાયદામાં સુધારા કરીને સામાન્ય રીતે સાદી મંડળી ફક્ત શું કરે છે, સહકારી મંડળી ફક્ત ખેડૂતોને ધિરાણ આપે, ખાતર દવા બિયારણ અને સાધનો પૂરા પાડે, પણ જે વિશિષ્ટ મંડળીની જે વાત કરવામાં આવે છે મલ્ટીપર્પઝ સોસાયટી એટલે વિવિધ લક્ષી સેવા સહકારી મંડળીઓ, એમાં સહકારી કાયદાની અંદર મોડેલ એક્ટ જે અમલમાં આવ્યો એમાં 54 નવા પગલાઓ ભરવામાં આવ્યા છે. એમાં ટૂંકમાં જો વાત કરું તો પહેલી બાબત કોમન સર્વિસ સેન્ટર તરીકે સામાન્ય સેવા કેન્દ્ર તરીકે વિશિષ્ટ કામગીરી આ વિવિધ લક્ષી મંડળીઓ કરે છે. સાથોસાથ બીજી કામગીરી કહું તો ગામમાં વોટર કમિટી બનાવીને લોકોને સારું શુદ્ધ પાણી પૂરું પાડી શકે છે. ત્યારબાદ આપણા દેશની અંદર ખાદ્ય સુરક્ષા માટે આ નવા પેટા નિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે વિવિધ વિકેન્દ્રિત મોટા ગોડાઉનો બનાવીને અને એની અંદર ખેત ઉત્પાદનનો માલ સંગ્રહ કરીને યોગ્ય સમયે એ ખેડૂતો પોતાનો માલ વેચીને સારા વળતરદાયક ભાવ મેળવી શકે એની પણ જોગવાઈ કરવામાં આવી છે. અગત્યની બાબત એ છે લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સહકારી મંડળી જન ઔષધિ કેન્દ્ર પણ ખોલી શકે છે જેનરિક દવાઓની ઉપલબ્ધિ માટે. સાથોસાથ ખેડૂતોને ખાતર દવા બિયારણ સમયસર વ્યાજબી ભાવે અને પ્રમાણિત મળી રહે એના માટેની પણ જોગવાઈ સહકારી કાયદામાં કરવામાં આવી. આવી રીતે જોઈએ તો વિવિધ પ્રકારની મંડળીઓ કોમન સર્વિસ સેન્ટર એટલા માટે કે કોઈ પણ વ્યક્તિને એના કાર્યક્ષેત્રમાં સહકારી મંડળી એની સેવાઓ અસરકારક રીતે પૂરી પાડી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ મંડળીઓને કોમ્પ્યુટરાઇઝેશન ગણક યંત્ર સાથે જોડવામાં આવી છે જેથી ચોક્કસ સમયસર અને એક્યુરેસી પૂર્વક હિસાબો લખાય, સમયસર એ હિસાબો થાય, એનું ઓડિટ થાય અને કોઈ નબળાઈઓ કે ક્ષતિઓ ન રહે અને પારદર્શી ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતાના ધોરણે ક્લીન અવર હેન્ડ ને ક્લીન અવર માઇન્ડ જેવો ચોખ્ખો વહીવટ મંડળીનો થાય એના માટેનો પણ આ વિવિધ લક્ષી મંડળીમાં સમાવેશ કરવામાં આ બંનેનો તફાવત એ છે.
1: એટલે વિરલભાઈ સભાસદોને તો લાભ થાય જ પણ આમ જનતાને પણ લાભ થાય એવી જોગવાઈ કરવામાં આવી છે.
2: વાહ ભાઈ વાહ. તો સાહેબ સરસ મજાની તમે આ વાત કરી. હવે પ્રશ્ન થાય કે ભાઈ સાદી સહકારી મંડળીએ વિવિધ લક્ષી સહકારી મંડળી બનવા માટે કઈ રીતે આગળ આવવું જોઈએ?
0: સાદી જે સહકારી મંડળી છે એને મલ્ટીપર્પઝ સોસાયટીમાં રૂપાંતર થવું હોય તો હવે દરેક સહકારી મંડળીઓએ મોડેલ કોઓપરેટિવ એક્ટ સ્વીકારી લીધો છે અને એમની અંદર આ બધી જોગવાઈનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે સાદી સહકારી મંડળી અને મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીમાં હવે કોઈ તફાવત રહેતો નથી. હાલમાં કામગીરી શરૂ છે. અમારે દાખલા તરીકે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકની વાત કરું તો અમારી 316 પેક્સ મંડળીમાંથી 236 મંડળી ઓલરેડી મલ્ટીપર્પઝ સર્વિસ એક્ટ નીચે કામ કરી રહી છે અને 316 મંડળીએ મોડલ એક્ટ સ્વીકારી લીધો છે. આખા ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર દરેક સહકારી મંડળીઓએ આ મોડેલ કોઓપરેટિવ એક્ટ સ્વીકારીને મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીમાં ઓલરેડી રૂપાંતર થઈ ગયેલ છે.
1: સાહેબ આપને ઘણા વર્ષોનો અનુભવ છે સહકારી મંડળીઓ સાથેનો, તો આ અનુભવના આધારે આપ આજે સંચાલકો છે એમને શું સંદેશો આપશો?
0: સંચાલકોને મારે એક જ સંદેશો આપવાનો છે કે સહકારી સંસ્થાઓ એ આમ જનતા અને આમ વર્ગ માટેની માનવ કલ્યાણની ઉમદા અને આદર્શ પ્રવૃત્તિ છે. કોઈ કોઈનું શોષણ ન કરે અને દરેકને સરખો સમાન હક લાભ મળી રહે એવી સોનાના સુરજ સમાન અમીર અને ગરીબીનો ભેદભાવ રાખ્યા વગરની જે આ સહકારી પ્રવૃત્તિ છે એની અંદર આજે વાતો ઓછી કરવાની જરૂર છે, મારો એવો સંદેશો છે, અને કામ વધુ કરવાની જરૂર છે. ઊંચા મિનારા ઉપરથી આપણે આદર્શની વાતો કરી રહ્યા છીએ પણ વ્યવહારમાં ઘણા નીચા છે એવું મને દેખાય છે મારા અનુભવના આધારે. અને એટલા માટે દરેક સમાજની વ્યક્તિએ આચાર અને વિચારનો ખાડો પૂરવો એ આજના સમયની મોટામાં મોટી માંગ છે. પણ જ્યાં સહકાર અને સમાજ છે ત્યાં સંતોષ છે, પરિણામે શિક્ષણનો વ્યાપ વધે છે, દુરાચારી સદાચારી બને છે, ઉદાસીન માણસ ઉદ્યમી અને ખંતીલો બને છે, લોકો આગળ આવીને નકારાત્મક બાબતને હકારાત્મક સ્વરૂપમાં ટ્રાન્સફર કરે છે અને સાથોસાથ આ સમાજની અંદર

0: ભેદભાવ રાખનારા માણસો પણ સમભાવ રાખતા થઈ જાય એવી આ સહકારી પ્રવૃત્તિ સાથે સૌ લોકો જોડાય અને પોતાનો વિકાસ કરીને બીજાને મદદરૂપ થાય અને આ દેશના આર્થિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક વિકાસમાં બીજાને પણ સહભાગી બની અને વિકાસ કરે એવો મારે દરેક આમ જનતાને આજની તકે મારો સંદેશ છે.
1: ખૂબ સરસ વાત અને એક દાર્શનિક પાસું પણ સહકારનું શું છે કોઠિયા સાહેબે આપણને સમજાવ્યું.
2: એટલે ખૂબ સરસ ઉમદા વિચારો આજે આપણને ચોરે સાંભળવા મળ્યા. તો અટલબેન, વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશિષ્ટતાઓ વિશે કોઠિયા સાહેબે ખૂબ વિગતે વાત કરી દીધી છે, તેમ છતાંય મિત્રોને હજી કંઈ વિશેષમાં માહિતી સાહેબ પાસેથી જોઈતી હોય તો સાહેબનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપીએ. શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સાહેબ, કે જેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર છે, એમનો મોબાઈલ નંબર છે
1: 98252 35 4 75 35 4 75.
2: અને અંગ્રેજીમાં કહું તો 9825235475.
1: ખૂબ સરસ મજાની માહિતી સાહેબે આપી. ચોરે બધા બેઠા જ છે તો એક સરસ ભજન સાંભળીએ. તો
2: હા, ભજન સાંભળીએ અને પછી છૂટા પડીએ કોઠિયા સાહેબને અને સૌ મિત્રોને કહીએ
1: રામ રામ
2: રામ રામ રામ રામ રામ.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,74 હજાર ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકોને જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક અભિયાન

0: લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા માટે ડ્રોન, રડાર અને આધુનિક વાડ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગૃહમંત્રીએ નવા ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની જાહેરાત કરી.
1: कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर की सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे. हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत इसके अंदर ड्रोन, रडार, वॉच टावर, पूरी आधुनिक से आधुनिक तकनीक, ये सभी कंपोनेंट मिलाकर एक मजबूत सुरक्षा ग्रिड हम खड़ी करेंगे.
0: શ્રી શાહે 6 દાયકા સુધી દેશની પ્રથમ સંરક્ષણ હરોળ તરીકે દોષરહિત સેવા આપવા બદલ સરહદ સુરક્ષાદળની પ્રશંસા કરી. તેમણે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે ભાર મૂક્યો કે સરક્રિક અને હરામીનાળા જેવા અગાઉના સંવેદનશીલ વિસ્તારો હવે વોચ ટાવર અને યોગ્ય કનેક્ટિંગ રોડથી મજબૂત બનાવાયા છે, જે ખાતરી આપે છે કે આગામી 2 વર્ષમાં સમગ્ર પ્રદેશ કોઈપણ બાહ્ય ખતરાથી સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેડૂતોને બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 1,74,000 ક્વિન્ટલનો રાષ્ટ્રીય બીજ અનામત સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9,76,000 ખેડૂત ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને હવે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અલગ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે મિશન મોસમ હેઠળ ભારતની પ્રથમ સંકલિત આગામી પેઢીની ઉડ્ડયન હવામાન અને ધુમ્મસ દેખરેખ પ્રણાલી સ્કાયકાસ્ટનું ઉદ્ઘાટન કર્યું. પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નવી પ્રણાલીનો હેતુ વિમાન મથક હવામાન દેખરેખ અને ધુમ્મસની આગાહીને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે સ્કાયકાસ્ટને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને હવામાન સ્થિતિસ્થાપક હવાઈ પરિવહન કામગીરીને ટેકો આપવા માટે વિકસાવાયું છે.
2: आज हम विमानन क्षेत्र के जरिए देश को एक इंटीग्रेटेड मौसम निगरानी सिस्टम समर्पित कर रहे हैं. यह सिस्टम हवाई यात्रियों, एयर क्रू और पायलटों को मौसम का सटीक अनुमान लगाने में सक्षम बनाएगा, खासकर उस समय जब कोहरे और धुंध वाले मौसम में प्रदूषण और हवा में मौजूद अन्य कणों के कारण दृश्यता काफी प्रभावित होती है. यह एक इंटीग्रेटेड उपकरण स्काईकास्ट के माध्यम से संभव होगा.
0: સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે અને બધી રિફાઇનરીઓ શ્રેષ્ઠ રીતે કાર્યરત છે. નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દરરોજ લગભગ 92,000 મેટ્રિક ટન એલપીજી ઉત્પાદન છે, અત્યાર સુધીનું સૌથી વધુ છે. શ્રીમતી શર્માએ કહ્યું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.
3: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સંકલનમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABIDને ફોલો કરશો. ઓપરેશન સિંદુર એક અભૂતપૂર્વ સફળતા હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને 4 દિવસની અંદર યુદ્ધ વિરામ માંગવા માટે મજબૂર કર્યું. આ યુદ્ધ ભારતે અત્યાર સુધી લડેલા અન્ય તમામ યુદ્ધોથી અલગ હતું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદુર પર સ્મારક પુસ્તકનું વિમોચન કરતી વખતે આ નિવેદન આપ્યું. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકાશન ઐતિહાસિક અહેવાલોથી આગળ વધશે અને બહાદુર સૈનિકોના વ્યક્તિગત અનુભવો દર્શાવે છે. મંત્રીએ નોંધ્યું હતું કે તે આધુનિક યુદ્ધના માનવીય પરિમાણમાં પણ સમજ આપે છે, જ્યાં નેતૃત્વ હિંમત દબાણ

હેઠળ નિર્ણય અને પ્રતિબદ્ધતા વ્યૂહરચનાને સફળતામાં રૂપાંતરિત કરે છે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી પર ભાર મૂક્યો. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોક આરાધીની ખંડપીઠ આ મામલે અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવા માટે એનટીએને બદલવા અથવા પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપવાની માંગણીનો સમાવેશ થાય છે. ખંડપીઠે કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને જુલાઈના બીજા અઠવાડિયામાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો.

0: સમાવેશ થાય છે. ખંડપીઠે કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને જુલાઈના બીજા અઠવાડિયામાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સરકાર યુવાનોની ચિંતા કરે છે અને કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેપર લીકની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને તે ન થવી જોઈતી હતી. ડીડી ન્યૂઝ સાથેના એક વિશેષ સાક્ષાત્કારમાં શ્રી પ્રધાને ખાતરી આપી હતી કે પુનઃપરીક્ષા પ્રક્રિયા યોગ્ય અને વ્યવસ્થિત રીતે કોઈપણ ભૂલો વિના હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યને સુચારૂ રીતે પાર પાડવા માટે દરેકના સહયોગની પણ અપીલ કરી હતી.
1: જો ગલતી હુઈ હૈ હમારી ટ્રસ્ટ કો બ્રીચ કિયા ગયા હૈ, જો રક્ષક થા વહી ભક્ષક હુઆ, જો શિક્ષક કો હમને જિમ્મેવારી દિયા થા ક્વેશ્ચન બનાને કે લિયે ઉન્હોને હી કોમ્પ્રોમાઇઝ હુઆ હૈ, ઉન્હીં કે કારણ યે અવ્યવસ્થા શરૂ હુઈ હૈ. હમ બચ્ચો કી માનસિક સ્થિતિ કો સન્માન કરતે હૈ, ઉનકો સંભાલના ચાહતે હૈ ઓર હમકો એક એરર ફ્રી એક્ઝામિનેશન દેને કા પૂરા હમારી પ્રયાસ.
0: સર્વોચ્ચ અદાલતે આજે કુસ્તીબાજ વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026 માટે આવતીકાલે અને 31 મેના રોજ યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોકા આરેધેની ખંડપીઠે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા WFIના દ્વારા ફોગાટને પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. વડી અદાલતની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે વિનેશ જેવી પ્રતિષ્ઠિત ખેલાડીને ધ્યાનમાં લેવામાં વિવેક બુદ્ધિનો અભાવ હતો. વડી અદાલતે કહ્યું હતું કે કાયદાએ ખાતરી કરવી જોઈએ કે માતૃત્વ ફોગાટ જેવી મહિલા ખેલાડીઓને બાકાત રાખવાનું કારણ ન બને. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે નવા ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌથી મહત્વપૂર્ણ ક્વોલિફાયર 2 મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા છે. આજની મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ભારતીય સમૂહ પ્રત્યયન સંસ્થા IIMC આજે નવી દિલ્હીમાં મીડિયા અને મનોરંજનમાં તેની કૃત્રિમ બુદ્ધિમત્તા AIMA એકેડમી શરૂ કરી છે. આ પ્રસંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલકુમારે જણાવ્યું કે એકેડમી 5 મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, સંશોધન, નવીનતા અને ઇન્ક્યુબેશન, જવાબદાર AI અને નીતિ વિકાસ અને ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ સહયોગનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ ચમેલી ફિલ્મના આ ગીતથી, જેમાં સ્વર આપ્યો છે સુનિધિ ચૌહાણે.

શ્રોતા મિત્રો, સુરમાધુરી કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો પાપ ફિલ્મનું આ ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 8:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળશો તુષાર શુક્લની આ રચના, શ્યામલ અને આરતી મુનશીના સ્વરમાં.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું.

0: ફ્લુ લાગવાના લક્ષણો. માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: મિતાલી અને ભૂપેન્દરસિંહના યુગલ સ્વરમાં હવે સાંભળશું તુષાર શુક્લની જ આ રચના

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

0: ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શ્રોતા મિત્રો, ગુજરાતી ગેરફિલ્મી ગીતોના આ કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મેઘબિંદુની આ રચના.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આકાશવાણીના 90 વર્ષ, આકાશવાણી એટ 90ની ઉજવણીના ભાગરૂપે 27 મે 2026ના રોજ સાંજે 7 વાગે અમદાવાદના દિનેશ હોલ ખાતે ભવ્ય સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશવાણીની સમૃદ્ધ સંગીત પરંપરા અને તેના શ્રોતાઓ સાથેના તેના ઘનિષ્ઠ સંબંધને સમર્પિત આ ખાસ સંગીત સંધ્યામાં આકાશવાણી અમદાવાદના કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહે તેમના મધુર પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. 800થી વધુ સંગીત પ્રેમીઓની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમે આકાશવાણી એટ 90 ઉજવણીમાં એક યાદગાર પરિમાણ ઉમેર્યું. ચાલો એ સુગમ સંગીત સમારોહના સંપાદિત અંશ માણીએ.
1: યહાં ઉપસ્થિત સભી આદરણીય અતિથિગણ, વિદ્વાનજનો, સંગીત સાધકો, સંગીત પ્રેમીઓ ઓર આકાશવાણી પરિવાર કે સભી સન્માનિત શ્રોતાઓ કા હાર્દિક સ્વાગત હૈ આકાશવાણી એટ 90 સુગમ સંગીત સંધ્યા મેં. અબ હમારે આકાશવાણી કે કાર્યક્રમ રંગ રંગ વાદળિયા કે બચ્ચો દ્વારા પ્રસ્તુત હૈ ગીત વંદે માતરમ. ભારત કા યે રાષ્ટ્રગીત જો હમારી ગૌરવશાળી સંસ્કૃતિ ઓર સ્વતંત્રતા સંગ્રામ કી પ્રેરણા કા પ્રતીક હૈ.

0: माता की वंदे
1: मातरम
0: वंदे
1: मातरम।
2: 354.6 मीटर्स એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે। સવારની આ એનાઉન્સમેન્ટથી લાખો લોકોના ઘરમાં શબ્દોનું અજવાળું પથરાયું છે। 90 વર્ષની આ યાત્રા છે તો આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ। કાર્યક્રમનો ઉઘાડ અને ઉપાડ નીનુ મજુમદારની રચના, સ્વરબત અને લિખિત બંને, અને સ્વર સૃષ્ટિમાં આપણને લઈ જશે સૃષ્ટિ ત્રિપાઠી

હરીશ મીનાશ્રુની રચના હવે આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહી છે. સ્વર અને સ્વરકાર બીરેન પુરોહિત.

હવે એક એવી રચના તરફ જઈએ, કવિ સુરેશ દલાલ ની રચના, સ્વરકાર આશિત દેસાઈ, ગાયક અર્ચિત પાટડિયા.

તો કૃષ્ણની વાત નીકળી છે તો ઓફકોર્સ પ્રેમની વાત તો આવે જ. તો હવે પછીની જે રચના છે એ સાહિબ અબ્બાસની લખેલી છે, ઉસ્તાદ ગુલામ અલી ખા સાહેબનું સ્વરાંકન છે. આશાજીના સ્વર દ્વારા તમારા સુધી એ વાત પહોંચી છે, પણ આજે મિરાંદે શાહ પ્રસ્તુતિ કરવાના છે. મુકેશ જોશીની બે પંક્તિઓ સાથે પ્રેમની વાત છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું પામવા આખી એ જિંદગી બળ્યા છો? તમે મંદિરની ભીંત પર માથું મૂકીને કોઈની જુદાઈમાં રડ્યા છો? તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? બિરાદર.

બહુ આનંદ છે કે આ છેલ્લે સુધી ક્યાંય એક સીટ ખાલી દેખાતી નથી. આપ સૌનો આ સ્નેહ અમે સર આંખો પર ચડાવીએ છીએ. તો હવે પછીની રચના એક એવા કવિની છે જે આકાશવાણી સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા, કવિશ્રી તુષાર શુક્લ સાહેબ. અધિકારી તરીકે એમણે આકાશવાણીને સતત રળિયાત કર્યું છે અને એમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કવિશ્રી તુષાર શુક્લની રચના અને સરકાર હસમુખ પાટડિયા સાહેબ, ગાયક અર્ચિત પાટડિયા અને સૃષ્ટિ ત્રિપાઠી.

હવે ગઝલ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે સૈફ પાલનપુરીની રચના અને બીરેન પુરોહિતનું સ્વરાંકન અને એમનો જ સ્વર વાળીઓના આદર સાથે આપણે એમને આવકારીએ છીએ.

ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી, આ આપણી સૂફી સૌહાર્દપૂર્ણ પરંપરાની પ્રસ્તુતિ માટે હું મિરાંદે શાહને વિનંતી કરું અમીર ખુસરો સાહેબની રચના.

તો હવેની પ્રસ્તુતિ આપની સમક્ષ જે થઈ રહી છે, ફરી એકવાર પ્રેમના પ્રદેશમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. હવે પછીની રચના ફરી એકવાર સુરેશ દલાલને આપણે માણવા છે, અને હસમુખ પાટડિયાનું સ્વરાંકન અને સૃષ્ટિ ત્રિપાઠીનો સ્વર.

તો હવે પછીની જે રચના છે એમાં ઉતુ તુ તુ માંથી હું અને તું તરફ જવાની ગતિ છે. અવિનાશ વ્યાસની રચના, ગૌરાંગ વ્યાસનું સ્વરાંકન, અર્ચિત પાટડિયાની રજૂઆત.

હવે તમારી સામે ફરી એકવાર બીરેન પુરોહિત એમની પ્રસ્તુતિ લઈને આવે છે. સ્વરાંકન પણ એમનું જ છે અને ઇલિયાસ શેખની રચના છે.

તો હવે જે રચના આપણી સમક્ષ આવી રહી છે એ રચનાના કવિ અને સ્વરકાર આપણી સમક્ષ ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સ્વરકાર ગાયક નયનેશ જાની સાહેબને ખૂબ તાળીઓથી એકવાર આપણે વધાવીએ. આ એટલું પોપ્યુલર એનું ગીત છે કે ગરબામાં પણ ગવાય, કેટલાક લોકગીત સમજીને પણ ગાય. લગભગ કોઈ પણ કલાકાર નવરાત્રી કરતો હોય ને આ રચના ન ગાય એવું બને જ નહીં. નયનેશ જાની સાહેબ અને પ્રસ્તુતિ મીરાન દેશા.

0: Chauhan assured them that the government understands their concerns and acknowledged that their trust has been breached. He said the authorities had taken a tough decision because they did not want even a single deserving student's future to fall into the hands of examination mafias or become a victim of irregularities. The Central Board of Secondary Education, CBSE, today informed that its post-result activities portal will now be operational from Monday, 1st of June. CBSE said it has been done to ensure a transparent and glitch-free process for verification and re-evaluation of answer books of students who intend to submit their applications. The board said this is to ensure the highest standards and protocols of evaluation. It said students who may have queries may reach out to the CBSE telecounseling helpline 1-800-118-004 and through email at resultcbse2026@cbseshiksha.in. In IPL cricket, chasing a target of 215 runs set by Rajasthan Royals, Gujarat Titans were 185 for 2 in 15.5 overs. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારી આજની આ સભાના અંતમાં હવે સાંભળશો અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે તારીખ 30 મે 2024 સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, 6:35 શ્રીરામચરિત માનસ ગાન, 6:45 સુર સરિતા, સવારે 7 સદાબહાર ગીતોમાં હિન્દી ફિલ્મ ગીતો, 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 8:30 સદાબહાર ગીત, માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે 9 રજૂ થશે, 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, ફિલ્મ સંગીત સવારે 10:02, 10:30 હિન્દી ફિલ્મ ગીતો, 10:45 સુગમ સંગીત, 11:02 ફિલ્મ સંગીત, હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સવારે 11:30, બપોરે 12:02 શબ્દોમાં મહેકતી યાદો આ કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયકૃષ્ણ રાઠોડ સાથે દેવાંગ ભટ્ટની વાતચીત રજૂ થશે. બપોરે 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીતમાં રમેશ પારેખ અને તુષાર શુક્લની રચનાઓ, ગાયક કલાકાર દેવાંશી જોશી, 1:30 ફોજી જવાનો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી, ગુજરાતી ગેરફિલ્મી ગીતો બપોરે 2:40. અમારી સાંજની સભામાં 5:10 હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુલમહોર, લોકસંગીત 5:45, 6:30 યુવા દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ યુવાણી, 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8:00 સુરમાધુરી, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી સહપ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર, અને રાત્રે 10 દિલ્હીથી પ્રસારિત અખિલ ભારતીય સંગીત કાર્યક્રમ. તો આ હતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળશો સ્થાનિક હવામાન સમાચાર. સ્થાનિક હવામાન વિભાગની કચેરી તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર આજનું મહત્તમ તાપમાન 43.1

એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજનું ન્યૂનતમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે સાંજે 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 38% નોંધાયું. આગામી સમય દરમિયાન આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન અંદાજે 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:15 થવા આવ્યા છે. અમારી આજની આ બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. જો કે અમારી DTH સેવાનું પ્રસારણ આપ સાંભળી શકશો. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:17 થઈ રહી છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે જગદીશ જોશી, મોરારભાઈ ગજ્જર અને ચિમનભાઈ કુંવરિયા. મધ્યરાત્રિ 12 વાગ્યા છે. ગુજરાતી નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મુકેશ અને આશા ભોંસલેના સ્પર્ધામાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું દીપ્તિ દેસાઈ, ખ્યાતિ જાની, મિહિર જાની અને ઈશા નાયરના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો, ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંઘના સ્વરમાં. પરોઢીએ 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ રૂમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચીમનભાઈ કુંવરિયાના સ્વરમાં ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો.

0: मनु अमदावाद केंद्र मनोरंजन नो संसार सीधो आपने द्वार। मित्रों हमणा जे आप सांभळी रह्या हता चिमनभाई कुंवरियाना स्वरमां गुजराती लोकसंगीत जे अहीं समाप्त थाय छे। मित्रों सांभळी हवे पछी प्रसारित थनारा कार्यक्रमोनी विगतो थोड़ी क्षणों बाद रजू करीशुं। गुजराती नाटक न्याय देवतानुं स्मित निर्माता रवि साचुला, ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, માફ કરશો મિત્રો, ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મુકેશ અને આશા ભોંસલેના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો। રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જ્યારે શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો નિર્માતા રાજેન્દ્ર ભગત। ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું દીપ્તિ દેસાઈ, ખ્યાતિ જાની, મિહિર જાની, ઈશાન આયર અને સોનલ રાવલના સ્વરમાં સુગમ ગીતો। અંતમાં હશે હિન્દી ગઝલો ભૂપિન્દર સિંઘ અને મિતાલી સિંઘના સ્પર્મા ને પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ। મિત્રો આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક ન્યાય દેવતાનું સ્મિત।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત।

0: હુસેન ભાઈ, આ મખમલની ટોપી ઉતારો અને જરા માથું નમાવો. આ ફૂલોની માળા હું તમને પહેરાવીશ.
1: યા ખુદા, આ માળાઓ અને મીઠાઈ, આ બધું શું છે શાસ્ત્રીજી? આ બધું શું કામ લાવ્યા તમે? તમે તો મને વિમાસણમાં નાખો છો. આપણા બંને વચ્ચે આ શિષ્ટાચાર કેવો?
0: ભાઈ, એ મારી ખુશીની વાત છે. મારા પ્રિય મિત્ર અને સાથી ટાહા હુસેન માટે છે આ.
1: હું તમારો મિત્ર નહીં, તમારો ભાઈ છું યાર.
0: કોર્સ, યુ આર રાઈટ, વી આર બ્રધર્સ.
1: તો પછી ભાઈઓની વચ્ચે આ માળાઓ, ગ્રીટિંગ્સ, પાર્ટી, એ બધાનું શું મહત્વ છે?
0: ઓલ રાઈટ, તમારી લાગણી માટે હું મારા ઉમળકાને દબાવી દઉં છું, પણ એક શરત પર.
1: કઈ છે વળી પાછી શરત?
0: જો, ટાઉન હોલમાં શહેરના બધા આગેવાનોને બોલાવીને તમારા અભિનંદન સમારોહ ગોઠવીશ. તમારે આ તો માનવું જ પડશે.
1: મારા ઓનરરી મેજિસ્ટ્રેટ બનવા બાબતે આ બધું શું કરી રહ્યા છો તમે?
0: અરે, બનવા બાબતે નહીં, જીતવા માટે.
1: શું આ બધું જરૂરી છે?
0: અરે ભાઈ, મારી સંતુષ્ટિ માટે જરૂરી છે.
1: સારું, તો પછી જેવી તમારી મરજી. શાસ્ત્રીજી, ખોટું ના લગાડો તો એક વાત પૂછું.
0: પૂછો ને ભાઈ.
1: શું તમને ઈર્ષ્યા નથી આવતી?
0: ઈર્ષ્યા કેમ?
1: આ પદ તમને ન મળ્યું અને મને મળ્યું, એટલા માટે.
0: અરે ભાઈ, કોઈ અજાણ્યો માણસ આપણા બંનેની વચ્ચે આવીને બાજની જેમ આને ઝૂંટવી ના ગયો, એ જ મારા માટે તો સંતોષની વાત છે.
1: અલ્લાહની મહેરબાનીથી આપણે બંને ખુશળ રહીએ.
0: હા, એ ભગવાનની કૃપાથી જ આપણે બંને આટલી પ્રગતિ કરી શક્યા.
1: પ્રગતિના પંથે લઈ જાય કે પતનના માર્ગે પછાડે, આ બધું જ એ અલ્લાહની મહેરબાનીથી જ થાય છે. આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ હિમ.
0: તમે અલ્લાહ કહો અને હું ઈશ્વર કહું, તમે રહીમ કહો હું રામ કહું, બધું જ ઉપરવાળાની કૃપાથી જ છે ને. પણ એ આપણા બંનેના જીવનમાં કેવી રમત રમે છે જોયું છે ને?
1: શું અલ્લાહ આપણી સાથે રમત રમે છે?
0: બેશક રમી રહ્યો છે, નહીં તો ઓનરરી મેજિસ્ટ્રેટ બનવાની ઈચ્છા

0: આપણા બંનેમાં એક સાથે જ કેમ પેદા થઈ?
1: આ બધો તમાશો લોયર નરસરાજુએ કર્યો છે.
0: શું ખરેખર તેણે કર્યો હતો?
2: મિસ્ટર હુસેન, તમારી ઉંમર કેટલી છે?
1: ગયા જુલાઈ મહિનામાં 50 પૂરા થયા.
2: ગુડ. એક નાનો સવાલ પૂછું છું, આ 50 વર્ષોમાં તમે શું મેળવ્યું અને કેટલું મેળવ્યું?
1: એટલું જ જેટલી અલ્લાહની મહેરબાની થઈ.
2: અલ્લાહએ જેટલી આપી એટલી સંપત્તિ કમાયા, બરાબર? અરબ કન્ટ્રીને કાર્પેટ એક્સપોર્ટ કરીને 2 મહેલ બનાવ્યા, વકફ બોર્ડના અધ્યક્ષ બનીને ખુદાની સંપત્તિ બચાવી, 3 બાળકોને જન્મ આપ્યો, 2 પત્નીઓને તલાક આપ્યા. બસ આટલું જ ને?
1: મેં જે કંઈ પણ કર્યું તે ન્યાયને અનુસાર જ કર્યું છે.
2: જી હા સાહેબ, હું પણ એ જ કહું છું કે તમે ન્યાય અનુસાર જ જીવન વિતાવ્યું છે, એટલે હવે તમે ન્યાયમૂર્તિ કેમ ના બની શકો? આ જ તો મારો સવાલ છે.
1: નરસરાજુ, તમે જે કંઈ કરી રહ્યા છો તે મને સમજાતું નથી.
2: વેરી સિમ્પલ, ઓનરરી મેજિસ્ટ્રેટની તક મળી રહી છે, અરજી મોકલી આપો.
1: શું હું અરજી મોકલું?
2: જી હા, ટ્રાય યોર લક. એડવાન્સ તરીકે વકીલ ફી ચૂકવી દો, પછી આગળ બધું હું જોઈ લઈશ.
1: ફીની શું વાત કરો છો? બ્લેન્ક ચેક આપી દઈએ, પણ અમે જ્યારે મેદાનમાં આવીએ છીએ ત્યારે જીત અમારી જ થવી જોઈએ, એ અમારી પ્રેસ્ટીજની વાત છે.
2: તમે પોતે જોઈ લેજો ને કે વકીલ નરસરાજુની તાકાત શું છે. જો મારો ક્લાયન્ટ જીતે તો એમ જ સમજું કે હું પોતે જ જીતી ગયો.
0: તો તમારું કહેવું એમ છે કે જો હું જીતી જાઉં તો તમે તમે તમારી જીત માનશો?
2: એમાં કહેવાનું શું, એ સાચું જ છે.
0: તો મારી જીત પર તમને કોઈ શંકા તો નથી ને?
2: શું કહો છો, જો તમે ઈચ્છો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપીશ, મને કોઈ ડાઉટ નથી. કોઈની સાથે શરત લગાવું બોલો. જો કે હમણાં મને પૈસાની થોડી તકલીફ છે, થોડા પૈસા હાથમાં આવી જાય તો.
0: અરે આ રીતે તમારે કટાક્ષ કરવાની જરૂર નથી નરસરાજુ. તમે જેટલી આશા રાખો છો તેનાથી વધારે હું તમને આપી શકું છું, પણ એ ઓનરરી પદ મને મળવાની ગેરંટી શું?
2: ન્યાયશાસ્ત્રનું જ્ઞાન હોય કે ના હોય, પણ જે વ્યક્તિ સરકારને લાલચમાં ફસાવી શકે છે તે વ્યક્તિ પદને પોતાના હાથમાં લઈ શકે છે. તમારે શું કમી છે? શ્રી વેંકટેશ મંદિરના સંઘના અધ્યક્ષ છો, તમે દાન ધર્મ કરતા વધારે આનંદથી જીવી રહ્યા છો, કલેક્ટરને પણ તમે ઓળખો છો.
0: એટલે તમારું કહેવું એમ છે કે હું પ્રયત્ન કરી બતાવું?
2: મારા કયા મુજબ કરી જાઓ, જીત ચોક્કસ થશે. આપણે તો ભાઈ જાળ નાખી તેમાં 2 મોટી માછલીઓ ફસાઈ ગઈ, બંનેમાંથી કોઈ પણ જીતે આપણું શું બગડવાનું છે? જીતશે તો મારો જ માણસ. રમત પૂરી થાય એ પહેલા, એટલે કે બંનેમાંથી કોઈ પણ એકને ઓર્ડર મળે એ પહેલા, બની શકે એટલા પૈસા હું કમાઈ લઈશ. આ યોગ્ય છે કે અયોગ્ય છે એ તો નથી, જો જીતી જશે તો બધું માન્ય થશે અને બાજી ઊંધી પડી જશે તો બધું ખોટું સાબિત થશે. આ તો જીવન છે, જીવનનો ધંધો છે, જીવવાની લાલસા છે. ઓકે, નેક્સ્ટ સીન ક્યાં છે? તહા હુસેનને જિલ્લા જજને ત્યાં મોકલું છું.
3: હુ ઇઝ ધેર? ઓ હુસેન સાહેબ, આવો આવો આવો, પધારો. ટોમી ટોમી બી સાયલેન્ટ, આ અમારા મિત્ર છે.
1: જી હા, હવે હું ખરેખર તમારી મિત્રતા માટે જ આવ્યો છું.
3: જજ અને પોલીસ વાળા સાથે દોસ્તી કરવી નહીં. કોણ જાણે તેઓ ક્યારે અને કેવું બિહેવ કરે, એમને પોતાને જ ખબર નથી હોતી.
1: પણ તમે તો હંમેશા જ મારી સાથે એક સરખો જ વ્યવહાર કરો છો. તમે મને માન સન્માન આપ્યું છે, બધા લોકો વચ્ચે મારું માન વધાર્યું છે.
3: તમે ખરેખર એક સજ્જન માણસ છો સાહેબ, તમે તેને લાયક છો, એટલે મેં તમને માન સન્માન આપ્યું છે.
1: થેન્ક યુ સર. તમે મને જ્યારે ઓનરરી મેજિસ્ટ્રેટ પદ માટે એપોઇન્ટ કરશો ત્યારે તમારી આ વાતનું વજન ઘણું બધું વધી શકે છે.
3: હુસેન સાહેબ, મારે એપોઇન્ટ કરવાથી કે નહીં કરવાથી કંઈ નહીં થાય. અપોઇન્ટ કરનાર તો મંત્રીજી છે.

0: તોય તમારું વ્યક્તિત્વ તો તમારું જ છે.
1: પણ ભલામણ તો તમે જ કરો છો ને, મારી ભલામણ કરશો ને?
0: આમ ઓપનલી પૂછવું ના જોઈએ. હા
1: તો નહીં પૂછું સર, પણ તમે જે કહેશો તે જ કરીશ.
0: આ તો સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ વાત છે, મારાથી કોઈને કંઈ ના કહેવાય.
1: સોરી સર, તમે મારી મદદ કરો કે ના કરો, પણ હું તમારો આભાર માનું છું. જો હું ઓનરરી મેજિસ્ટ્રેટ બન્યો તો આપણી ન્યાય વ્યવસ્થામાં તમારા જેવા મહાનુભાવો મારા જેવા વ્યક્તિના આદર્શ રહેશે.
0: થેન્ક યુ.
1: વકીલ સાહેબ, નર્સ રાજુજી.
2: શું વાત છે હુસેન સાહેબ?
1: જજ સાહેબે સ્પષ્ટ રીતે કોઈ વાત ન કરી.
2: ઇન્કાર કર્યો કે શું?
1: એ પણ નહીં.
2: ફાઇન, તો એમ સમજી લો કે અડધી લડાઈ જીતી ગયા. તેમણે તેમની વાતોમાં કંઈક તો ઇશારો આપ્યો હશે ને?
1: હા, ઇશારો તો આપ્યો છે. હા, એક વાત કહી હતી એમણે. એમણે કહ્યું હતું કે મંત્રી મહોદય પોતે અપોઇન્ટ કરશે.
2: એમની વાતનો શું અર્થ છે સમજ્યા? મંત્રી મહોદયને મળો, તેમને પત્ર, ફૂલ, પુષ્પ, ગિફ્ટ વગેરે જેટલું અપાય એટલું આપી દો અને ઓર્ડર લઈ લો. આ જ તો એમની વાતનો અર્થ છે.
1: શું એ એક વાતમાં આટલો બધો અર્થ છુપાયેલો છે?
2: આ મચરજમાં પડીને કંઈ ઊંધું ચત્તું ના કરી બેસતા. જલ્દીથી જઈ અને મંત્રી મહોદયને મળવાનો પ્રયત્ન કરો. હા, ઓલ ધ બેસ્ટ. કેમ શાસ્ત્રીજી, તમે મંત્રી મહોદયને મળવા નથી જતા?
3: જી ના.
2: તો શું તમે બેઠા બેઠા ચાવી તો નથી ફેરવી રહ્યા ને?
3: ના, એવું પણ નથી.
2: બહુ સરસ. તમે પર્વત પાસે નહીં જાઓ અને પર્વત તમારી પાસે નહીં આવે તો આગળ કામ કેવી રીતે થશે? તમે કહેલું, સાથે રહીને કામ આગળ વધારીશું, પણ તમે તો મળતા જ નથી. હું તમારી વાત સમજી નથી શકતો.
3: મને ખબર ન હતી કે ટાહ હુસેને પણ અરજી કરી છે. આ ઉતાવળમાં, લાલચમાં આવીને મેં પણ અરજી કરી દીધી. હવે પેપર્સ પાછા લેવા તો ઠીક નહીં લાગે એમ વિચારીને ચૂપ બેસી રહ્યો છું. તે એની જ મેળે આવશે તો તેને સ્વીકારીશ, પણ અયોગ્ય લોકોના પગ તો નહીં જ પકડું, નકામી મહેનત નહીં કરું. બાય ધ વે, એ જ સાચો વકીલ હોય છે એ સમયસર નિર્ણય લે છે. ચોક્કસ સમયે જ પ્રહાર કરનાર સક્ષમ વકીલ છે. પરંતુ કૃપા કરીને મારી અને હુસેન વચ્ચે મતભેદ ના કરાવશો. એ મુસલમાન છે અને હું હિન્દુ છું, પણ અમે બંને ભારતીય છીએ, ભાઈ ભાઈ છીએ. પહેલા અંગ્રેજોએ વેપારના નામે અલગ કર્યા અને હવે અધિકારના નામે સગા સંબંધીઓ જ ખાઈ ખોદી રહ્યા છે.
2: ગોપાલ શાસ્ત્રી, કેવી હોશિયારીથી તમે નીકળી ગયા. મારું રહસ્ય તમે પકડી પાડ્યું ખરું. ઠીક છે, તમે તો નીકળી ગયા અને હવે તો હુસેનભાઈ પણ મારા ખિસ્સામાં છે. થોડા સમય માટે તમને હું મારી ચેકબુક સમજીશ. અરે હુસેન સાહેબ, તમે જો આ વાત સાંભળશો ને તો બ્રેક ડાન્સ કરશો.
1: અરે આ ઉંમરે બ્રેક ડાન્સ કરીશ તો મારો જ પગ ભાંગી જશે.
2: પગ તૂટી જાય કે પરસેવો છૂટી જાય, પણ આ ન્યૂઝ સાંભળતા તો તમે ઉછળવા જ લાગશો.
1: કયા વગર તમે મને ટેન્શન આપો છો.
2: કહું છું, એ જ કહું છું, તમારા પ્રતિસ્પર્ધીને મેં ખસેડી લીધા છે.
1: શું શું કહ્યું તમે?
2: ગોપાલ શાસ્ત્રી દ્વારા કેવડાવી દીધું છે કે તેમને ઇન્ટરેસ્ટ નથી. હવે લાઈન ક્લિયર છે. હવે જાઓ, મંત્રી મહોદયને મળો અને ઓર્ડર લઈ લો. બસ આટલું જ.
1: શાસ્ત્રીજી વચ્ચેથી ખસી ગયા છે?
2: હા, આ પદ માટે તમે જ ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય છો એમ મેં તેમને કહ્યું.
1: ઓહ,
2: અને એવું પણ કહ્યું કે તેમને ઓર્ડર મળે તે ન્યાયમાં નહીં હોય. જો કોન્ટેસ્ટ કરશો તો પણ તમારું જીતવું મુશ્કેલ છે.
1: થેન્ક્સ રાજુજી. આજ સુધી મને અંદર ને અંદર એવું દર્દ રહ્યું છે કે શાસ્ત્રીજી મારી સામે ઊભા છે, પણ હવે એ દર્દ અને સંકોચ દૂર થઈ ગયા છે.

0: તમારા રસ્તાની અડચણ દૂર કરી છે, તમારો ભાર ઉતારી દીધો છે, એટલે હવે મારી રકમનું વજન વધારવું એ પણ તમારું જ કામ છે.
1: ખુશીથી વધારી સાહેબ, ચિંતા ના કરશો.
0: હુસેન સાહેબ, તો એ આનંદની વાત હશે.
1: આભાર, આભાર. યા અલ્લાહ, આ શું થઈ રહ્યું છે?

0: મંત્રી મહોદયને સલામ.
1: શું હુસેન સાયલુ તમે જ છો?
0: જી હુજુર.
1: શું તમારા શહેરમાં કાર્પેટની કંપની છે?
0: જી હુજુર, એ કંપની મારી જ છે.
1: તો તમે કાર્પેટના વેપારી છો? એકવાર મારા ઘરે આવી જાઓ, હું મારા રૂમમાં એક કાર્પેટ લગાવવા ઈચ્છું છું.
0: હું તમારા ઘરમાં કાર્પેટ લગાવીને જ આવી રહ્યો છું.
1: એમ? ઓહો, તમે તો મારાથી પણ ફાસ્ટ લાગો છો. શું તમે કાર્પેટના વેપાર સિવાય બીજું પણ કંઈ કરો છો?
0: ક્યારેક ક્યારેક સમાજ સેવા પણ કરું છું.
1: એમ? ઠીક છે, તો તમે પણ અમારી જાતિના જ છો એમ ને? કઈ કઈ સેવાઓ કરો છો? દારૂનો વેપાર કે ચીટફંડ કંપની છે કે હોટલ ક્લબ કે વિડીયોની દુકાન?
0: વકફ બોર્ડનો અધ્યક્ષ છું સાહેબ.
1: કેટલી કેટલી બચત થાય છે મહિને?
0: બચત નથી થતી મહિને, લગભગ 10,000 મારા હાથમાં આવે છે.
1: તોય એ નોકરી તો નથી ને? સારું, હવે એ તો કહો, તમે કઈ કઈ સેવા કરી શકો છો? અને આનંદની વ્યાખ્યા તો દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે ને? તો એ તો કહો, મહિને તમારો ખર્ચ કેટલો હશે?
0: સાહેબ, એ જ 20-25 હજાર.
1: 20-25 હજાર એટલે કે વર્ષમાં 3 લાખ. 3 લાખ? 3 લાખ રૂપિયા મારા ઘરે મોકલી દો અને ઓર્ડર લઈ જાઓ.
0: 3 લાખ ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
1: જુઓ જુઓ, મારી પ્રજા સેવા હાઈ લેવલની છે એટલે ખર્ચા પણ હાઈ લેવલના જ હોય ને. જલ્દી બોલો, તમારી ઈચ્છા છે કે નહીં? ત્યાં લોકો મારી રાહ જોઈને બેઠા છે. આ મારો લોકસંપર્કનો સમય છે.
0: જી જી, સારું સાહેબ, ઓર્ડર અપાવી દો.
1: એ જ સારું રહેશે હુસેન મિયા. જુઓ, મને તમારા પ્રત્યે લાગણી છે. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી તમને કોઈ અડચણ ઊભી નહીં થાય. કોઈ ચિંતા ના કરો, જાઓ જાઓ, તમે તમારા શહેરના લોકોની સેવા કરો.
0: યા પરવરદિગાર, આ માણસ તો જમાનાનું શું થવા બેઠું છે.

0: अरे हुसैन साहब, अरे ओ हुसैन साहब, आ बाजू आ बाजू, जाने कितली बाजू। हो तमारी राह जोता जोता तो मारा पगनी कड़ी थई गई।
1: તમે જ કહેલું કે હું એકલો જાઉં।
0: તદ્દન સાચું, એકલામાં જ કોઈ પણ વાત વિના સંકોચે કરી શકાય છે, એકદમ ખુલ્લા મને વાત થાય છે। સારું, હવે એકો તમારા કામનું ફળ કાચું નીકળ્યું કે પાકું?
1: 3 લાખ।
0: 3 લાખ? અરે માનવામાં નથી આવતું, તમે તમે ખૂબ જ લક્કી છો હુસેન સાહેબ। આફ્ટર ઓલ 3 લાખ તો એક જ મહિનામાં કમાઈ લેવાય।
1: શેનાથી કમાઈ લેવાય?
0: ક્રિમિનલ એટલે કે કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી વસૂલી શકાય।
1: અલ્લાહના માર્ગે શૈતાનના રાજ્યમાં જવા માટે આ જ તો એક નજીકનો રસ્તો છે ને?
0: મિસ્ટર હુસેન, એક વાત કહું સાંભળી લેજો, રાજપથ પર જનાર ક્યારે રાજા નથી બની શકતો, આડા રસ્તે ચાલનારને કોણ

0: કોઈ અડચણ આવતી નથી.
1: વકીલ સાહેબ, જ્યારે આપણે ચાની કેટલીએ ઊભા હોઈએ ત્યારે આપણે ચા જ પીવી જોઈએ. દારૂ મંગાવવો યોગ્ય નથી. તેવી જ રીતે જ્યારે અલ્લાહના રાજ્યમાં રહીએ છીએ ત્યારે તેમની વાત સાંભળવી પડશે. અંધકારમાં અટવાઈને અય્યાશીના શિકાર થવું એ ઠીક નથી. તમારી દ્રષ્ટિ જુદી છે અને મારી દ્રષ્ટિ જુદી છે. ગુડ બાય.
0: અરે અરે અરે અરે અરે ક્યાં જાઓ છો? સાંભળો હુસેન સાહેબ, અરે તમારે મને આમ છોડીને, અરે અરે તમારે મને આમ છોડીને ના જવાય. અરે જો તમે મારા માર્ગે નથી આવી શકતા તો હું તમારા માર્ગે આવી જઈશ. તમે મેજિસ્ટ્રેટ છો અને હું એડવોકેટ વકીલ છું, આવું કઈ રીતે ચાલે?
1: શાસ્ત્રી, આજ થયું. રાજુએ એપ્લિકેશન મોકલી દીધી. તમે વચ્ચેથી ખસી અને મને સ્પર્ધામાં ઉતાર્યા વગર મને પદ અપાવ્યું.
2: હું તો વચ્ચેથી ખસી ગયો, પણ ફાયદો શું થયો? તમે તો ખર્ચથી બચ્યા નહીં ને?
1: હા, ખર્ચ થયો પણ વધ્યો નહીં. જો તમે સ્પર્ધામાં રહેત તો એ મંત્રી હજુ વધુ 3 લાખ રૂપિયા વસૂલ કરત.
2: એ જ તમારું કેરેક્ટર છે. અંધકારમાં પ્રકાશ જુઓ છો, ખરાબમાં સારું જુઓ છો, આનંદમાં દુઃખ દેખાય છે તમને. ઠીક છે, કાલે જ શપથ લઈ રહ્યા છો ને?
1: મૌલવી સાહેબનું કહેવું છે કે મુહૂર્ત સારું છે.
2: હુસેન, તમે તો ધર્મ કે મજહબથી દૂર રહેતી વ્યવસ્થાના માનીતા દીકરા છો, આત્મગત સંસ્કારના વારસદાર છો. તમે ઉચ્ચ મેજિસ્ટ્રેટના આસન પર તમારું બેસવું ન્યાયસંગત અને યોગ્ય લાગી રહ્યું છે. ગુડ લક.

0: કોન્સ્ટેબલ કહો, આ વૃદ્ધ માણસે શું ગુનો કર્યો છે?
1: ગંભીર અપરાધ છે સાહેબ. મેઇન રોડ ઉપર લાલ બહાદુર જંકશનની જમણી બાજુએ છોકરીઓની શાળા આવેલી છે, એના ગેટની પાસે 5 વાગે જ્યારે ઘણો બધો ટ્રાફિક હોય છે, આ ડોસો લાજ શરમ વગર પેશાબ કરી રહ્યો હતો. હજુર, કેવું ગંદુ કામ કહેવાય. આ રોડની સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે. યોર ઓનર, જો આ ડોસાને મોટો દંડ થશે ને તો તેમાંથી ઘણા બધા લોકો પણ બોધપાઠ લઈ શકે.
0: કેમ મહાશય, તમને તમારો ગુનો કબૂલ છે?
2: ના, મને કબૂલ નથી બાબુજી.
1: એ ડોસા, આ માથાકૂટ ના કર. સાહેબને બાબુ બાબુ ના કહેવાય. સર કે સર.
2: જી સર, સર જી, હું ક્યાં ગાબુક કરું છું? હું તો બાબુ કીને કહી રહ્યો છું. શું આ ખોટું છે બાબુજી? એમને જોઈને મને એમ લાગે છે કે હું મારા નાના ભાઈને જોઈ રહ્યો છું.
1: વાહ વાહ, સંબંધ પણ બાંધી લીધો એમની સાથે. અરે ભાઈ, આ કોર્ટ છે, ઘર નથી. સર બોલો સર.
2: હા હારો, સર સર સર.
1: પહેલા તમે તમારો ગુનો કબૂલ કરો. મેજિસ્ટ્રેટ સાહેબ જે પણ દંડ ફટકારે એ ભરો અને અહીંથી રવાના થાવ.
2: અરે પણ મેં ખરેખર કોઈ ગુનો કર્યો નથી, તો દંડ કેમ ચૂકવું?
1: એક થપ્પડ લગાવી દઈશ ને તો મગજ ઠેકાણે આવી જશે. તમે તમારા મનમાં સમજો છો શું? હે
0: કોન્સ્ટેબલ, પબ્લિક કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે એક અપરાધીનું અપમાન કરવું એ શું ગુનો નથી?
1: સોરી સર.
0: તમને 1000 રૂપિયા દંડ કરું છું.
1: અરે સાહેબ, સાહેબ મારા પર દયા કરો. અરે સાહેબ, મારી નોકરી જશી હશે. સાહેબ મારા પર દયા કરો.
2: બાબુજી, આટલા પસંદ માણસની આંખમાંથી એક સ્ત્રીની જેમ આંસુ ટપકી રહ્યા છે. દયાભાવ રાખો બાબુજી.
0: આ માણસ તમારા ઉપર અપરાધ લગાવી રહ્યો છે અને તમે એના પર દયા બતાવો છો?
2: બુજી, મેં આમને વિનંતી કરી હતી. ખરેખર મેં કોઈ ગુનો કર્યો નહોતો.
0: તમે રોડ ઉપર દૂષણ કર્યું છે એટલે.
2: હું બાબુજી, હું ગામડાનો માણસ છું, પાછો ઘરડો છું, મને ડાયાબિટીસ છે.

0: તમે તો જાણો છો કે ડાયાબિટીસ વાળો મન ખૂબ જ હેરાન થાય છે બાબુજી, આ શરીરની ગંદકી નહીં કાઢીએ તો બીજી મોટી માંદગી થઈ જશે. અહીં એટલા માટે આ મોટા શહેરમાં મને ક્યાંય મૂતરડી દેખાઈ નહીં થઈ. અરે બાબુ, ચારે બાજુ દુકાનો છે, ઇમારતો છે, જ્યાં પણ જોઉં માણ જ માણ દેખાય છે. મારી મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી તો હું શું કરું બાબુજી? જો આ મારો ગુનો છે તો આ ગુનાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ. તમારે તેમને સજા કરવી જોઈએ.
1: આ ગ્રામીણ સજ્જનની વાતોની સચ્ચાઈ અદાલત માને છે. હું પોલીસ વિભાગને આદેશ આપું છું કે જ્યાં સુધી શહેરમાં નગરપાલિકા ઠેર ઠેર સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ ન કરે ત્યાં સુધી આવા પ્રકારના ગુનેગારો પ્રત્યે કડકાઈ રાખવી નહીં. નગરપાલિકાને આદેશ આપવામાં આવે છે કે આ બાબતે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેની વિગતો એક મહિનામાં કોર્ટમાં રજૂ કરે.
0: બાબુજી, તમે તો સાચે ન્યાયના દેવતા છો બાબુજી.
2: સર સર, મારી નોકરી બચી છે, હું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.
1: The court is adjourned for the day.

0: મેજિસ્ટ્રેટ સાહેબ.
1: શાસ્ત્રી, હમણાં હું હુસેન ભાઈ છું. તમારો ભાઈ કેવો છે મારો ચુકાદો?
0: મારા મતે વૃદ્ધને દંડ ફટકારીને એ પૈસા નગરપાલિકા પાસેથી વસૂલ કરવા જોઈતા હતા.
1: જો વૃદ્ધને દંડ ફટકારત અને દંડ બીજો કોઈ ચૂકવે તો પણ એ વૃદ્ધ તો દોષિત ગણાત જ ને. મારું માનવું છે કે આપણા દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા સરકારના અધિકાર નીચે કચડાઈને ભૂક્કો થઈ રહી છે. મારો અભિપ્રાય છે કે નાગરિકોને ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડ્યા વગર વ્યક્તિના વર્તન ઉપર કંટ્રોલ નહીં કરવો જોઈએ.
0: હુસેનભાઈ, ખૂબ જ નક્કર વાત કહી તમે.

0: ચૂડામણી, જો મને આજે કેટલો સંતોષ છે, કેટલો આનંદ છે.
1: કેમ, તમારી પસંદનું શાક બનાવીને ખવડાવ્યું એટલે, કે પછી આ મીઠું પાન બનાવીને ખવડાવી રહી છું એટલે આનંદ છે?
0: અરે, આમાં પાનની ક્યાં વાત આવી, પાન તો એક સામાન્ય ચીજ છે.
1: સામાન્ય ચીજ? હું કેટલા પ્રેમથી તમારા માટે પાન બનાવું છું અને તમે એને સામાન્ય ચીજ કહો છો. હા, પત્ની ગમે એટલું કરે ને તોય કોઈ યશ ના મળે. બધા પુરુષો સરખા જ હોય છે.
0: બધા પુરુષો માટે આવું કહેવું યોગ્ય નથી. એટલે મારા મિત્ર ટા હુસેન જેવા લોકો પત્નીના હાથનું પાન પણ નથી ખાતા અને તેથી તેમને આવું સાંભળવાની નોબત પણ નથી આવતી.
1: અરે હા, ખરા સમયે તમે યાદ અપાવી. હું તમને તમારા મિત્ર વિશે જ કંઈક કહેવાની હતી.
0: શું?
1: તમે જાણો છો મને કેટલું દુઃખ છે.
0: અરે, કઈ વાતનું દુઃખ અને શા માટે?
1: તમારા એ મિત્ર પાસે નાના નાના ગુનેગારો જાય છે, જેવા કે રસ્તાની બાજુએ ગાડી પાર્ક કરનારા, જેમની પાસે લાયસન્સ ના હોય, દારૂ પીને જે ગાડી ચલાવતા હોય, અને એ ફેરિયાઓ જે તેમની લારીથી ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. આવા નાના ગુના કરનારા લોકોને ત્યાં લાવવામાં આવે છે.
0: હા, આવા જ લોકોને હુસેન પાસે લાવવામાં આવે છે.
1: હા, સારું. પહેલાં એ કહો કે જે લોકો તમારા મિત્રની કોર્ટમાં જાય છે તેઓ પહેલાંથી જ પોલીસવાળાને પૈસા નક્કી કરી ચઢાવો કરીને કોર્ટમાં પ્રવેશે છે, અથવા તો પછી હિસાબ કિતાબ થાય છે? બોલો, એ સાચું છે કે ખોટું છે?
0: હા, મેં પણ એવું જ કંઈ સાંભળ્યું છે.
1: સાચું પૂછો તો આ કોર્ટનું નાટક માત્ર એક દેખાડો છે. આના પહેલાં દંડ તેના ગુના મુજબ નહીં પણ રકમના વજન મુજબ થતો હતો.
0: ના, હવે આવું નથી. જે ગુનેગારો આવે છે તેમને મારો મિત્ર ગુના મુજબનો જ દંડ ફટકારે છે. પોલીસ, સબ ઇન્સ્પેક્ટર બધા જ મોઢું લટકાવીને પાછા જાય છે. વકીલના ચહેરાઓ તો પીડા પડી ગયા છે મારા મિત્રના કારણે.

0: અરે આટલા દિવસો પછી હવે ન્યાય દેવતા ખુશ છે.
1: એનું જ તો મને દુઃખ છે.
0: અરે સાચો ન્યાય મળે ત્યારે ખુશ થવું જોઈએ. દુઃખ શેનું છે એ તો કે.
1: ન્યાયના નામે કાલે કોર્ટમાં આપણા દીકરાને કઈ કઈ સજા મળશે એ કોણ જાણે.
0: અરે સારી રીતે સમજાવો, મને કઈ સમજાયું નહીં.
1: આપણા કિરીટને પોલીસ ઇન્સ્પેક્ટર રેડીએ એક ગુના માટે બુક કર્યો છે.
0: હા, એવો તે શું ગુનો કર્યો છે કિરીટે?
1: આ બસ સ્ટેન્ડ નજીક કાર ઊભી રાખીને કિરીટ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે ગાડી હટાવવાનું કહ્યું. કિરીટને લાગ્યું કે તેના મિત્રની સામે ઇન્સ્પેક્ટરે તેનું ઇન્સલ્ટ કર્યું છે. બસ વાત આગળ વધી ગઈ અને ઇન્સ્પેક્ટરે કેસ બનાવી દીધો.
0: બસ આટલી જ વાત છે. મને એમ કે કોઈ મોટું નુકસાન થયું છે. હેરાન થવાની જરૂર નથી, આ એટલો મોટો ગુનો નથી. જો કોર્ટને તેનો વાંક જણાશે તો નાની વોર્નિંગ આપીને પાછો મોકલશે, એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. પણ હા, હુસેન સાથે વાત કરવાનું મારા પર દબાણ ના કરીશ.
1: તમારા માટે તો આ કશું જ નથી. મિત્ર સાથે વાત નહીં કરું.

0: વકીલ સાહેબ, આ કેસમાં તો તમારા મિત્રના દીકરાનો જ ગુનો છે. જોઈએ હવે આપણા મેજિસ્ટ્રેટ સાહેબ શું કરે છે. જેમ બધા ગુનેગારોને દંડ ફટકારે છે તેવું થશે કે નહીં? વકીલ સાહેબ, હું જાણતો નથી કે ન્યાય મોટો છે કે મિત્રતા.
1: અરે, આ લોકો સગા સંબંધીઓને થાળીમાં પીરસે છે અને બહારના લોકોને પતરાળામાં. આ જમાનો એવો છે, દૂર દૂરની ઓળખાણ કાઢીને લોકો મળી લે છે મેજિસ્ટ્રેટ સાહેબને, પોતાની સ્વાર્થ પૂર્તિમાં લાગેલા રહે છે ઘણા. હવે જોવાનું એ રહે છે કે મેજિસ્ટ્રેટ ટ્રહા હુસેન ગોપાલ શાસ્ત્રીના દીકરાને શું સજા આપે.
2: ગુડ મોર્નિંગ સર.
3: આ શું કિરીટ, તું કઠેડામાં?
2: યસ આઈ યોર ઓનર. ઇન્સ્પેક્ટર સાહેબે મારી રિક્વેસ્ટ માની નહીં અને ગુનેગાર બનાવીને કોર્ટમાં લઈ આવ્યા.
3: ઇન્સ્પેક્ટર
4: જી,
3: આ વિશે તમારું શું કહેવું છે?
4: સર, અમારા હેડ કોન્સ્ટેબલે પણ રિક્વેસ્ટ કરી કે સર, ગાડીને એક કિનારે લાવો. પણ હમણાં તો વચ્ચેથી ગાડી ખસેડી જ નહીં ને. એટલું જ નહીં, પાછું અમારા પોલીસ વિભાગને પણ અપમાનજનક શબ્દો કયા.
3: હે ખુદા, મારા કારણે કોઈની સાથે અન્યાય ન થાય, હું કોઈ ખોટો ચુકાદો ન સંભળાવું. તું રહેમ કર મારા ઉપર.
5: જે લોકો કોર્ટમાં આવે છે તેમની સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના ગુના વિશે વિચારો, ન્યાય દેવતાને બચાવો.
3: મિસ્ટર કિરીટ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના.
3: તમારા તરફથી કોઈ વકીલ છે?
2: મારે કોઈની જરૂર નથી.
3: તો તમે જે ગુનો કર્યો છે તેના વિશે તમારે શું કહેવું છે?
2: આ બધા આરોપ ખોટા છે. એ હેડ કોન્સ્ટેબલે મારી પાસે લાંચ માંગી, મેં ઇન્કાર કર્યો. આ ઇન્સ્પેક્ટરે પણ મને આવીને ધમકાવ્યો, મેં ટેક કેર કર્યું એટલે એ મને કોર્ટમાં ઢસડી લાવ્યા.
3: ડ્યુટી બજાવી રહેલા ઓફિસર ઉપર તમે તહોમત લગાવી રહ્યા છો. તમે આનું પરિણામ શું થશે એ જાણો છો?
2: ના ના, જો આવું બોલવું ખોટું છે તો હું મારા શબ્દો પાછા ખેંચું છું અંકલ.
3: હુ ઇઝ યોર અંકલ?
2: આઈ એમ સોરી સર.
3: ઇન્સ્પેક્ટર, યુ કેન પ્રોસીડ.
4: યસ યોર ઓનર. એ સમયે આ શખ્સ નશામાં હતો અને એની સાબિતી છે તેની સીટની પાસે પડેલી દારૂની અડધી ખાલી થયેલી બોટલ. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ તે ગુનો છે. ઉપરથી આ મિત્ર પાસે લાયસન્સ પણ નથી.
2: હુસેન અંકલ, આ ઇન્સ્પેક્ટર તદ્દન જુઠ્ઠો છે અને આ સાક્ષી પણ એક ચોર છે. આ બધા જુઠ્ઠા છે. આ એક ષડયંત્ર રચ્યું છે ઇન્સ્પેક્ટરે.
3: મોડું સંભાળીને વાત કરો. આ કોર્ટ છે, પદનું માન જાળવતા શીખો.
2: સોરી સર, મારું સ્ટેટસ, મારું ક્વોલિફિકેશન, પેરેન્ટ,
3: એ ધ્યાનમાં રાખીને તમારે વધુ સાવચેત રહેવાની જરૂર હતી. હું આ ગુના બદલ તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારું છું. દંડ નહીં ભરો તો તમારે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. કોર્ટનો આ જ ચુકાદો છે.

0: હવે જોઈને તમારા મિત્રની મિત્રતા મારી વાત તો સાંભળી નહીં. મિત્ર મિત્ર કહેતા કેવા હવામાં ઉડતા હતા.
1: માં એ ફ્રેન્ડ નથી, બ્રધર છે.
0: એ જ બ્રધરે જુઓ કેટલું અપમાન કર્યું છે. ફલાણા શાસ્ત્રીના દીકરાને દંડ થયો છે
1: અને મારા માટે તો ડૂબી મરવા જેવું થયું.
0: એને મેજિસ્ટ્રેટની પદવી મળી તે કેટલા ખુશ થયા હતા તમે. જાણે કે એ પદવી તમને જ ના મળી હોય.
1: હા, સન્માન સમારંભ ગોઠવ્યો, ફૂલોના હાર પહેરાવ્યા, પોતાના પૈસા ખર્ચ્યા.
0: ગમે તેમ તોય તે છે અને આપણે જ બંનેમાં ફેર છે.
1: વિચારી લો પાપા, આટલી નાની અમથી વાત ઉપર દંડ ફટકારનાર અને આપણા પરિવારની આબરૂ કોર્ટમાં ઉછાળનાર તમારો સાચો મિત્ર હોઈ શકે. મારું તો એટલું જ કહેવું છે કે તમે હુસેન સાથે કોઈ સંબંધ ન રાખો.
0: અને હા, એ ઘરનો કાગડો પણ આગળ બેસવો ના જોઈએ.
1: તમે તમારી મિત્રતાને કબરમાં દાટી દો.
0: કોઈ સમારંભમાં મળી જાય ને તો તમે એને ઓળખતા જ નહીં.
2: બસ બંધ કરો તમારો આ બકવાસ. હું કંઈ પણ સાંભળવા માંગતો નથી.
3: ગોપાલ શાસ્ત્રીજી, અમે તાહા હુસેનનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. આપ એ કાર્યક્રમની અધ્યક્ષતા કરો એવું અમારું આપને નિવેદન છે.
2: જો અશક્ય નહીં બને, કારણ કે એ દિવસે હું બહારગામ હોઈશ.
4: તો સર, તમે કહો કે તમે ક્યારે અહીં હશો અને એ દિવસે સન્માનની તારીખ બદલી નાખીશું.
2: જો તમે આ કામ માટે બીજા કોઈને બોલાવો, આ વખતે મને ના ગણશો.
3: ના ના ના, એવું ના કહો. જો તમે બંને એક જ મંચ પર દેખાશો તો અખંડ ભારત જેવો આનંદ અમને મળશે, જોનારાઓને પણ સારું લાગશે, સમારંભની શોભા વધી જશે.
1: ઓર્ગેનાઇઝર સાહેબ, અખંડ ભારતનું ખંડ ભારત થવું અને ભારત પાકિસ્તાનનું અલગ સ્વતંત્ર રાજ્ય બનવું આ ઇતિહાસનું સત્ય છે. ચક્રને પાછું ના ફેરવો. મારા પાપાને તમે બોલાવશો નહીં, એ નહીં આવી શકે. પ્લીઝ તમે બધા જઈ શકો છો.
4: શાસ્ત્રી સાહેબ, મેં તો સાંભળ્યું છે કે શાસ્ત્રીજી અને હુસેન સાહેબ બંને ભાઈ જેવા છે.
1: પાંડવ અને કૌરવ પણ ભાઈ ભાઈ હતા ને.
2: તમે લોકો વાતને ખોટી રીતે આગળ ના વધારો. મેં કહ્યું ને કે હું સમારંભમાં નહીં આવી શકું, કોઈ જરૂરી કામ છે.

0: शास्त्री, शास्त्री, गोपाल शास्त्री, हाँ आऊ छू।
1: ઉભા તો રહો, કેમ આટલી ઉતાવળ છે, ક્યાં જાવ છો?
2: અરે હુસેન આવ્યો છે મણી, બારણું ખોલવા જાઉં છું।
1: ગમે તેટલું કહો, સાંભળતા જ નથી। તમારે જઈને બારણું ખોલીને સ્વાગત કરવાની જરાય જરૂર નથી। હું જાઉં છું, તમે બેસો જમવા। કોણ છે?
2: હું છું ભાભી, ટહા હુસેન।
1: ઓહો, મેજિસ્ટ્રેટ સાહેબ, બોલો કેમ આવવું પડ્યું?
2: આજે મારા કરીમનો જન્મદિવસ છે ભાભી, તમે શાસ્ત્રીજી અને કિરીટ બધાએ સાંજે ફંક્શનમાં આવવાનું છે।
1: પણ અમે નહીં આવી શકીએ, સાંજે ગામડેથી કેટલાક મહેમાન આવવાના છે।
2: એ તો બહુ સારી વાત છે, તમે એમને પણ સાથે લેતા આવજો, તમારા મહેમાન એ મારા મહેમાન। આમ તો મારી મેજિસ્ટ્રેટની પદવીનો સમય પણ હવે પૂરો થઈ રહ્યો છે, એક ગેટ ટુગેધર પણ રાખવાનું છે।
1: ખોટું ના લગાડશો, અમને ફુરસદ નથી, અને આમે દંડના શિકાર બન્યા છીએ અમે, એટલે માથું ઊંચું રાખીને ચાલવું બહુ સારું નહીં લાગે।
2: ભાભી,
1: ભાભી, ભાભી, ભાભી, ભાભી બોલી રહ્યા છો, આમ બોલતા બોલતા જ અમારી આબરૂ ગંગા નદીમાં ડૂબાડી દીધી। આજથી તમારા બંનેની મિત્રતાને બાય બાય।
2: જરીના, ખબર છે તને શું થયું? મારા મોઢા સામે દરવાજો બંધ કરી દીધો, મેં એવી તે કઈ મોટી ભૂલ કરી છે?
3: તમે ભલે ના કરી હોય, પણ એ તો માને છે ને। જુઓ, જેઓ હોદ્દા પર હોય છે ને, એમના સંબંધો બગડવા સામાન્ય વાત છે।
2: તો આવો સંબંધ તોડવા વાળો હોદ્દો કે પદ મારે નથી જોઈતા।
3: એનો અર્થ એ થયો કે તમે બીજી વાર

0: મેજિસ્ટ્રેટના પદ માટે એપ્લિકેશન નહીં મોકલો.
1: હા, તે સાચું કહ્યું.
0: તમે ઘણી વાર કહો છો કે ચાહે પ્રગતિ તરફ લઈ જાય કે પતન તરફ, આ બધું ખુદાનું કામ છે. અલ્લાએ જ એ પદ આપ્યું છે. બીજી વાર ઈચ્છા હશે તો આપશે, નહીં હોય તો નહીં આપે. તો પછી એપ્લિકેશન ના મોકલો તે યોગ્ય નથી. હો,
1: હું વિચારીશ.
0: તમારે વિચારવાની જરૂર નથી, મેં અને કરીમે વિચારી લીધું છે. અલ્લાહ પર ભરોસો રાખી અને એપ્લિકેશન મોકલી આપો. તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો.
1: જરૂરી છે, ટાળી નહીં શકાય.
0: ના, નહીં ટાળી શકાય.
1: ઠીક છે, વિચાર કરીશ.

0: Who is on the door?
1: Good evening, sir.
0: Oh, honorary magistrate sahib. How, how. Tommy, go inside. Bolo. અહીંયા કેમ તશરીફ લાવ્યા છો સર?
1: આપનાથી શું સંતાડવું સર? સેકન્ડ ટર્મ માટે એપ્લિકેશન મોકલી છે, જો આપ ભલામણ કરો તો.
0: કોન્ફિડેન્શિયલ છે તો પણ કહું છું, ખોટું ના લગાડતા અને ખોટું સમજતા પણ નહીં. આ વિશે હું કંઈ પણ કરી શકું તેમ નથી. તમારા પર જુદા જુદા તોહમત લગાડીને પિટિશન્સ આવી છે.
1: શું મારા પર તોહમત? યા અલ્લાહ, આગની જ્વાળાઓ વચ્ચે રહીને આ 3 વર્ષનો સમય મેં વિતાવ્યો છે. મેજિસ્ટ્રેટની ખુરશી ઉપર જ્યાં સુધી બેઠો ત્યાં સુધી પોતાના પારકા વચ્ચેનો ભેદ હું ભૂલી ગયો છું. નિષ્પક્ષ રીતે ચુકાદા આપ્યા છે, ઉપરથી મારા ઉપર તોહમત લગાડતા પત્રો આવ્યા છે. એ પિટિશનર છે કોણ સર?
0: ગોપાલ શાસ્ત્રી.
1: હવે કશું જ કહેવા જેવું નથી સાહેબ. શાસ્ત્રીજીએ તો પિટિશન મોકલી દીધી, હવે હું શું કોન્ટેસ્ટ કરીશ? શાસ્ત્રીજી સારું ખોટું જાણે છે, સારા સંસ્કારો ધરાવે છે. શાસ્ત્રીજી જો એ કોઈ કામ કરે છે તો બહુ જ સમજી વિચારીને કરે છે. સારું સાહેબ, હું રજા લઉં. નમસ્તે.
0: નમસ્તે.
2: નમસ્કાર સર.
3: આવો. ગોપાલ શાસ્ત્રી તમે જ છો?
2: જી હા, હું જ છું.
3: અરે વાહ, આખા જિલ્લાને એકદમ હચ મચાવીને મૂકી દીધો છે તમે તો. કદાચ ચાણક્ય તમારા વંશના જ હશે. તમારા સમર્થકોએ કલેક્ટર અને જિલ્લા જજ મહોદયની ઊંઘ હરામ કરી દીધી છે. આટલા પૈસા કેવી રીતે કમાયા તમે?
2: એક નાનો વેપાર છે સાહેબ.
3: શેનો વેપાર?
2: જી, ચીટફંડ કંપની છે.
3: ઓહો હો, ચીટફંડ કંપની વાળા છો. બીજું શું શું કરો છો?
2: વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટ બોર્ડનો ચેરમેન છું સાહેબ.
3: ભગવાનને પણ ચીટ ફંડના સભ્ય બનાવ્યા છે કે શું? ઠીક છે, બીજું શું શું કરો છો?
2: આવા જ બીજા નાના નાના કામો કરું છું.
3: તો નાના નાના કામોમાંથી 1-1 લાખની તો બચત થતી જ હશે ને?
2: સમયને અનુસાર બચત પણ થઈ શકે છે અને ખર્ચ પણ થઈ શકે છે.
3: અત્યારે કઈ ખર્ચ થઈ શકે છે? મંત્રીજીએ આવું કર્યું તેવું કર્યું કહેતા કહેતા સૌની સામે રડીને ફર્યા કરતા હસતા હસતા ઓર્ડર લઈને ખુશીથી ઘરે જશો?
2: ખર્ચ થશે તો પણ સહન કરીશ, ઝઘડો નહીં કરું. ઓર્ડર લઈને હસતો હસતો ઘરે જઈશ.
3: સારું, તો 5 લાખ આપી દો.
2: સાહેબ, બ્લેક મની તરીકે કે વ્હાઈટમાં?
3: વાહ, મારો સાચો જોડીદાર મળી ગયો ને. એટલે જ આટલા લોકોએ મને તમારી ભલામણ કરી છે.

0: જુઓ, હું તમારી પડખે છું, તમારા કામમાં કોઈ દખલ નહીં કરે, હાથ પણ નહીં નાખે, બસ.
1: જી, રજા લઉં છું. નમસ્તે.
0: ઠીક છે, ક્યારેક ક્યારેક મળતા રહેજો.
2: પાંચ લાખ? શું વાત કરો છો શાસ્ત્રીજી? ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
1: આને નાનું પદ ના સમજો, આ મારો જીતેલો ઓલિમ્પિક મેડલ છે.
2: જીતેલો ના બોલો, ખરીદેલો બોલો. અરે, તમારી સાથે ઘણા વ્યક્તિ છે અને ઘણી સંસ્થાઓ પણ છે. ઉતાવળ કરી તમે, એક પણ પૈસો ખર્ચ્યા વગર એ મંત્રીના લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું નીચોવી લેવાની તાકાત છે આપણામાં.
1: નરસરાજુ, તમે તો જાણો જ છો કે આ દેશમાં લાંચ રૂશ્વત એક રાષ્ટ્રીય કામ બની ગયું છે. કોઈ એને ભેટ કહી તો કોઈએ પુરસ્કાર, કોઈ બોલ્યું ગિફ્ટ છે તો ક્યાંક ભગવાનની ભેટનું નામ આપી દીધું. હવે જોજો, મારું પદ સ્થિર છે, મંત્રી મહોદય મારા ખિસ્સામાં છે, હુસેન સાથે બદલો લેવાની ગેરંટી છે. જ્યારે આટલી ગેરંટી મળતી હોય ત્યારે થોડી રકમનો ખર્ચ કરવો ભારે ના પડે, એની કોઈ પરવા નથી વકીલ સાહેબ.
2: ગોપાલ શાસ્ત્રીજી, તમે ઘણા બદલાઈ ગયા છો. તમે ખરેખર ઓનરરી મેજિસ્ટ્રેટ પદની બધી જ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. મે ગોડ બ્લેસ યુ.
1: થેન્ક યુ.

0: કેમ ભાઈ, નક્કી કરેલા સમય કરતા પણ એક કલાક વધારે થઈ ગયો. ક્યાં છે પેલા ગોપાલ શાસ્ત્રી જેનું સન્માન કરવાનું છે?
1: દુલ્હા વગર લગ્ન કઈ રીતે થાય? જેનું સન્માન થવાનું છે તેમના વગર સન્માન સમારંભ કેવી રીતે યોજાશે?
2: હુસેન સાહેબ, તમે તો કહેલું કે ગોપાલ શાસ્ત્રી સગા ભાઈ કરતા પણ વધારે છે, શું વાત છે ભાઈનો પ્રેમ?
0: બાબુજી, અમે તો બ્રાહ્મણ પૂજારી છીએ ભાઈ. હા, ને ઘેર જઈને ગાયત્રી મંત્રના જાપ પણ કરવાના છે, ને અહીં તો કશું થઈ રહ્યું જ નથી. ને અમે ભાઈ ભાઈ મોડું તો બહુ થઈ ગયું છે. એક કામ કરો ભાઈ, મારી દક્ષિણા આપી દો ને, એટલે હું અહીંથી જાઉં.
2: સાહેબ, આ લખેલું સન્માનપત્ર ક્યાં મૂકીએ? ફ્રેમિંગ કરવાના 100 રૂપિયા થઈ ગયા છે.
1: હુસેન સાહેબ, હું સન્માન માટે જે માળા લાવી છું તેના ફૂલોય કરમાવા લાગ્યા છે, ગુલાબની પાંખડીઓ પણ ખરવા લાગી છે.
2: સાહેબ, અમારે ક્યાં સુધી રાહ જોવી પડશે યાર?
1: સન્માન સમારંભ થવાનું છે કે નહીં?
0: મને લાગે છે કે આ બધાને મૂર્ખ બનાવે છે. સાચી વાત છે ને?
1: સાચી સાચી વાત.
0: હા, ચલો ચલો બધા જતા રહીએ. ચલો ચલો ચલો,
3: જાઓ જાઓ, જતા રહો, તમે બધા જતા રહો અહીંયાથી. કોઈ કાર્યક્રમ નહીં થાય, નહીં થાય સમારંભ, કોઈનું પણ સન્માન નહીં થાય. તમને બધાને અગવડતા પડી તે માટે હું હાથ જોડીને માફી માંગુ છું. આ મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં જ ઉતાવળ કરી હતી, તેમની મંજૂરી ચોક્કસ રીતે ના લીધી, તેથી જ આવા મેજિસ્ટ્રેટ સાહેબ ગોપાલ શાસ્ત્રીજી સન્માન સમારંભમાં હાજર નથી રહી શક્યા. I'm sorry. I'm really, really, very, very sorry. મારા મિત્ર, આવું કેમ કર્યું તમે? મેં શું ગુનો કર્યો છે? મારું કોઈ એવો આશય જ નહોતો. તમારું મેં કયું અપમાન કર્યું છે? 40 વર્ષની આપણી મિત્રતાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આપણે એવા તે કેવા શૈતાનના શ્રાપનો શિકાર બન્યા છીએ.

0: ક્યાં છો? ક્યાં છો? અરે સાંભળ્યું તમે?
1: શું વાત છે જરીન? આમ આટલી બધી ગભરાયેલી કેમ છે?
0: આપણા કરીમને લેવલ ક્રોસિંગ પાસે શહેરના એસઆઈએ પકડી લીધો છે અને તેના પર કેસ કર્યો છે. કેસ
1: કેમ? શું કર્યું છે કરીમે?
0: અરે આપણો કરીમ એના મિત્રોને સ્કૂટર પર બેસાડી જરા વધારે સ્પીડમાં જતો હતો. સ્પીડ લિમિટનું પાલન કર્યું નહીં અને ઉપર

0: થી ત્રણ સવારી, એટલે એસઆઈએ કેસ નોંધી લીધો. કહું છું, હવે શું કરીશું આપણે?
1: સજા સાંભળવા તૈયાર રહેવું પડશે.
0: યા ખુદા, મારા દીકરાનું શું થશે? અરે શું સજા મળશે એને? એને કોણ બચાવશે? શાસ્ત્રી ભાઈજાને મેજિસ્ટ્રેટ બન્યા બાદ આપણી સાથે દુશ્મની રાખવાનું નક્કી કરી લીધું લાગે છે.
1: શાસ્ત્રી વિશે વિચારીને ડરવાની જરૂરત નથી. મને ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ઝરીના.

0: કેમ વકીલ સાહેબ, હવે શું થશે?
1: શું થશે? ગોપાલ શાસ્ત્રી વિલ હેવ હિઝ સ્વીટ રિવેન્જ.
0: એનો અર્થ શું?
1: એનો અર્થ હું શું બતાવું? જોઈ લેજો કોર્ટમાં આવીને.
2: હે ભગવાન, મારી રક્ષા કરજો. મારાથી કોઈના પ્રત્યે અન્યાય ના થાય. ખોટા ચુકાદા સંભળાવવાથી મને બચાવજો. જ્યાં સુધી હું આ ધર્મ આસન પર બેસું, હે ન્યાય દેવતા, ત્યાં સુધી મારા માર્ગદર્શક રહેજો.
3: કોર્ટમાં આવેલી વ્યક્તિઓના પૂર્વ ચરિત્ર સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના કરેલા ગુના વિશે વિચારો ને તે અનુસાર નિર્ણય કરો. ન્યાય દેવતાની રક્ષા કરો.
2: મિસ્ટર કરીમ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
4: ના સર.
2: તમારા તરફથી રજૂઆત કરવા માટે કોઈ છે?
4: મારી સાથે એકમાત્ર અલ્લાહ છે.
2: જે ગુનો થયો તે બાબતે તમારે શું કહેવું છે?
4: એ મારો ગુનો નથી, મારા સ્કૂટરનો છે.
2: શું?
4: યસ યોર ઓનર, હું સાચું કહું છું. એ મારો ગુનો નથી, સ્કૂટરનો છે. ક્લચ વાયર તૂટી ગયો. ત્યાં સુધી ગાડી ચોથા ગિયરમાં હતી. મને ખબર છે, ત્યાં સુધી જ્યારે રસ્તા પર ટ્રાફિક ના હોય ત્યારે ચોથા ગિયરમાં 60ની સ્પીડથી જવું એ કોઈ ગુનો નથી. અચાનક ક્લચ વાયર તૂટી ગયો તો ગિયર વાયર બદલી શક્યો નહીં. બ્રેક લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ એ બ્રેક પણ લૂઝ વાગી.
5: એક્સક્યુઝ મી સર, આ એક બીજો ગુનો છે. જે ગાડી સારી સ્થિતિમાં ન હોય તે ચલાવવી પણ કાયદેસર ગુનો છે.
4: મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કૂટર બરોબર હતું સર, વચ્ચે બ્રેક ડાઉન થઈ ગયું. એમાં
2: એના સાક્ષી કોણ છે? કોઈ?
4: મારી પાછળ બેઠેલા આ બે મિત્રો છે.
5: સ્કૂટર પર ત્રણ સવારી જવું એ પણ એક ગુનો છે સર.
4: આઈ નો સર, આ ગુનો મેં જાણી જોઈને કર્યો છે. આમાંથી એક વ્યક્તિના પત્નીની ડિલિવરી આવવાની હતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું, તરત દવા મંગાવી હતી. મારા મિત્રને સ્કૂટર ચલાવતા આવડતું નહોતું. તેણે મારી મદદ માગી, હું ના પાડી શક્યો નહીં. સર, હું જે કંઈ કરી રહ્યો છું તેની સાબિતી માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન.
2: તો પછી બીજા માણસને કેમ બેસાડ્યો?
4: સર, મને ખબર નથી એ વ્યક્તિ કોણ છે. તેને એ દિવસે બરાબર 10 વાગે ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવાનો હતો. સિટી બસની અચાનક હડતાલથી ઓટો રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી. તે ખૂબ જ ગભરાયેલો હતો. તેણે મને રિક્વેસ્ટ કરી કે જો તે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જશે તો એક પરિવારનો ઉદ્ધાર થશે. આમ તો ત્રીજી સવારી ગુનો બને છે એ જાણવા છતાંય હું એને બેસાડવા તૈયાર થઈ ગયો. આઈ ફીલ ગિલ્ટી સર. યુ મે ગીવ મી વોટ એવર પનિશમેન્ટ આઈ ડિઝર્વ. મારા ગુના માટે આપ મને જે સજા સંભળાવશો તે માટે હું તૈયાર છું.
2: મિસ્ટર કરીમ, તમારી પૂરેપૂરી દલીલ સાંભળ્યા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે તમે પરોપકાર અને સમાજ સેવાનું તમારું કર્તવ્ય સમજીને જે ગુનો કર્યો છે તે માફીને લાયક છે. તેથી તમને સન્માન સાથે છોડી મૂકવાનો હુકમ કરું છું.

0: તમે પણ અનુભવ કર્યો જ હશે કે એ ખુરશી પર બેસીને ન્યાય દેવતા જ ચુકાદો આપે છે. ત્યારે મને ખબર પડી કે મારા દીકરા વિરુદ્ધ તમે જે ચુકાદો સંભળાવ્યો હતો તેની મહાનતા શું હતી. તમને જોઈને હું ગર્વ અનુભવું છું. હુસેનભાઈ, તમારા પ્રત્યે મારા બદલાયેલા વ્યવહાર માટે હું શરમ અનુભવું છું.
1: અને તમને બંનેને જોઈને ન્યાય દેવતા ગર્વ કરી રહ્યા છે, એક સંતુષ્ટિ સાથે મધુર સ્મિત વેરી રહ્યા છે. આપણા દેશની જનતા માટે અને લોકશાહી માટે તમારા જેવા ન્યાયપ્રેમી ભાઈઓની જરૂર છે. તમારા જેવા મેજિસ્ટ્રેટ દેશને વધુ ને વધુ મળે એવી ન્યાય દેવતાને પ્રાર્થના છે.

0: ગોપાલ ભાઈ, તમારું દિલ કેટલું વિશાળ છે અને અને તમારી મહાનતાથી તમે મને હરાવી દીધો છે. ખરેખર ખરેખર તમને જોઈને મને.
1: અરે હુસેનભાઈ,

ન્યાય દેવતાનું સ્મિત. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી દીપક દરજી, હેમંત મિસ્ત્રી, હિમાંશુ વ્યાસ, બીડી વાઘેલા, નરેશ સૂર્યવંશી, યોગિતા જાની, ભાગ્યેશ સૂર્યવંશી, ભાર્ગવ ઠક્કર, નિલેશ મિસ્ત્રી, જયરાજ પંડ્યા, કિરીટ પંડ્યા, મુકેશ જાની, રક્ષા નાયક, જયશ્રી પરીખ, હસમુખ ભાવસાર અને જનક દવે. મૂળ તેલુગુ નાટકના લેખક હતા શ્રી કોંડમુદ્દિ શ્રી રામચંદ્રમૂર્તિ. હિન્દી અનુવાદ કોંડાલ રામારાવ. ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુત કરતા શ્રી રવિ સાચુલા.

0: નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત નાટકનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

0: અલી નૈના,
1: હા
0: આ ચંપાબેન ને કેટલું દુઃખ
1: છે અમલી? એમને શેનું દુઃખ?
0: આ બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
1: હાલી હો, ઈ વાત તો હાચી.
0: મેં તો મારા ઈને લગન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો પછી લગન.
1: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી તો ચાલ હું આમ ફટ દઈને સંડાસ બનાવડાઈ દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: હાચી વાત છે, હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: હાચી વાત કીધી તે. હું
2: સરકારી

0: चंचल
1: शीतल
0: शीतल
1: निर्मल
0: निर्मल
1: कोमल
0: कोमल
1: संगीत की
0: संगीत।

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જોઉં.

0: ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવે છે ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
1: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર, સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
1: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધી, ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડા બદલીને સ્ટેશને આવું છું.
1: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
2: જરા એક કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ. આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લેજો. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
2: દીકરા, સાચો છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે. જેવી પ્રભુની ઈચ્છા, લે હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને

0: ત્યારે તું જે કહીશ તે તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
1: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
2: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
0: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું. ભરતના લગ્ન વખતે આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ ભલે ભલે ભલે ભલે ભલે.
2: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
0: હા બાપુજી.
2: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
0: હા ના.
2: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજો?
0: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
2: આશીર્વાદ બેટા.

છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા લશ્કરમાં જોડાનારા 14 લાખના માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમા રહ્યું છે, કેપ્ટન ના વિશે, કેપ્ટન નિલેશ. આજે તો આવી આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ. અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલે શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા.
2: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
0: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
2: પ્રણામ બાપુજી,
0: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
2: બાપુજી, 1947 થી 1987 3-3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
0: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
0: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
0: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે.

0: બોલો, તમે પૈસા લીધા હતા?
1: હા સાહેબ, અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
0: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
1: સાહેબ રહેમ રાહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
0: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો?
1: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
0: કેટલામાં ગોઠવ્યું છે?
1: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
0: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
1: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
0: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
1: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવો. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ. હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.

0: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
1: કંઈ નહીં, બોલ કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
0: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે, ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર, 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
0: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું, અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું? શું વાત છે?
0: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા,
0: હા
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને, એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, 1 દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? 1000000 વાર પૂછેલું, 1 જ વાત એ કયા કરે? ના ભાઈ, ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે, જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મીઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે.

0: સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવે છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે, પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે, આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે? ઓહ,
1: તુમસે આયા ના ગયા, હમસે બુલાયા ના ગયા, તુમસે આયા.
0: ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી 5મું મકાન. એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાંથી જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી.

શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેંકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા, ભંવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભંવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતું થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નિલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી.

कला, साहित्य, संगीत अने संस्कृति नो सुभग समन्वय एटले आकाशवाणी। ज्ञान, सत्यनिष्ठा, विवेक, विश्वसनीयता अने पारदर्शिता नी वाणी एटले आकाशवाणी। भारतीय संस्कृति ना वारसा ने उजागर करती जने जानी ते छे मारी तमारी अपना सौनी आकाशवाणी। आकाशवाणी હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં। બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી। આકાશવાણી।

0: અલી નૈના,
1: હા
0: આ ચંપાબેનને કેટલું દુઃખ.
1: જમલી, એમને શેનું દુઃખ?
0: આ બબ્બે છોકરાની માં થઈ તો આમ લોટો લઈને જવું પડે છે.
1: હા અલી, હો ઈ વાત તો સાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
1: તે સાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: સાચી વાત છે, હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: સાચી વાત કીધી તે. હો,
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ. ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે હિન્દી ગઝલોનો કાર્યક્રમ ભૂપિન્દર સિંઘ અને મિતાલી સિંઘના સ્વરમાં.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંઘના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.